નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે છે અધિક જયષ્ઠ માસના સુદ નોમ તિથિ, વિક્રમ સંવંત 2082. તદનુસાર 24 મે ઈસવીસન 2026. આજે છે રવિવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતાઓનું હાર્દિક અભિવાદન, સ્વાગત. આપનો આજનો દિન મંગળ રહે તેવી કામના સાથે પ્રસારણના આરંભે મંગળ સ્વર.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ ક્ષણોમાં બરાબર 6 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर आज नई दिल्ली के हैदराबाद हाउस में अमेरिका के विदेश मंत्री मार्को रूबियो के साथ द्विपक्षीय बैठक करेंगे. वे क्षेत्रीय और वैश्विक शांति और सुरक्षा से जुड़े मुद्दों सहित कई विषयों पर

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત

0: आप सुन रहे थे श्री रामचरित मानस कान
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. આજે સાંભળીએ વાપસા આ વિષય પર કૃષિ માહિતી રજૂ કરી રહ્યા છે કિમજીભાઈ ચંદ્રવાડિયા.

વહેલી સવારના રામ રામ. આજે કૃષિ માહિતીમાં આપણે જાણીશું વાપસા, વનસ્પતિના મૂળ માટે જરૂરી પાણીનું સ્વરૂપ. વાપસા એટલે એક એવું સ્વરૂપ. પાણીની બાષ્પ 50% અને હવા 50% એવા અનોખા સ્વરૂપને વાપસા કહે છે, અને તે સ્વરૂપે જ કોઈપણ વનસ્પતિના મૂળ પાણી ગ્રહણ કરે છે. કોઈપણ છોડ કે વૃક્ષના મૂળને પ્રવાહી સ્વરૂપે પાણી નથી જોઈતું, પરંતુ વાપસા સ્વરૂપે હોય તો જ તે પાણી લઈ શકે છે. એટલે કે જમીનની અંદર બે માટીના કણ સમુદાયની વચ્ચે જે ખાલી જગ્યા છે

ખાલી જગ્યામાં પાણીનું અસ્તિત્વ નથી જોઈતું, પરંતુ આ ખાલી જગ્યામાં 50% પાણી બાષ્પ વરાળ સ્વરૂપે અને 50% હવાનું સંમિશ્રણ જોઈએ, જે સિંચાઈ દ્વારા પાક નીકપાળા બનાવીને ડ્રીપ ઇરિગેશન દ્વારા અથવા આચ્છાદન દ્વારા પ્રાપ્ત થાય છે. જમીનની ઉપરની 10 સેન્ટીમીટર સપાટીમાં 92% ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ અને 85-95% તંતુમૂળ હોય છે, જેને શ્વસન માટે પ્રાણવાયુની જરૂર પડે છે, જે વાપસા સ્વરૂપમાં મળી શકે છે. તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડી ખાદ્ય નિર્માણ કરે છે. જ્યારે આપણે જમીનમાં ભરપૂર સિંચાઈ કરીને જમીનના કણ સમુદાય વચ્ચેની જગ્યામાં પાણી ભરીએ છીએ, ત્યારે હવા બહાર નીકળી જાય છે અને અંદરની જગ્યા જલમય બની જાય છે અને પૂરેપૂરી હવા બહાર નીકળી જાય છે, ત્યારે પ્રાણવાયુના અભાવમાં સૂક્ષ્મ જીવાણુઓ મરે છે, છોડના તંતુ મૂળ મરે છે, મૂળ દ્વારા પાંદડાને ખાદ્ય તત્વો મળતા નથી, એથી છોડનો વિકાસ રૂંધાય છે, પાંદડા પીળા પડે છે. વાસ્તવમાં જમીનને એટલું જ પાણી આપવું જોઈએ જેનાથી જમીનમાં સ્થિત ઉષ્મા દ્વારા પાણીની બાષ્પ બને, વધારે પડતું પાણી પાકના વિકાસને રૂંધે છે. તે જ પ્રમાણે આવશ્યક કરતાં ઓછું પાણી પણ નુકસાન કરે છે. આથી મર્યાદા પ્રમાણે એટલું જ પાણી આપવું જેનાથી જમીનમાં વાપસા નિર્માણ થાય. જો આપણે 1.5 ફૂટના અંતરે નીકપાળા કાઢી એકાંતરા નીકમાં પાણી આપી આચ્છાદન પાથરશો તો આપોઆપ વાપસા નિર્માણ થશે. મોટા ઝાડને તેના બપોરના 12 વાગ્યાના છાયાની કિનારી ઉપર પાણી કે જીવામૃત આપવું. વાપસાને લેનારા મૂળ છાયાની કિનારી બહાર હોય છે, જેથી વાપસે લેવા મૂળની વૃદ્ધિ થાય. મૂળ જાડા બને, ડાળીઓ થડ જાડા બને તો વધારે ખોરાક સંગ્રહ થશે, ઉત્પાદન વધારે મળશે. આ ઉપરાંત એક છોડીને એક ધોરિયામાં પાણી આપવાથી અને આચ્છાદન કરવાથી 90% પાણીની બચત થશે, ઉત્પાદન વધશે, વીજળી પાણીનો ખર્ચ ઘટશે. આથી વધારે પાણી પાવાથી વધારે ઉત્પાદન આવે એવી માન્યતા કાઢીને પ્રકૃતિના મૂળભૂત વિજ્ઞાન પર શ્રદ્ધા રાખીએ. સૌ મિત્રોને રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, જેમાં વિષય હતો વાપસા. આ વિષય પર માહિતી આપી રહ્યા હતા ખીમજીભાઈ ચંદ્રવાડિયા. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 8 થી 10 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. જણાવી દઈએ હવામાન સમાચાર. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા જણાવાઈ છે. આ સિવાય વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય અને સૂકું રહેશે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે મહત્વના કોઈ જ સમાચાર આપવામાં આવતા નથી. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. 7:30 શાસ્ત્રીય સંગીતમાં કલાકાર રવિન્દ્ર દેવ તૈલંગનું સિતારવાદન રાગ કિરવાણી રજૂ થશે.

પર્યાવરણની શ્રેણી 5 મિનિટ 7:55 જેમાં આજે સ્તુતિભુજ જણાવશે આબોહવા પરિવર્તનના કુદરતી કારણો વિષય પર માહિતી. 8:30 કાર્યક્રમ નિરખની ગગનમાં ભજનોમાં આજના કલાકાર છે ભીખારામ દાણીધારિયા. આઠ વાગે 50 મિનિટે કાવ્યધારા કાર્યક્રમમાં રમેશ આચાર્યના કાવ્યો સાંભળશું.

સવારે 9:15 થી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળશો મનોરંજન. 10 વાગ્યે બાળકોનો મનપસંદ કાર્યક્રમ બાલસભા. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, ડિમ્પલ મોદી અને તૃપ્તિ વ્યાસ. 10:30 વાગે લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળશો રૂડીબેન બલાસનો સ્વર અને ભજનોમાં સાંભળશો હેમંત ચૌહાણનો સ્વર. 11:15 વાગ્યાથી અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળશો, જેમાં 12:00 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન મહિલા સંતોનું જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના મણકો ચોથો, સંત કવિયત્રી મીરાબાઈની વાણી, લેખન પ્રસ્તુતિ નિરંજન રાજ્યગુરુ, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાયકાર કાનન શાયા, કૃપા જીવરાજાની અને ભાવના દોશી. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, 12:15 જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 સંઘગાન શિક્ષણ. શ્રોતા મિત્રો, અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત સાંભળશો, 6:00 સુગમ સંગીતનો કાર્યક્રમ જેમાં જૂની રંગભૂમિના ગીતો સાંભળશો, 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7:22 ગામનો ચોરો કાર્યક્રમ જેમાં આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન, આજે હાસ્યરસ પીરસશે શ્રી ભીખુદાન ગઢવી. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન શાયા અને વિરલ રાવલ. રાત્રે 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, જેના પ્રાયોજક છે ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 8:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 દિલ્હી કેન્દ્ર પરથી સ્પોટલાઇટ. રાત્રે 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ, જેમાં 9:30 આજ કે ફનકાર, જેમાં આજે વાતો થશે ગીતકાર મઝરૂ સુલતાનપુરી પર. રાત્રે 10:00 શોયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં 6:55 સંસ્કૃત ભાષામાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી, ત્યારબાદ તુરત જ હિન્દી ભાષામાં અને ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ કેન્દ્ર પરથી સપ્રસારિત કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વધારી ટકાઉપણું સુધારવા, બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

0: આ પ્રોજેક્ટ હેઠળ પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ, નાનાપોંઢા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે, જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતમાંથી વેરાવળ, સુત્રાપાડા, તલાલા, ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે, તો નવસારી જિલ્લામાં ચીખલી, ગીરકામ, ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટ, શેલ કંપનીઓ અને મલ્ટીસ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
1: ઓપરેશન મ્યુલહન 2.0 કે તહત અમદાવાદ, સુરત, બડોદરા, ભરૂચ ઓર રાજકોટ ઇલાકો મેં સે 13 લોગો કો ગિરફ્ત મેં લિયા હૈ. ઇન 13 લોગો ને પૂરે ભારત મેં 982 સાયબર ક્રાઇમ ઇનકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ, જો 1930 પ્લેટફોર્મ પે હૈ. 200 સે જ્યાદા FIR ભી દાખિલ હો ચુકી હૈ. ઇન લોગો ને કુલ મિલા કે 631 કરોડ સે જ્યાદા કી રકમ કે સાયબર ધોકાધડી મેં એક્ટિવ પાર્ટિસિપેશન કિયા થા.
0: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 23 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
2: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. વીકમાં અમે લગભગ 40 આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસીને આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા. આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી 23 એવા લોકો જે ગ્રુપ એડમિનને અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમે ચેક કરી રહ્યા છે. આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે. જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
3: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
0: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3875 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર ST પટેલે આ અંગે વધુ જાણકારી આપી.

0: ચાલુ છે. અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે. અંદાજિત ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે, એમાંથી આપણે ખરીદી 6,889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાના આવેલ નથી, તો આપણે જૂના બારદાનો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે અને ટૂંક સમયમાં નવા બારદાન આવી જશે.
1: અમરેલીમાં લાઠી તાલુકાના કેરાડા ગામ નજીક ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે વધુ માહિતી આપી.
2: और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख रेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिलायंस में है. और ओवरऑल तो गुजरात की स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रिलायंस हुआ है वो है सुरेंद्रनगर.
1: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય એઆઈ અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10 કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો SE.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. સમય થયો છે 7:20 નો. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યું સંત જ્ઞાનેશ્વર ફિલ્મનું ગીત. સ્વર મળ્યો હતો મુકેશનો, સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતના શબ્દો હતા ભરત વ્યાસના.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું સસુરાલ ફિલ્મનું આ ગીત. સ્વર હતો હેમલતાનો, સંગીત અને શબ્દો હતા રવિન્દ્ર જૈનના. આ સાથે જ આજનો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. હવે રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીએ કલાકાર રવિન્દ્ર દેવ તૈલંગનું સિતારવાદન રાગ કિરવાણી.

શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્રદેવ તૈલંગનું સિતારવાદન રાગ કિરવાણી. આ સાથે જ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ. થોડી જ ક્ષણોમાં ગુજરાતી ભાષામાં સમાચાર અમારા અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 15 સુપાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે.

0: સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: ક્વાડ વિદેશ મંત્રીઓ કી બેઠક મંગલવાર કો હોગી. બેઠક મે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, ઓસ્ટ્રેલિયા કી વિદેશ મંત્રી પેની વોંગ, જાપાન કે વિદેશ મંત્રી તોશીમિત્સુ મોતેગી ઓર અમેરિકા કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો હિસ્સા લેંગે. સ્વતંત્ર ઓર મુક્ત હિન્દ પ્રશાંત ક્ષેત્ર કે લિયે ક્વાડ કી પરિકલ્પના કે અનુરૂપ પ્રાથમિકતા વાલે ક્ષેત્રો મે ક્વાડ સહયોગ કો આગે બઢાને પર વિચાર વિમર્શ કિયા જાયેગા. બેઠક મે ક્વાડ કી વર્તમાન પહેલો કી પ્રગતિ કી સમીક્ષા કી જાયેગી ઓર હિન્દ પ્રશાંત ક્ષેત્ર મે હાલ કે ઘટનાક્રમો તથા આપસી ચિંતા के अन्य अंतर्राष्ट्रीय मुद्दों पर चर्चा होगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી ભારતીય વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની 3 દિવસની મુલાકાતે રવાના થશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી ગોયલ વેપાર, રોકાણ અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલ વાટાઘાટોને આગળ વધારવા માટે ઓટાવા અને ટોરન્ટોમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. આ કરાર માટેની શરતો અને નિયમો આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ તબક્કો માર્ચમાં વર્ચ્યુઅલ યોજાયો હતો અને બીજો તબક્કો 8 મેના રોજ પૂર્ણ થયો હતો. શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક સોકી સાથે મુલાકાત કરી હતી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે. આ વિદ્યાર્થીઓ આસામ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે 1 અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુત્સદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21 જૂન સુધીમાં મુત્સદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: વિકસિત ભારત જી રામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગે લી હૈ. નઈ કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મે રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય કે અનુસાર ઇસ કાનૂન કે મસૌદા નિયમ ધારા 33 ઓર અન્ય સંબંધિત પ્રાવધાનો કે તહેત તૈયાર કિયે ગયે હૈ. મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ. વીબી જી રામજી એક્ટ 2025 કો ઇસ મહિને કી 11 તારીખ કો અધિસૂચિત કિયા ગયા થા ઓર યહ ઇસ 1 જુલાઈ સે સભી રાજ્યો ઓર કેન્દ્ર શાસિત પ્રદેશો મે લાગુ હોગા. અક્ષિત વૈદ્યાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. TCS સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાસિક અદાલતે 1500 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દાખલ કરી છે. તપાસ ટીમના વડા સંદીપ મિટકાએ જણાવ્યું હતું કે ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તૌસીર અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે આગામી થોડા દિવસોમાં કેસમાં 7 થી 8 અન્ય આરોપીઓ સામે વધારાની ચાર્જશીટ દાખલ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં 7 મહિલાઓ સહિત કુલ 24 નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોનીપાલાવા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વિદેશી નાગરિકો આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અટકાયત કરાયેલા લોકોમાં 13

0: પુરુષો, 7 મહિલાઓ, 3 સગીર છોકરાઓ અને 1 સગીર છોકરીનો સમાવેશ થાય છે. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી છે. આ નીતિ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજદારોએ તેમના વતનથી અરજી કરવી પડશે. ડેમોક્રેટિક સાંસદોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના નિર્ણય સામે શક્ય તેટલા પગલાં લેશે અને તેને રદ કરવાની માંગ કરશે. આ નીતિમાંથી કોને મુક્તિ આપવામાં આવશે એ હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી. એજન્સીએ સંકેત આપ્યો છે કે આ નિયમ આશ્રય શોધનારાઓને લાગુ પડી શકશે નહીં. હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મુક્તિ H-1B વિઝા પર કામ કરતા વિદેશી કામદારોને પણ લાગુ પડશે કે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને આ ક્ષેત્રના અન્ય સહયોગો સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સમુદ્રધુની ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી રહી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઔર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાનકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઔર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમેરિકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લિયે બાતચીત જારી હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: અને આઈપીએલ ક્રિકેટમાં કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ 101 રનની મદદથી પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, બિલ્લી પગે આવતી મોંઘવારી, પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થયા, 10 દિવસમાં 3જો ભાવ વધારો. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોંઘવારીનો ડોઝ, પેટ્રોલ ડીઝલ સીએનજીમાં ભાવ વધારો.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે આબોહવા પરિવર્તનના કુદરતી કારણો. પ્રસ્તુતિ સ્તુતિ બુચ.

નમસ્કાર શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે જાણવાના છે આબોહવા પરિવર્તન માટેના કુદરતી કારણો વિશે. મિત્રો, આપણે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનો અનુભવ કરીએ છીએ. આ ભિન્ન ભિન્ન આબોહવાની સ્થિતિઓ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ. સ્થળ પરની આબોહવા એ સરેરાશ હવામાન છે જેનો અનુભવ લાંબા સમય સુધી થાય છે. સ્થળ પરની આબોહવા નિર્ધારિત કરતા ઘટકો એ એકંદરે વરસાદ, સૂર્યપ્રકાશ, હવા, ભેજ અને ઉષ્ણતામાન છે. હવામાનમાં પરિવર્તનો એકાએક અને નોંધપાત્ર રીતે પણ થઈ શકે છે, જ્યારે આબોહવામાં પરિવર્તનો લાંબા સમયે થાય છે અને તેથી તે ઓછા સ્પષ્ટ હોય છે. ધરતીની આબોહવામાં પરિવર્તનો અને તમામ જીવન સ્વરૂપોમાં બદલાવો આ પરિવર્તનને અનુરૂપ થાય છે. જો કે છેલ્લા 150 થી 200 વર્ષોમાં આબોહવામાં પરિવર્તન ખૂબ જ ઝડપી થયું છે અને અમુક

વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતોને તેને અનુકૂળ થવું મુશ્કેલ થઈ ગયું છે. આ પરિવર્તનો જે ઝડપથી થઈ રહ્યા છે તેના માટે માનવીય પ્રવૃત્તિઓને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. મિત્રો, આબોહવામાં પરિવર્તનના કારણને બે વર્ગમાં વિભાજિત કરી શકાય, કુદરતી અને માનવ નિર્મિત. મિત્રો, આબોહવામાં પરિવર્તનના કુદરતી કારણો જોઈએ તો આ માટે સંખ્યાબંધ કુદરતી ઘટકો જવાબદાર છે, જેવા કે ખંડીય વહેણ, જ્વાળામુખી પર્વતો, ધરતીનું વંકાવું કે સમુદ્રી પ્રવાહો. મિત્રો, આ ચારેયમાં ખંડીય વહેણ વિશે વાત કરીએ તો આજે આપણને દેખાતા ખંડો નિર્માણ થયા છે, જ્યારે લાખો વર્ષો પહેલા જમીનનો વિસ્તાર ધીરે ધીરે દૂર ખસ્યો હતો. વહેણ જમીનના વિસ્તારના પ્રવાહી દ્રવ્યોનું સ્થાન અને સમુદ્રી પ્રવાહો અને પવનની દિશા બદલે છે. આ પરિવર્તનો આબોહવાને અસર કરે છે. ખંડોના આ વહેણ આજે પણ ચાલુ છે. વાત કરીએ જ્વાળામુખી પર્વતોની તો જ્યારે જ્વાળામુખી બહાર નીકળે છે ત્યારે તે મોટા પ્રમાણમાં વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, પાણી, વરાળ, ધૂળ અને રાખ બહાર છોડે છે. જો કે જ્વાળામુખીનું કાર્ય માત્ર થોડા દિવસો પૂરતું જ રહે છે, છતાં પણ વર્ષોથી ગેસ અને રાખોની મોટી માત્રા આબોહવાની જાતને પ્રભાવિત કરી શકે છે. ગેસ અને રજકણો આંશિક રીતે સૂર્યના આવનારા કિરણોને રોકે છે, જેના પરિણામે શીતળતા અનુભવાય છે. ધરતીના વંકાવાની વાત કરીએ તો ધરતી તેની ભ્રમણકક્ષાની લંબરૂપ સપાટી પર 23.5 ડિગ્રીના ખૂણાથી વંકાયેલી છે. ધરતીના વાંકનમાંના પરિવર્તનો ઋતુઓની ઉગ્રતાને અસર કરે છે. વધારે વંકન મતલબ વધારે ગરમ ઉનાળો અને વધારે ઠંડો શિયાળો. ઓછું વંકન મતલબ ઠંડો ઉનાળો અને મધ્યમ શિયાળો. સમુદ્રની વાત કરીએ તો સમુદ્રો આબોહવા તંત્રના મુખ્ય ઘટક છે. તેઓ ધરતીના લગભગ 71% ભાગને આવરી લે છે. વાતાવરણ કરતા સમુદ્રો સૂર્યના વિકિરણોને બમણા શોષે છે. શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે વાત કરી કે આબોહવા પરિવર્તનમાં કયા કુદરતી કારણો ભાગ ભજવે છે. તો પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો આબોહવા પરિવર્તનના કુદરતી કારણો. પ્રસ્તુતિ હતી સ્તુતિ ભુજની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી જ ક્ષણોમાં બરાબર 8 વાગે હિન્દી ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
0: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
0: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
0: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
0: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો, પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

હતી કાઝીમ અહમદ શાહની રચના, કલાકાર હતા ભીખારામ દાણીધારિયા. આ સાથે જ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી હ.
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલ સભા.
5: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેવા આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ. રામ રામ.

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
0: મેળવવા માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ કાર્યક્રમ કાવ્યધારા, જેમાં સાંભળીએ રમેશ આચાર્યના કાવ્યો.
1: કાવ્યો રજૂ કરું છું. પ્રથમ કાવ્ય છે નદીમાં પૂર. નદીમાં પૂર આવ્યું છે, બધા લોકો પૂર જોવા ઉમટ્યા છે. કોઈકે કહ્યું કે સોળસી સુંદરીના છણકા જેવું નદીમાં પૂર આવ્યું છે. કોઈકે કહ્યું કે ના, ધાવના બાળકને સવારે ઘેર મૂકી ખેતરે ગયેલી માં આરતી ટાણે ઘેર પાછી ફરે ત્યારે તેને ચઢેલા ધાવણ જેવું નદીમાં પૂર આવ્યું છે. કોઈકને લાગ્યું કે પહેલવેતરી ભગરી ભેંસ ભાદરવામાં આખો દી ચરીને આવી હોય અને તેને દોહતી વખતે બોઘાણામાં દૂધ પર ફી વળે તેવું નદીમાં પૂર આવ્યું છે. કોઈકે ડોકું નકારમાં હલાવ્યું. કોઈકને લાગ્યું કે પારકા દહણા દળી મોટો કરેલો અને ભણાવેલો દીકરો તેની પહેલી બધી કમાઈ તેની વિધવા માના હાથમાં મૂકી દે, તે સમયે તેની માની આંખમાં આવેલા આંસુ જેવું નદીમાં પૂર આવ્યું છે. બીજું કાવ્ય છે, એનું શીર્ષક છે ઘર બદલવાનું કારણ. આજે બદલવું છે મારે ઘર, સામાન બાંધવાનો અને છોડવાનો મને અનુભવ, એ મારી મૂડી, એ મારો પ્લસ પોઈન્ટ. ઘરનો સામાન ફેરવવા દરેક વખતે નવો માણસ શોધું, એની સાથે બહુ ઓછા શબ્દોની આપ લે કરું, પણ એ બધું સમજે, ભૂલ રહિત અમલ કરે એવી ને એટલી મારી શરત. બદલવું છે મારે ઘર આજે, રોજનું એક જોવાનો મારો અનુભવ, રોજ મારી બારીમાંથી એકનો એક મારી શેરી.

નો ખૂંધવાનો લીમડો જોવાનો, રોજ આકાશમાં વહેતી એકની એક આકાશ ગંગા જોવાની, રોજ રાતે અંધારામાં ઉડતા મારી એસનાઓ જેવા આજ્ઞા જોવાના, દર મહિને એ જ મકાન માલિકને મકાનનું ભાડું ચૂકવતા તેનું તેજ શિરના ચાંઠાવાળું મોં જોવાનું, ક્યાં સુધી રોજ મારે એનું એ જોવાનું, નવા ઘરમાં મને જોવા મળશે બધું જ નવું નક્કોર તાજા જન્મેલા શિશુ જેવું. હવે પછીનો કાવ્ય છે, એનું શીર્ષક છે મારી બિલાડી દૈનિક ક્રિયા. મારી બિલાડીની દૈનિક ક્રિયા કોઈને પણ જાણવામાં રસ પડે તેવી. પ્રાતઃકાળે વહેલા ઉઠી બગાસું ખાઈ ખાલી થવાની યોગ ક્રિયા, પછી 5 થી 10 ઘર સુધી મોર્નિંગ વોક, એ દરમિયાન અનુકૂળતા પ્રમાણે ઠંડુ દૂધ પીવું, પછી ધ્યાનનો સમય, કોઈ પણ ઘરના કોઈ પણ ખૂણે અનુકૂળ સમય મુજબનું ધ્યાન, ધ્યાન છોડી તોડી બપોરનું ભોજન, બપોરે થોડી વામ કુકશી, ફરી કોઈ પણ ઘરમાં ધ્યાન, ફરી ભોજન, વચ્ચે વચ્ચે બચ્ચા ઉછેરવા, સાંસારિક ક્રિયાઓ કરવી, રાત્રે કોઈ પણ ઘરમાં મ્યાઉ મ્યાઉ રાગનો અનુરાગ પ્રમાણે રિયાઝ, ફરી ધ્યાન નિદ્રા, ફરી નિદ્રા ધ્યાન ફરી. હવેના કાવ્યનું શીર્ષક છે શેઢો. શેઢો ઉનાળાની બપોરે સાવ એકલવાયો ને રેઢો, સમય ખૂટાડવા વેઢા ગણે, ઓળણીના પાનની સુગંધ માણે, પડખેરની પીલુડી અને તે હારુલા તેમ જાણે, શેઢો વિંધી મોર જાય, ઢોર અને ચોર ખચકાય, ચોમાસામાં 12 માસનું ભેગું નહાય, ઊનું પાણી પીએ ટાઢું ખાય, ખેડૂતના પરસેવામાં મોં જુએ, કાયમ જાગા મીટામાં સૂએ, શિયાળામાં ઘઉંના દાણામાં ખેડૂતના લોહીના ટીપા ગણે, લણણીમાં ખેડૂત સાથે જાય ઉગમણે, પાછો વળે આથમણે, આંગળીના વેઢે દિવસને ઠેરવે, રાતે તાલાના મણકાણી મારા ફેરવે. હવે કાવ્ય, હવેનું કાવ્ય છે, એનું શીર્ષક છે દાઢની પીડા. સંબંધ એટલું દુઃખ, લાંબા સમયનો સંબંધ એટલું વધુ દુઃખ, વધુ લાંબો ગાઢ સંબંધ એટલું વધુ ગાઢ દુઃખ. મારો અને મારા દાંતનો સંબંધ ગાઢ, લગભગ 25 સદી જૂનો, આદર સંબંધનો નમૂનો, દાંત અને દાઢ સંપીને રહે, સંપીને કોતરે, સંપીને કાતરે, સંપીને ઝાપટે, ક્યાં અને કેમ દાંતને વાંધો પડ્યો, એ કોઈ પણ સક્ષમ તટસ્થ સત્તા માટે તપાસનો વિષય. દાંત પોતાની પડોશી દાઢને આંખી કાઢવા મથે, દાઢ ન ચસકે ન મચક આપે, જેમ કે ભારત નાની વાતમાં છમકલા માટે દુનિયામાં જાણીતો દેશ, ઘડી ઘડીમાં ચકમક જરે છમકલા થાય, ટીયર ગેસ છૂટે, રબરના સેલ ફૂટે, ફક્ત FIR ફાટવાની બાકી રહે. અહીં આ તણાવની દાંતના ડોક્ટરને તપાસ સોંપાય, દાઢ દોષિત જણાય, તેમને દાઢ ખેંચી હાંકી કાઢી, પરિસ્થિતિ કાબૂમાં લીધી,
કાયદો અને વ્યવસ્થા

0: જળવાઈ રહ્યા. ત્યાર પછીનું કાવ્ય છે, એનું શીર્ષક છે બકરાની પૂંછડીનો ગુચ્છો. બકરીના વાઘને યુવાન ગોવાળીઓ ચરાવવા જાય. વાઘના છેવાડે બકરો શાહી સવારી સમયે રાજકુમારના મુગટ પરની કલગી જેવો તેની પૂંછડીનો ગુચ્છો શોભે. આસો માસમાં ખેતરના જુવારના છોડ પરના ડુંડા જેવો શોભે. ટ્રેન ઉપડ્યા પછી યુવતીના ચમેલીના ફૂલની ડાંડલીસા હાથથી ફડકાવાતા રૂમાલ સો શોભે. અનેક દ્વિધાઓને અંતે પોતાની ડોક હલાવતી શ્યામસુંદરીના હકાર માફક શોભે. જનોય ધારણ કર્યા પછી બટુકના શિર પર ફરફરથી શિખા જેમ શોભે. આસો માસની સુંદર સીમ સીમની છડી પોકારતો બકરાની પૂંછડીનો ગુચ્છો શોભે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કાવ્યધારા, જેમાં આપે સાંભળી કવિ રમેશ આચાર્યની કાવ્યરચનાઓને.

થોડી જ વારમાં બરાબર 9 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર રિલે કરીશું.

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. સમય થયો છે સવારના 9:15. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં આજે સાંભળીએ સંગીતકાર રાજેશ રોશનના જન્મદિન પર તેમના સંગીતબદ્ધ કરાયેલા કેટલાક યાદગાર ગીતો.

0: મનોરંજન કાર્યક્રમની આરંભમાં આપે સાંભળ્યું જુર્મ ફિલ્મનું આ ગીત, કુમાર શાહનું સાધના સરગમ અને સાથીઓના સ્વરમાં. સંગીત હતું રાજેશ રોશનનું અને ગીતના શબ્દો મળ્યા હતા ઇન્દિવરના.
1: તને કોલેજનો ટાઈમ યાદ છે? અરે કોલેજની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમથી. આરબીઆઈ ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमारा आज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય।
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।

મનોરંજન કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો સંગીતકાર રાજેશ રોશનના સંગીતબદ્ધ કરાયેલા યાદગાર ગીતો. હમણાં જ આપે સાંભળ્યું યારાના ફિલ્મનું આ ગીત, જેને સ્વર મળ્યો કિશોર કુમારનો. ગીતના શબ્દો આપ્યા અંજાને

હમણાં જ આપે સાંભળ્યું મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમ તેમજ સાથીઓનો સ્વર. રાજેશ રોશનના સંગીતબદ્ધ કરાયેલો આ ગીત હતું ખુદગર્ઝ ફિલ્મનું. ગીતના શબ્દો હતા ઇન્દિવરના.

મિસ્ટર નટવરલાલ ફિલ્મમાંથી આપે હમણાં સાંભળ્યો લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીઓનો સ્વર. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું હતું રાજેશ રોશને.

મનોરંજન કાર્યક્રમના અંતમાં આ હતું દસ્તક ફિલ્મનું ગીત. સ્વર હતો ઉદિત નારાયણનો, સંગીત હતું રાજેશ રોશનનું, અને ગીતના શબ્દો મળ્યા જાવેદ અખ્તરના. આ સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો કરીએ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થયો છે 10:15 વાગ્યાનો. રજૂ કરીએ છીએ બાળકોનો માનીતો કાર્યક્રમ બાલસભા.

0: અરે અરે ભાવ દીદી, આ નાની નાની તાળીઓ કોનો અવાજ આવે છે?
1: પેલા મોટી મોટી તાળીઓ પડાવી છે.
0: હા હા,
1: બધાને લાડવા તાળી આવડે છે.
0: હા
2: હા,
1: લાડવાઓ ખરેખર લાડવા બનતા હોય એવું લાગે છે.
0: સાવ સાચી વાત છે, કેમ ના હોય. આજે તો રવિવારની સુંદર સવાર છે
1: અને આ બાલ દોસ્તોનો સંગાત છે.
0: અમે આવી પહોંચ્યા છીએ આપના દ્વારે મસ્ત મજાનો મીઠો મીઠો કાર્યક્રમ લઈને, જેનું નામ છે
1: બાલસભા.
0: તો બાલસભા કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોનું
1: અને પ્યારા પ્યારા ભૂલકાઓનું અમે કરીએ છીએ
0: સ્વાગત. ભાવ દીદી, આ નાની નાની તાળીઓ પાડવા વાળા આજે નવા નવા બાળકો આવ્યા છે કે નહીં?
1: હા ભાઈ હા, આ તો વેકેશન આવ્યું છે.
0: હા, એટલે કે મામાનું ઘર પણ આવ્યું છે હે ને?
1: તો ભાઈ વંશ

0: અને તેઓ હવા, પાણી, જમીન અને સૂર્યપ્રકાશ જેવા નિર્જીવ ઘટકો પર કેવી રીતે આધાર રાખે છે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે ઇકોલોજી.
1: અરે ભાઈ, આપણી વાતો તો કરી, પણ આ અમદાવાદના મહેમાન કહે છે કે હવે અમે તો વાતો કરીએ ને, અમે તો બોલીએ ને.
0: હા હા ભાઈ, કેમ નહીં. અને એમાં પણ કોઈ પણ આપણા શુભ કાર્યની શરૂઆત આપણે કરતા હોઈએ છીએ
1: વિઘ્નહર્તા દેવની પ્રાર્થનાથી.
0: તો ચાલો આપણે વંશીબેનને કહીએ કે તેમની પ્રાર્થના આપણને સંભળાવે.

0: વાળી જે સદગુરુ પાય તોતી.
1: એ ડિમ્પલ દીદી,
2: હા હા,
1: આ વંશીબેન તો મહારાષ્ટ્ર થી આવ્યા છે કે અમદાવાદ થી?
2: અરે આવ્યા છે અમદાવાદ થી, પણ બોલતા તા મરાઠી.
1: કારણ કે એની બેન પણ મરાઠી હશે ને?
2: જો મોઢું હલાવે છે, હા કહે છે તમને. વાહ ભાઈ વાહ. જુઓ, મિત્રોની સંગત કેટલી સારી કહેવાય એ આના ઉપરથી આપણે શીખી શકીએ, હે ને ભાવ દીદી?
1: એકદમ સાચી વાત કરી ભાઈ.
2: તો હવે આપણે આપણા આ બાળદોસ્ત આવ્યા છે ક્રિશભાઈ,
1: એના સપનાને જોઈ લઈ.
3: રાતે સપનું આવ્યું, સાથે વારો સાથે વાતો થઈ. આ દિવસો ક્યારે વીતે છે રે, ખબર જ પડતી નથી ભાઈ. બે જ અઠવાડિયા રહ્યા મે મહિનાનો પૂરો થવાના, બે જ અઠવાડિયા રહ્યા વેકેશન પૂરું થવાના. ફરી એક જ સ્કૂલ બેગ ને ફરી એક જ ઘંટ ને ફરી એક જ શિક્ષકો ને ફરી એક જ પાઠો. વળી ઘરકામનો અનંત ઢગલો. એક વર્ષ મોટો થયો, એક વર્ષ પાછળ છું. એક વર્ષમાં કેટલું બદલાયું ને એક વર્ષમાં કેટલું નવું આવ્યું. હિસાબ કિતાબ કરવા હું બેઠો ને સરવાળો ને બાદ બાકી. મને બે જ સરખા લાગે. આ દોડવા હસવાની રેસની વચ્ચે મારું મન કચક ધીમું લાગે. મોટો થવું ગમતું નથી, નાનો નથી તેની યાદ દેવડાવે. ક્યારેક કહે હું હજી નાનો છે, ક્યારેક કહે તું મોટો થયો આમ ન કરાય. આ નાના મોટાની તકરારમાં દિવસો બધા વીતી જાય. બાલસભા અને મિત્રો વચ્ચે એક દિવસો બધા વીતી જાય. આ છવાવાનો થોડો આડલ લઈ ત્યારે જ મમ્મી આવી. ચાલ ખેંચીને કહે, કિશુભાઈ ઊભા થાવ, સ્કૂલ હવે શરૂ થવાની, માથે પ્રેક્ટિસ કરો. હું આક મશીન વિચાર કરું ત્યારે દુનિયા મારા કરામત ચાલી. મમ્મી થી મોટું જાદુગર કોઈ નહીં, હું સપનામાં છું તેની પર ખબર પડી જાય. આંબાની ડાળ પર લટકે બે કેરી, એક છે કાચી અને એક છે પાકી. કાચી કે ખાટી ખાટી, પાકી કે ક્યુ મીઠી. પવન આવે હળવે હળવે, બંને ડાળ પર સાથે રમે. મમ્મી કરે કાચી કેરીનું અથાણું, પાકી કેરીઓથી મીઠો રસ બનાવે. કાગડો આવીને કહે કે મને ખાટી આવો. બાળક કે કે હા હા કેમ નહીં, તું ખાટી ખા ને હું ખાઉં મીઠી. બધા આખા બધા ફળોમાં કેરી છે, ફળોની રાણી. ખાટી મીઠી કેરીઓને ખાવાની ખૂબ મજા છે ભાઈ. મમ્મી મને મામાના ઘેર જવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે. આ વેકેશનમાં રગડા પૂરી ખાવા દે, આ વેકેશનમાં રગડા પૂરી નહીં તો રસ પૂરી ખાવા દે. મમ્મી મને મામાના ઘેર જવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે. મામાના ઘેર જઈને મામી

0: સાથે રમવા દે, રમત નહીં તો પિક્ચર પિક્ચર જોવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે, મામાના ઘેર જઈને તોફાન મસ્તી કરવા દે, તોફાન મસ્તી નહીં તો વાતાળી ચોપડી વાંચવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે, મામાના ઘેર જઈને રિક્ષા સ્કૂટરમાં બેસવા દે, રિક્ષા સ્કૂટરમાં ટ્રેક્ટર ઉપર બેસીને ડાન્સ કરવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે, મમ્મી મને મામાના ઘેર જવા દે.
1: ક્રિશભાઈની તો ગાડી વેકેશનમાંથી દોડી અને સ્કૂલમાં પહોંચી ગઈ.
2: હા હા ભાઈ, અને સુંદર મજાનું સપનું એમણે જોઈ લીધું. આપણા ભૂલકાઓ પણ કેટલા સપના જોતા હશે, હે ને?
1: જોઈએ હવે સોહમભાઈ શું વાત કરે છે.
3: આજે હું તમને લઈ જઈ રહ્યો છું ભારતના ગૌરવની એવી જગ્યા પર જ્યાં ઊભી છે વિશ્વની સૌથી ગગનચુંબી અને વિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર સરોવર ડેમના વિશાળ પાણી પર વચ્ચે સાધુબેટ નામના ટાપુ પર ઊભેલી આ પ્રતિમા માત્ર પથ્થર અને ધાતુની આકૃતિ નથી, પરંતુ ભારતના સ્વપ્નનું જીવંત પ્રતીક છે. 182 મીટરની ઊંચાઈ ધરાવતી આ વિરાટ પ્રતિમા વાદળોને સ્પર્શ કરતી ભવ્યતામાં સાથે દરેક મુલાકાતીને જણાવે છે કે એકતા, સંકલ્પ અને હિંમત હોય તો કોઈ કાર્ય અશક્ય નથી. આ પ્રતિમાને તૈયાર કરવા હજારો કલાકારો, ઇજનેરો અને શ્રમિકોએ દિવસ રાત મહેનત કરી. બ્રોન્ઝથી કોતરેલી આ પ્રતિમા જ્યારે સૂર્યપ્રકાશમાં ચમકે છે ત્યારે એવું લાગી આવે છે કે સરદાર પટેલ ખુદ ભારતની ધરતી પર ઊભા રહી આપણને એકતા અને રાષ્ટ્રની સેવા માટે પ્રેરણા આપી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ 31 ઓક્ટોબર 2013 રોજ શરૂ થયું હતું અને 31 ઓક્ટોબર 2018 ને સરદાર પટેલની 143મી જન્મ જયંતિને સમર્પિત ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. ભારત સરકારે અંદાજે 3000 કરોડનો ખર્ચો કર્યો હતો. સ્વયંસેવકો અને ખેડૂતો દ્વારા લોહા અભિયાન હેઠળ દેશભરમાંથી 135 મેટ્રિક ટન લોખંડ ભેગું કરવામાં આવ્યું, જેમાંથી 109 ટનનો ઉપયોગ સ્તંભ માટે થયો. 135 મીટરની ઊંચાઈએ આવેલી વિઝિટર ગેલેરીમાંથી નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને આસપાસની પર્વત શ્રેણીઓનું દ્રશ્ય મનને મોહિત કરી દે તેવું છે. સંધ્યાકાળે થતો લેઝર લાઇટ શો આ પ્રતિમાની ભવ્યતા અને સરદાર પટેલના જીવન પ્રસંગોને રંગો અને સંગીત દ્વારા એવો જીવંત બનાવે છે કે દરેક મુલાકાતી ગર્વથી ભરાઈ જાય. કેવડિયામાં વિકસાવવામાં આવેલ પ્રાકૃતિક આકર્ષણો, વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, રિવરફ્રન્ટ, રોપવે અને નર્મદા આરતી આ સમગ્ર પ્રદેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનાવી દે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક સ્મારક નથી, તે ભારતના દરેક નાગરિકને યાદ અપાવે છે કે એકતા એ જ સાચી શક્તિ છે અને દેશને મજબૂત બનાવવાની જવાબદારી દરેકના ખભા પર છે. સરદાર પટેલની અડિગતા, દૃઢતા અને રાષ્ટ્રપ્રેમનું આ જીવન પ્રતીક આપણા હૃદયમાં રાષ્ટ્ર ગૌરવની નવી ચિંગારી સળગાવે છે અને કહે છે, અખંડ ભારત, અખંડ સંકલ્પ.
1: ભાઈ સોહમભાઈની સુંદર વાતો એ પણ નેતાની શૈલીમાં બોલી ગયા.
2: સાવ સાચી વાત છે, એકદમ સ્પષ્ટ ઉચ્ચારો એના હતા અને આપણને સૌને બરાબર માહિતી આપી દીધી. હા ભાવ દીદી, અરે વાહ ભાઈ વાહ, આ સુંદર મજાનું ગીત તો સાંભળ્યું પણ હવે કંઈક જાણવા જેવું થઈ જાય. ભાવ દીદી
1: તૈયાર છે હેનિત ભાઈ એના માટે?
4: માછલી પાણીમાં રહે છે પણ એને આંખો પર પાપણ નથી હોતી. ઠંડા પાણી કરતા ગરમ પાણી ઝડપથી બરફમાં ફેરવાઈ જશે. જ્યારે ચંદ્ર સીધો માથા ઉપર હોય છે ત્યારે તમારું વજન થોડો ઓછો હશે. નરે ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેના શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે. સિંહની ગર્જના 5 કિલોમીટર સુધી સંભળાય છે. સીલ માછલી એક વખતમાં ફક્ત 1.5 મિનિટ ઊંઘી શકે છે. એક ઘોડામાં 7 માણસ જેટલી શક્તિ હોય છે. કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે. ગોકળ ગાય 3-4 વર્ષ સુધી સૂઈ શકે છે. માખીની દરેક આંખમાં 4000 નાના લેન્સ હોય છે. ગીધનું આયુષ્ય 70 વર્ષનું હોય છે.
1: અરે આ હેની

0: અરે વાહ ભાઈ વાહ, સુંદર મજાનું, ખરેખર હસતું રમતું આ ગીત આપણે સૌએ સાંભળી લીધું.
1: અને હસતા રમતા હવે પહોંચી ગયા છે માન્યાબેન
2: રામાયણનો કહેવત પ્રસંગ. રામજીના 14 વર્ષના વનવાસ વખતે સીતાજી અને લક્ષ્મણ પણ સાથે છે. આમ રામ લક્ષ્મણ જાનકી ત્રણેય વનમાં આગળ વધતા વધતા ગંગા નદીના કિનારે આવે છે. ગંગાને પાર કરવા માટે ત્યાં ગૃહકને વિનંતી કરે છે કે અમને ગંગા પાર કરાવો. ત્યારે નાવિક રામજીને કહે છે કે મારી એક વિનંતી છે.

0: ત્યારે રામજી કહે છે કે ભાઈ શેનો શક પડ્યો છે? ત્યારે નાવિકે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારી ચરણ રજ કામણગારી છે, તમારા પગની રજથી ગૌતમ ઋષિની પત્ની અહલ્યા શ્રાપને કારણે પથ્થરનું પૂતળું બની ગઈ હતી, પણ તમારા પગની રજથી તે નારી બની ગઈ. આથી મને બીક છે કે મારી નાવ તમારી ચરણ રજથી નારી બની જાય તો મારી આજીવિકાનું સાધન ટળી જાય. આથી મારી પ્રાર્થના છે કે મને પગ ધોવા દો, પછી જ હું નાવમાં બેસાડીશ તમને. નાવિકની ચતુરાઈ રામજી સમજી ગયા હતા. નાવિકની પત્ની ઝડપથી કાઠળોટ લેવા ગઈ, તેમાં રામજીના પગ મૂકીને પગ ધોવડાવવામાં આવે છે. પગ ધોતી વખતે કાથરોટ ડગ ડગે છે, એટલે નાવિક કહે છે કે મારા માથા પર હાથ મૂકી રાખો જેથી તમે પ્રભુજી પડી ના જાઓ. રામજી અને સીતાજી બંને મનમાં ને મનમાં હસવા લાગ્યા. રામજી નાવિકની ચતુરાઈ સમજી ગયા હતા અને કહે છે, ભલે તમે ખુશ ને? નાવિક ધન્ય ધન્ય બની ગયો, મનમાં ખુશ થયો અને બધાને સામે કાંઠે પહોંચાડી દીધા. નાવિક રામજીના પગમાં પડી ગયો. રામજીએ નાવની ઉતરાઈ માટે વાત કરી. ત્યારે નાવિક કહે છે કે આપણે બંને ધંધા ભાઈ છીએ, આથી તમારી પાસેથી ઉતરાઈ ન લેવાય પ્રભુ. અહીં ધંધા ભાઈનો મતલબ એમ છે કે નાવિક નદી પાર કરાવે છે અને પ્રભુ સંસાર રૂપી સાગર પાર કરાવે છે.
1: વાહ ભાઈ વાહ, માન્યા બેને તો આપણી ઐતિહાસિક વાત આપણા બધા ભૂલકાઓને સુંદર મજાની શૈલીમાં કહી દીધી. અને હવે ભાવ દીદી, આપણા આ કાર્યક્રમમાં આવી ગયા છે પર્વ અને તેઓ લઈને આવ્યા છે સુંદર મજાની સ્તુતિ.
2: તો ચાલો ચાલો તૈયાર છીએ.

0: ભાવુ દીદી, આ કુંજભાઈ આપણા આપણને દર વખતે શું નવું નવું કહે છે ને, તો આ વખતે પણ કઈક નવું લઈને આવ્યા છે.
1: મને આજે ખબર પડી કે

0: કે કુંજ શું લઈને આવ્યું છે
1: ખબર નહીં કે કુંજ આજે શું કહેવાનો છે.
2: મને આજે જ ખબર પડી કે સ્ટ્રોબેરી એક જ એવું ફળ છે જેના બીજ ફળની બહારની બાજુ ઉગે છે. મને આજે જ ખબર પડી કે લાઇટ બલ્બની શોધ થોમસ એડિસને નહીં પણ જોસેફ સ્વાને કરી હતી. થોમસ એડિસને બલ્બમાં સુધારા કર્યા હતા અને પ્રખ્યાત કર્યો હતો. મને આજે જ ખબર પડી કે જ્યારે શરીરમાં 1 કિલો ચરબીનો ઉમેરો થાય ત્યારે લગભગ 22 કિલોમીટર જેટલી લંબાઈની નવી રક્તવાહિનીઓ બને છે.

0: જે ઉસેન બોલ્ટ નામના દોડવીરે હાંસિલ કરી હતી. મને આજે જ ખબર પડી કે આપણે હંમેશા આપણું નાક જોતા હોઈએ છીએ, પણ આપણું મગજ એને અવગણે છે. મને આજે જ ખબર પડી કે હકીકતમાં દુનિયાના સમગ્ર ઓક્સિજનમાંથી 50%થી વધુ ઓક્સિજન દરિયાઈ શેવાળ ઉત્પન્ન કરશે, વૃક્ષો નહીં. મને આજે જ ખબર પડી હકીકતમાં દુનિયાના સમગ્ર ઓક્સિજનમાંથી 50%થી વધુ ઓક્સિજન દરિયાઈ શેવાળ ઉત્પન્ન કરે છે, વૃક્ષો નહીં. મને આજે જ ખબર પડી કે તીખાશ એ સ્વાદ નથી, પરંતુ જીભ બળ્યાની અનુભૂતિ છે. મને આજે જ ખબર પડી કે એઝવ સમુદ્ર દુનિયાનો સૌથી છીછરો સમુદ્ર છે. તેની મહત્તમ ઊંડાઈ 13.5 મીટર છે. મને આજે જ ખબર પડી કે આપણા માનવ સમાજમાં ઘણા વર્ણલખ્યા નિયમો છે, જેમ કે તમે કોઈને સ્માઇલ આપો તો તે વ્યક્તિ પણ તમને સામે સ્માઇલ આપે છે. આ માનવ સ્વભાવની સ્વાભાવિક અને સુંદર પ્રતિક્રિયા છે. મને આજે જ ખબર પડી કે દરેક અપૂર્ણાંક સંખ્યામાં પોઈન્ટ પહેલાના ભાગને સંપૂર્ણ સંખ્યા તરીકે બોલાય છે, જ્યારે પોઈન્ટ પછીના અંકોને એક એક કરીને બોલાય છે. દાખલા તરીકે 44.72 નહીં, પણ 44.72 એમ બોલાય. મને આજે જ ખબર પડી કે જો આપણે ખોટે ખોટે પણ હસીએ તો પણ આપણો મૂડ સારો થઈ જાય છે.
1: બાપ રે બાપ. ભાવુ દીદી, મને આજે ખબર પડી કે કુંજભાઈને આટલી બધી ખબર છે.
2: ચલો ભાઈ, બાલ દોસ્તોની આ મીઠી મીઠી વાતો, એમની કાલી ગેલી ભાષા સાંભળવાની આપણને તો લાલચ જાગ્યા જ કરે, જાગ્યા જ કરે.
1: હા, પરંતુ આપણે આપણા ભૂલકાઓ પાસેથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે.
2: તો પછી કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
1: અટલ શર્માએ.
2: તો બાલ દોસ્તો, આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી કહી દઈએ સૌને, આવજો.

આપ સાંભળી રહ્યા હતા બાળકો દ્વારા પ્રસ્તુત વિવિધ કૃતિઓનો કાર્યક્રમ બાલસભા. કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું અટલ શર્માએ. નિર્માણ સહાય ડૉક્ટર ભાવના શિંગાડા, ડિમ્પલ મોદી અને તૃપ્તિ વ્યાસ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમ શરૂ કરતા પહેલા કેટલીક જાહેરાતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: તને કોલેજ નો ટાઈમ યાદ છે? અરે કોલેજ ની યાદો છોડું, કેટલી વાતો.

0: જાણકાર બનો સતર્ક રહો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: પોલીસ?
3: મિસ સીમા
2: જી,
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
3: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
5: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
6: રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીએ કલાકાર રૂડીબેન બલાસનો સ્વર.

લોક સંગીતના કાર્યક્રમમાં આપ માણી રહ્યા હતા લોકગીતોમાં રૂડીબેન બલાસનો સ્વર. હવે સાંભળીએ ભજનોમાં હેમંત ચૌહાણનો સ્વર.

લોક સંગીતના કાર્યક્રમમાં હમણાં જ આપે સાંભળ્યું હેમંત ચૌહાણનો સ્વર, આ રચના હતી મીરાબાઈની. ફરી એક વખત સાંભળીએ મીરાબાઈની રચના હેમંત ચૌહાણના સ્વરમાં.

0: જે અંતર્ગત આપે ફ્લેમિંગો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર કેન્દ્રિત વાતચીત સાંભળી. આજના વાર્તાલાપમાં જોડાયેલ હતા શ્રી જયપાલસિંહ અને શ્રી આયુષ વર્મા. સંવાદ કરતા શ્રી હિતેશ માવાણી, વરિષ્ઠ પ્રસારણકર્મી, હેડ ઓફ પ્રોગ્રામ, આકાશવાણી અમદાવાદ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
2: નેવ વર્ષ, જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની રૂચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આઠમા રાઉન્ડ અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ 31,065 નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને, જ્યારે કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં પૂર્ણ થઈ. આકાશવાણીની 90મી વર્ષગાંઠ ઉજવણીના ભાગરૂપે આકાશવાણી કુર્સિયાંગમાં આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચની દહેજ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી, જોકે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ આજથી પેરિસમાં શરૂ થશે. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લેવા હાંકલ કરી. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોક નીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેફી શોકી સાથે મુલાકાત કરી. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 લોકોની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આજે આઈપીએલમાં પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌપ્રથમ આપને સંભળાવીએ ઉદય મજમુદારના સ્વરમાં ઉમાશંકર જોશીની આ શબ્દરચના.

મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આપને હવે સંભળાવીએ સૌમિલ મુનશીના સ્વરમાં ઉમાશંકર જોશીની આ રચના.

મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ગીતો. અત્યારે આપે ઉમાશંકર જોશીની રચના ગાર્ગી વોરાના સ્વરમાં સાંભળી. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્યામલ મુનશીના કંઠે તુષાર શુક્લની આ રચના.

0: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ રચના આપે સાંભળી નાનાલાલની સ્વર આપ્યો હતો કીર્તિકુમાર હાથીએ. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: નારી સંતોની શબદ સાધનામાં, નારી સંતોની શબદ યાત્રામાં આપણે ધીરે ધીરે આગળ વધતા રહ્યા છે અને ત્યારે પ્રેમલક્ષણા ભક્તિ પરંપરામાં શ્રી કૃષ્ણ ભક્ત એવા સંત કવયત્રી મીરાબાઈની વાણી આપણે સાંભળવાના છીએ. ઈસવીસન 1498માં મેડતા રાજસ્થાનના રાજકુંવરી તરીકે કુડકી ગામે જેનો જન્મ થયો, બાળપણથી જ ભગવાન કૃષ્ણને પોતાના પતિ માનેલા, મેવાડના રાજા ભોજરાજ સાથે એના વિવાહ થયા. ઈસવીસન 1521માં વૈધવ્ય પ્રાપ્ત થયું અને પછી સાધુ સંતોની સેવામાં જેમણે જીવન વિતાવ્યું. વૃંદાવન અને દ્વારકામાં નિવાસ કર્યો. ગુજરાતી, રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોનું સર્જન એમના દ્વારા થયું છે. અને એમ કહેવાય છે કે જન્મો જન્મની પ્રીત લઈને અવતરેલા એવા મીરાબાઈ ઈસવીસન 1547માં દ્વારકાના જગત મંદિરમાં સમાઈ ગયા. માનવ જીવનનું મૂલ્ય પારખી અને આયખું સુધારી લેવાની ચેતવણી આપતા સંત કવિઓ આત્મતત્વની ઓળખાણ કરાવવા માટેનું સૂચન કરતા હોય મીરાબાઈ કહે છે, આત્મ

જ્યાં સુધી પોતાના આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી લખ 84ના ફેરામાંથી છૂટી શકાતું નથી. કોયલ અને કાગડાનો રંગ એક જ છે, પણ એની બોલીમાં તફાવત છે. હંસ અને બગલા તો સફેદ જ દેખાય, પણ એનો ખોરાક જુદો છે. એ રીતે સતી નારી અને ગણિકા વચ્ચે એક સમાન લાગતી હોય, પણ એનું શીલ, એનું ચારિત્ર જુદું હોય. સંતોની કૃપાથી જ એનો ભેદ સમજાય અને

ને કોઈએ ભાળેલ રે બાયું, દેખેલ રે બેની, ગોકુળ ગામડાનો ગારુડી. કૃષ્ણ મિલનને માટે આકુલ વ્યાકુલ થયેલી ગોપી પોતાના પ્રાણ પ્રિયની રાહ જોતા મનોમન જે ભાવ અનુભવે છે એને આપણા સંત કવયત્રી મીરાબાઈએ વાચા આપી છે. રાત દિવસ મનમોહન વિસરાતા ન હોય, સંસાર વ્યવહારના કામ સૂજતા ન હોય, કુટુંબીજનો તો ગાંડી ઘેલી કહી અને મશ્કરી કરતા હોય, વૈદ હકીમના ઔષધ મૂળિયાં, તાંત્રિકોના જંતર મંતર અને દેવી દેવતાઓના દોરા ધાગા, ભૂવા ભારાડીના દાણા જોવડાવાય નકામા થતા હોય એવી સ્થિતિમાં જ્યારે એક વૃંદાવનની ગોપી ભગવાન શ્રી કૃષ્ણની રાહ જોતી હોય અને એ એમ કહેતી હોય, કાનુડાને કોઈએ ભાળેલ રે બેની, દેખેલ રે બેન, ગોકુળ ગામડાનો ગારુડી. મીરાબાઈ પોતાની સખીઓને પૂછે છે કે હે સખીઓ, હે ગોપીઓ, કોઈએ ગોકુળ ગામના ગારુડીને જોયો છે? ગોકુળ ગામના મદારીને જોયો છે? એને કોઈ જો બતાવે ને તો મારી અપાર સંપત્તિ હું આપી દઉં, મારા ગળાનો નવલખ હાર પણ આપી દઉં. જેણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને તોળી લીધો તો ગોકુળની ગાયોને ઉગારીતી એ જાદુગરના વિરહરૂપી કાળી નાગ મને કરડી ગયો છે. એના ઝેરની મને મીઠી મીઠી લહેરું આવે છે. હું તો એના સ્મરણ અને ભજનથી એ ગોવિંદાના ગુણ ગાતા ગાતા ન્યાલ થઈ ગઈ છું. મીરાબાઈની આ વાણી છે, કાનુડાને કોઈએ વહાળેલ રે બેની, દેખેલ રે બાયું, ગોકુળ ગામડાનો.

0: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: ખરેખર આપણા મહાન નારી સંતોની અદ્ભુત વાણીને સાંભળતા સાંભળતા આપણું મન અને હૃદય તૃપ્ત થતું જ નથી. આ શ્રેણીમાં આપણે હજુ ઘણા નારી સંતોના અમૂલ્ય જ્ઞાનનો લાભ લેવાના છીએ. આશા છે કે આપને આજનો મણકો ચોક્કસ પસંદ પડ્યો હશે. હવે આજનો વિચાર વિમર્શ. આજે વાતો કરીશું વિવિધ પ્રકારની બચતો વિશે. આમ તો બચત શબ્દનો શાબ્દિક અર્થ જોઈએ તો વ્યક્તિની આવકમાંથી તેના વપરાશ પાછળના ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી રકમ. આવક વધારે હોય ત્યારે વ્યક્તિ વધુ બચત કરી શકે, પરંતુ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ પણ યોગ્ય આયોજન દ્વારા બચત ચોક્કસ કરી શકે.

બચતના અનેક પ્રકારો છે. સૌ પ્રથમ તો બચત શબ્દ સાંભળીએ એટલે નાણાકીય બચતનો ખ્યાલ આપણા મનમાં આવે, અને એ સૌથી વધારે જરૂરી પણ છે, કારણ કે તે આપણા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બાબત છે. સમાન આવક ધરાવનારા બે વ્યક્તિઓની બચત વૃત્તિ પણ અલગ અલગ હોઈ શકે, કારણ કે તે તેના સ્વભાવ, જરૂરિયાતો, જીવનશૈલી, કુટુંબના સભ્યોની સંખ્યા વગેરે પર આધારિત છે. પરંતુ વ્યક્તિએ તેની આવકનો અમુક ટકા હિસ્સો બચત કરવો જ જોઈએ, જેથી કટોકટીના સમયમાં તેને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બચત કરેલી રકમ અથવા મૂડી તે વિવિધ સ્થળોએ રોકાણ કરી તેનું વળતર પણ મેળવી શકે છે. ભવિષ્યની આર્થિક સુરક્ષા અને જરૂરિયાતો માટે બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના માટે વિવિધ સરકારી અને બેન્કિંગ બચત યોજનાઓનો ઉપયોગ કરી શકાય, જેમાં સામાન્ય બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી અનેક યોજનાઓનો લાભ લઈ બચત કરેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત વિવિધ ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય, જે સમયાંતરે ઉપયોગી થઈ શકે. આ તો થઈ નાણાકીય બચતની વાત. આ ઉપરાંત આપણે આપણી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાસ કરીને અન્ન અને પાણીની પણ બચત કરવી જોઈએ. કુદરતે આપણને આપેલ સ્ત્રોતનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી ખાસ કરીને તેનો બગાડ ન થાય તે જોવું જોઈએ. આ ઉપરાંત વીજળી, વિદ્યુતની બચત પણ કરવી જોઈએ. જરૂર ન હોય તો લાઇટ, પંખા, એસી, કોમ્પ્યુટર અથવા ચાર્જિંગ પોઈન્ટને પણ બંધ રાખવા જોઈએ. ઉપરાંત વિવિધ પ્રકારના ઈંધણો, પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરે પણ ખૂબ જ સમજદારીપૂર્વક વાપરવા જોઈએ. આ ઉપરાંત આપણા સૌથી કિંમતી પરિબળ સમય, તેની પણ બચત કરવી જોઈએ. આમ જોઈએ તો આજના ઝડપી યુગમાં દોડધામ કરતા માનવી પાસે સમય જ નથી તેવી ફરિયાદ ખૂબ સામાન્ય છે. સમયના અભાવે તે ઘણી જરૂરી વસ્તુઓ કરી શકતો નથી, પરિવારને, મિત્રોને અને ઘણીવાર સ્વયંને પણ સમય આપી શકતો નથી, અને અંતે તે ઘણું ગુમાવે છે. તો આપણા સૌ પાસે જે એક સરખો સમય, જે દિવસના 24 કલાક છે, તેનું સુંદર આયોજન કરી સમયનો સદુપયોગ પણ જરૂરી કાર્યો માટે કરવો જોઈએ. અને મિત્રો, આ સાથે મને એક વધુ વાત કહેવાનું મન થાય કે આજના સમયમાં સૌથી વધુ જરૂરિયાત છે સદગુણોની અને સંબંધોની બચત કરવાની. પહેલાના સમયમાં જે સદગુણોનું ભાથું નાનપણથી બાંધવામાં આવતું તે જીવનભર સાથે રહેતું. ઉપરાંત સંબંધોનું જતન એ પણ ખૂબ ચોકસાઈથી કરવામાં આવતું. આજના સમયમાં આ બંનેની બચત કરવાનું ખૂબ જ આવશ્યક છે, કારણ કે આજના યાંત્રિક અને દોડધામ ભર્યા જીવનમાં કેટલીકવાર શાંતિથી ભોજન પણ પ્રાપ્ત થતું નથી. તેવા સમયમાં સદગુણો અને સંબંધોની સાચવણ આપણને જીવનના સંઘર્ષો સામે લડવામાં મદદરૂપ થાય છે, ખરું ને મિત્રો? તો આજે આપણે વિવિધ પ્રકારની બચતોની વાતો કરી. આશા છે કે આપને તે ગમી પણ હશે અને ઉપયોગી પણ થશે. હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થતો આવે છે, તો તે પહેલા આપણે સાથે મળીને સાંભળીએ આ સુમધુર રચના.

વાહ મિત્રો, આ સુમધુર રચના સાથે કાર્યક્રમનું સમાપન કરીએ તે પહેલા આપને જણાવું કે આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો તે વિશે પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા પાઠવી શકો છો. પત્રો લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ સીતારામ પંડિત માર્ગ આકાશવાણી રાજકોટ 360001 અને ઇમેઇલ એડ્રેસ પણ નોંધી લેશો રાજકોટ સહિયર @gmail.com RAJKOTSAHIYAR@gmail.com. તો આ સાથે કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર. આજના કાર્યક્રમમાં આપે નારી સંતોની શબ્દ સાધના વિશે જ્ઞાનની સરવાણી પ્રાપ્ત કરી. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતના કાર્યક્રમમાં આ રચના આપે સાંભળી ગોરખનાથની સુભદ્રા દેસાઈના કંઠે. હવે સાંભળશો હરીન્દ્ર દવેની રચના સુપર્ણા બેનર્જીના સ્વરે.

અને મિત્રો, સુપર્ણા બેનર્જીના સ્વરમાં ગવાયેલ હરીન્દ્ર દવેની આ રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ખાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદરવીર સિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચાઓ કરી, જેમાં ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્ચાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે, કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી

0: કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્ત્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગયાળાથી મૃત્યુ આંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચીર ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગ ચેન ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABADને ફોલો કરશો. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. સરકાર વજન અને માપ તપાસવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચેકિંગ કેન્દ્રો GATCSની ભૂમિકાનો વ્યાપ વધારશે, જેના માટે 2013ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ આ કેન્દ્રો વજન અને માપની 23 શ્રેણીઓની ચકાસણી કરી શકશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા. ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે.

0: રોયલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લેઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का ये अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र है. अब प्रस्तुत है फौजी दोस्तों के लिए हमारा विशेष कार्यक्रम जय भारती.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: हम गुजराती लोग रात जाग तो लेते हैं, लेकिन मॉर्निंग में उठने की आदत भी अभी लगानी है, क्योंकि फिट रहना देश के लिए फायदे में है. जो हमारे हर्ष भाई के स्लोगन है ना, कायदे में रहना तो फायदे में रहना, वैसे देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है, तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे, और स्वस्थ समाज ही समृद्ध રાષ્ટ્ર કા નિર્માણ કર સકતા હૈ.
0: તેમણે સાયકલિંગના ત્રણ મુખ્ય ફાયદાઓ ગણાવતા કહ્યું કે સાયકલિંગ એ શરીરને તંદુરસ્ત રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે. સાયકલના ઉપયોગથી પ્રદૂષણની સમસ્યાનું કાયમી નિવારણ થાય છે. આ ઉપરાંત સાયકલનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત પણ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કહ્યું ફિટ ઇન્ડિયા અભિયાન એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું જન આંદોલન છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું. તે અંતર્ગત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ અંગે યુવા અને રમતગમત વિભાગના નિયામક અરૂણ ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
2: लाइट हाउस जो बीच है, यहाँ से संडेज ऑन साइकिल का आयोजन किया गया, जिसमें जो है प्रशासन के विभिन्न ऑफिशियल्स, जनप्रतिनिधि, स्टूडेंट्स और आम नागरिकों ने बड़ी संख्या में हिस्सा लिया. और जैसा कि हम जानते हैं संडेज ऑन साइकिल जो है भारत के प्रधानमंत्री के मार्गदर्शन एवं दिशा निर्देश में चलाया जा रहा है, जिसका उद्देश्य लोगों में फिटनेस को बढ़ावा देना और पर्यावरण संरक्षण को बढ़ावा देना भी है.
0: પશ્ચિમ કચ્છના દરિયા કિનારે ફરીથી શંકાસ્પદ બિનવારસુ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે. અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બીએસએફને શોધ અભિયાન દરમિયાન ઇબ્રાહીમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસુ પેકેટો મળ્યા છે. એક પેકેટ પર અરેબિયન પ્રોડક્ટ અને અન્ય પેકેટ ઉપર ખાલી પ્રોડક્ટ લખાણ જોવા મળ્યું હતું. બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે ઇંધણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે સલાયા ખંભાળિયા રોડ પરથી ઝડપી લીધો છે. તેની પાસેથી 1000 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે કુલ 2,43,000નો મુદ્દામાલ કબજે કર્યો અને કાર્યવાહીમાં ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઇંધણ સાથે મળી આવ્યું. આ મામલે પણ એક શખ્સની અટકાયત કરી કુલ 1,34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખમાપુરા બાંગાપુરાની ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગે રાત્રિના સમયે ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીના એડવાટ પાસે માઇનિંગ ઝોનમાં ગેરકાયદે રેતી ખનન વહન કરતા એક જેસીબી, એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક સીઝ કરાઈ અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનનમાં 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે વાલોડ તાલુકાના બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે સોનગઢ તાલુકાની ગુણસુદા સીટ પરથી વિજેતા થયેલા અશોક ગામીતે ઉમેદવારી નોંધાવી. ભરૂચના દહેજ વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે

0: ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતાં સમારકામ માટે શટડાઉન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ગુજરાત પ્રવાસ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
2: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPC તાજેતરમાં જ ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવી હતી. આ સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે. આ સમિતિએ રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા કરીને તેમના અભિપ્રાયો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સમિતિના અધ્યક્ષ PP ચૌધરીના નેતૃત્વ હેઠળ આ મુલાકાત યોજાઈ હતી. સમિતિમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદોનો પણ સમાવેશ થાય છે, જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, ભાજપના સાંસદ સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિતના સભ્યો સામેલ છે. સમિતિ દેશભરમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈને પ્રસ્તાવ અંગે સર્વપક્ષીય અને વ્યાપક અભિપ્રાયો એકત્ર કરી રહી છે. આ સમિતિએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે મુખ્ય સચિવ MK દાસ, DGP ડોક્ટર KLN રાવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી. ત્યારબાદ એક પત્રકાર પરિષદને સંબોધતા JPCના અધ્યક્ષ PP ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે 7 લાખ કરોડ રૂપિયા બચશે. તેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીને રાષ્ટ્રીય હિતમાં એક મહત્વનું પગલું ગણાવ્યું.
3: મુજે પૂરા વિશ્વાસ હૈ કે આને વાલે ટાઈમ મે હમ પાર્ટી પોલિટિક્સ સે ઉપર ઉઠ કે દેશ હિત મે સારી પૂરી કમિટી કામ કરે, પૂરી પાર્લામેન્ટ કામ કરે ઓર યે કાનૂન 2029 સે અગર લાગુ હોતા હૈ તો એ દેશ કે હિત મે હોગા. ગુજરાત સરકાર કે જો અધિકારી હૈ, મે ચીફ સેક્રેટરી ઓર ઉનકી પૂરી ટીમ કી પ્રશંસા કરૂંગા કે પહેલી બાર હમે જો પ્રેઝન્ટેશન મિલા ઉસમે કાફી એસે પોઈન્ટ શોર્ટ લિસ્ટ થે, એસે ઇશ્યુ શોર્ટ લિસ્ટ થે જો હમારે સામને પહેલે નહીં આ પાયે થે, લેકિન અબ હમે જો ઇનપુટ મિલા હૈ ઉસમે હમને ઓર કહા ઇસકો ઓર ઇમ્પ્રૂવ કરો ઓર એક રોલ મોડેલ કે રૂપ મે હમ પૂરે દેશ મે સારે સરકાર કો હમ ભેજેંગે ભઈ ઇસ રૂપ મે આપ હમે અપની રિપોર્ટ પ્રિપેર કરકે દો.
2: ગુજરાત પ્રવાસ દરમિયાન સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધિકારીઓ અને વરિષ્ઠ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. ઉપરાંત રાજ્યના વિવિધ રાજકીય પક્ષોને પણ તેમના વિચારો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાથી દેશના શાસનતંત્ર, નાણાકીય ખર્ચ અને વહીવટી પ્રક્રિયાઓ પર શું અસર પડશે. સમિતિના અધ્યક્ષ PP ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશના હિતમાં મહત્વપૂર્ણ ચૂંટણી સુધારાના રૂપમાં જોવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં વારંવાર થતી ચૂંટણીઓના કારણે આચારસંહિતા લાગુ થવાથી વિકાસ કાર્યો પ્રભાવિત થાય છે, વહીવટી તંત્ર પર વધારાનો ભાર આવે છે અને સરકારી મશીનરીનો મોટો સમય ચૂંટણી પ્રક્રિયામાં વપરાય છે. તેમણે ઉમેર્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થયા બાદ વર્ષ 2034 દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાશે.
3: અગર મેં ઉદાહરણ કે તોર પે આપકો બતાઉં કે 2029 મે અગર યે લાગુ હોતા હૈ કાનૂન તો લાગુ હોતે હી પાર્લામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સેટ. જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મે સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હૈ ઓર ઉસસે 5 સાલ કે બીચ મે મઈ 2029 સે લગા કર કે 5 સાલ કે બીચ મે જો ભી વિધાનસભા કે ચુનાવ હોંગે વો શોર્ટ ટર્મ કે લિયે હોંગે ઓર 2034 મે સબ સાથ આ જાયે. લાગુ યે 2029 મે તબ હોતા હૈ જબ 2029 કે પહેલે પાર્લામેન્ટ ઇસકો કાનૂન બના દે.
2: ત્યારે ગુજરાત સરકારે પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.
4: વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન ને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શન ને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝન ને

0: પૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરે છે.
1: તો બીજી તરફ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કર્યો હતો અને સમિતિ સમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સમિતિ હાલમાં 129મો બંધારણીય સુધારા વિધેયક 2024 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક 2024નું પણ પરીક્ષણ કરી રહી છે. આ કાયદાકીય માળખા દ્વારા સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાથી સંભાવનાઓ, બંધારણીય જોગવાઈઓ અને વહીવટી પડકારોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની મુલાકાત બાદ સમિતિ દેશના અન્ય રાજ્યોમાં પણ પરામર્શ પ્રક્રિયા આગળ વધારશે. વિવિધ રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલા સૂચનો અને અભિપ્રાયોના આધારે સમિતિ અંતિમ અહેવાલ તૈયાર કરશે, જે સંસદ સમક્ષ રજૂ થવાની શક્યતા છે. આ મુદ્દો આગામી સમયમાં દેશની રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં મોટા પરિવર્તનનું કારણ બની શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જ ચાલી રહી છે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ગુજરાત પ્રવાસ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે સંજ્ઞાન શિક્ષણ. આજના સંજ્ઞાન શિક્ષણ અંતર્ગત આપ સાંભળશો અસમિયા ભાષાનું ગીત. રચયિતા છે સતીશ દાસ.

이쯤에 얼어가니까. अच्छा आप शुरू से लेंगे सारा गाना है ना, एक दो तीन चार।

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. સંઘગાન શિક્ષણ અંતર્ગત આજે આપે અસમિયા ભાષાનું ગીત સાંભળ્યું, જે ગીતના રચયિતા હતા સતીશ દાસ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 3:00 થયા છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. સાંજની સભાના પ્રારંભે 5:00 વાગે આપને ફરી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. અત્યારે રજા લઈએ. નમસ્કાર.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आप सुनेंगे एक छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રી નો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી

તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: अक्सर पूछते हैं लोग, किसके लिए लिखते हो? अक्सर कहता है दिल, काश कोई होता। साथियों, इन्हीं अफसानों के साथ पूरा होता है आज के छाया गीत का सफर। गीत संगीत की ऐसी ही सुरीली महफिल में फिर होगी मुलाकात। शिफाली कपूर को दीजिए इजाजत, सुनते रहिए विविध भारती, देश की सुरीली धड़कन।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત કરીએ સુગમ સંગીત અંતર્ગત જૂની રંગભૂમિના ગીતો. પણ તે પહેલા આ જાહેરાતો.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0: 0779 232 5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0779 232 5890.
1: મિત્રો, સુગમ સંગીત અંતર્ગત સાંભળીએ જૂની રંગભૂમિના ગીતો, જેમાં પ્રથમ ગીતને સ્વર આપ્યો છે નેહા ત્રિવેદીએ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: સુગમ સંગીત અંતર્ગત હવે સાંભળીએ પ્રીતિ ગજ્જરના સ્વરને.

0: સુગમ સંગીતમાં આજે આપણે સાંભળ્યા જૂની રંગભૂમિના ગીતો. ગાયક કલાકાર હતા નેહા ત્રિવેદી અને પ્રીતિ ગજ્જર. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: મિત્રો, હવે માહિતી આપીએ આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. છને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. સાંજે 7:22 ગામનો ચોરો. આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રદાન. રજૂ થશે હાસ્ય રસ. કલાકાર છે શ્રી ભીખુદાન ગઢવી, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. રાત્રિના 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, જેના પ્રાયોજક છે ધગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 8:30 સારેગામા. આજે છે ગીતકાર મજરૂ સુલતાનપુરીની પુણ્યતિથિ માટે તેમના ફિલ્મી ગીતો સાંભળશો. 9:15 કાર્યક્રમ સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્ર પરથી. વિવિધ ભારતીય કાર્યક્રમોમાં રાત્રિના 9:30 આજ કે ફનકાર, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા હવે પછીના કાર્યક્રમોની. આવતીકાલના કાર્યક્રમોમાં જોઈએ તો આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના.

વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:35, કૃષિ માહિતી 6:45, જેમાં વિષય છે સહજીવન અથવા જૈવ વિવિધતા, રજૂઆત ખીમજીભાઈ ચંદ્રવાડિયા. સુગમ સંગીત સાંભળશો. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં વિષય છે બર્ડ રિંગિંગ, પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામી. 8:30 નિરખને ગગનમાં, જેમાં ભિખારામ પરબના ભજનો. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં વાર્તા, સિનેમા અને લોકકલા રજૂ કરશે અભિજીત વ્યાસ. 10:30 લોકસંગીતમાં લોકવાર્તા કસબ અને દિલાવરી, કલાકાર છે રણજીતભાઈ વાંક. ત્યારબાદ દોહાછંદના કલાકાર કરસન પઢિયાર. સાંધ્યકાલીન સભામાં 6:30 યુવાણી અને 7:22 ગામનો ચોરો, બંને કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 8 વાગે સારેગામાં, જેમાં સંગીત નિર્દેશક લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સંગીતબદ્ધ કરેલા ફિલ્મી ગીતો સાંભળશું. 9:15 કાર્યક્રમ સ્પોટલાઇટ, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી માહિતી અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: જૈવિક વિવિધતાના જતનમાં ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સાથ આપી રહેલા અમારા હજારો શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મિત્રો, કુદરતને જો પરંપરાગત રીતે તેના મૂળ સ્વરૂપે ખીલવા દઈએ તો તે આપણને પણ અનેક રીતે મદદરૂપ થાય છે.
0: કુદરતની આ તાકાત અને ગુણો હજારો વર્ષો સુધી એવા ને એવા જળવાઈ રહે છે. એક ખેડૂત પુત્ર, કૃષિ વિભાગના નિવૃત્ત અધિકારી અને સજીવ ખેતીને જ સમર્પિત શ્રી નરેન્દ્રભાઈ મંડીરે આ વાતને સમર્થન આપ્યું છે.
1: દરેક ખેડૂતે શ્રી નરેન્દ્રભાઈની વાત જીવનમાં ઉતારવા જેવી છે. આ ચર્ચા સાંભળો એટલે ખાતરી થશે.
0: હા,
1: મંડી સાહેબ નમસ્તે.
2: નમસ્તે.
0: નમસ્તે.
1: અહીંના તને અને શ્રોતા મિત્રોને પણ આજે ખૂબ આનંદ થાય એવા એક મહેમાન આપણા ગીર ફાઉન્ડેશનના સ્ટુડિયો નિનાદમાં આવ્યા છે. નરેન્દ્રભાઈ મંડીર આમ તો કૃષિ ભવનમાં પશુપાલન ખાતામાં સેવા આપીને નિવૃત્ત થયા, એના કરતા પ્રાકૃતિક ફાર્મ પોતાનું શરૂ કર્યું અને એની સાથે સાથે અત્યારે ઘણા બધા ખેડૂતોને, સેંકડો ખેડૂતોને આ માટેની તાલીમ આપે છે કે આપણા મૂળ બીજ છે કે મૂળ પાકો છે એને કઈ રીતે સાચવવા, પશુપાલનમાં કઈ રીતે આપણી જે જાતો છે, ગીર ગાયો છે કે એ જે બધાનું કઈ રીતે સંવર્ધન કરવું, જતન કરવું એની વાત કરે છે.
0: મંડીર સાહેબ, આમ તો આજે આપને ખાસ એટલા માટે વિનંતી કરી કે 22મી મે જૈવિક વિવિધતા દિવસ છે, ઇન્ટરનેશનલ જૈવિક વિવિધતા, આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ છે અને જૈવ વિવિધતા અમારો આ જે પ્રોગ્રામ છે એનો હેતુ એ જ છે કે આપણી જે પરંપરા હતી, આપણી જે સંસ્કૃતિ હતી, આપણા જે જૂના ખોરાક

0: હતા, આપણે જૂની પદ્ધતિ હતી, એ બધી ફરી પાછી પુનઃપ્રાપ્ય થાય, એમાં વનસ્પતિ પણ આવે, પ્રાણી પશુ પક્ષી પરંપરા બધું જ આપણે એમાં વણી લીધું છે. તો ખાસ જૈવિક વિવિધતાનું જતન કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ, પ્રાકૃતિક ખોરાક અનાજ આપણે ઉગાડીએ છીએ, તો એના વિશે આપ શું કહેશો?
1: બંને મહાનુભાવે બહુ સારી વાત કરી. મારો પોતાનો ટૂંકો પરિચય આપ્યો, પણ હું પોતે એક નાનકડા એવા ગામનો ખેડૂત છું, અને આમાં કોઈ પણ ભણતર કે ગણતર ત્યારે જ તમારું કામ આવે કે પાછા આપણે મૂળ ધરતીના અંશી અને ધરતીમાં પાછા મળીએ, એટલે ધરતી સાથે જેનો નાતો છે એનું જ આ કામ છે. હવે આપે જે ઉલ્લેખ કર્યો કે બાયોડાયવર્સિટી, જૈવ, બાયો એટલે જૈવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. ભગવાને ઈશ્વરે હજારો વર્ષથી આર્યન દ્રવિડની સંસ્કૃતિ નહીં, હું તો એમ કહું છું એનાથી કલિકાળથી આપણી જે સંસ્કૃતિ છે એ જંગલોમાં, પથ્થરોમાં, નદીઓમાં, નાળામાં, ઝરણામાં, જ્યાં જ્યાં નજીક નજીક પડે ત્યાં લોકો વસતા અને એની સાથેના એટેચમેન્ટ સહવાસથી આપણે રહ્યા છે. એની સાથે સાથે જે જે સજીવો જીવો, હું તો ત્યાં સુધી કહીશ કે અમીબાથી માંડીને ડાયનોસોર સુધી ની સંસ્કૃતિ, એ બધી જ જૈવ વિવિધતામાં સમાવેશ છે. ભગવાને આ ભારત દેશ એક જ એવો દેશ છે કે જેમાં તમામ જૈવ વિવિધતાવાળા તમામ પ્રકૃતિના અલગ અલગ માપદંડોમાં આપણને સેટ કર્યા છે, અને એમાંથી જ આપણે શીખવું પડે. એટલે આપનો બહુ સરસ શબ્દ છે 22મી તારીખે બાયોડાયવર્સિટી. હવે જેમ સાહેબે વાત કરી હતી પ્રાકૃતિક ખેતી, આપે પણ સંસ્કૃતિની વાત કરી, આપે પરંપરાગતની વાત કરી, તો આપણું જે જીવન, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે આખો એક પૃથ્વીના નકશા ઉપરનું જે પદાર્પણ છે એમાં જ વિવિધતા છે. અને વિવિધતા માત્ર એટલા માટે ટકી છે કે આપણે મૂળને પકડીને હજી બેઠા છીએ, સંસ્કૃતિને પકડીને બેઠા છીએ. અને આજની 21મી સદીમાં હું વજન સાથે કહું કે જો એ પકડ્યું છે તો જ આપણે સચવાયા છીએ. જો આપણે મૂકી દઈશું તો ઠીક છે, આપણને ફેસિલિટી મળશે, પણ આપણું મૂળ તત્વ જો તો આપણી નામના અથવા આપણું જે મૂળ છે કામ એ ભટકી જશે. હવે વાત આપણે પશુપાલનની પણ કરી, ખેતીની પણ કરી, બીજની પણ કરી, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો હકીકતે બાયોડાયવર્સિટીમાં, જૈવ વિવિધતામાં તમામ પ્રકારના બીજને, જે દેશી બીજ, હવે તમને એક નવાઈ લાગશે કે અત્યારે શબ્દ વાપરું તો જીનેટિકલ મોડિફાઈડ સીડ, જીએમ સીડ, મારે એના વિશે બહુ ડીપમાં નથી જવું, પણ ત્યાર પછી ફાઉન્ડેશન સીડ, બ્રીડર સીડ, લેબલ સીડ, ટેગ સીડ, સર્ટિફાઈડ સીડ, હેક સીડ અને દેશી બીજ. દેશી બીજ આખા સિરીજના તળિયે છે, પણ આ ઉપરના તમામના જે સારા સારા નામો છે એની કરતા દેશી બીજની તાકાત, વિગર પાવરફુલ છે. તમે કોઈ પણ હાઇબ્રિડ સીડ, બહુ લાંબુ નહીં કરીએ, માનો કે હાઇબ્રિડ સીડ લાવો, તમે એને વાવો તો એમાંથી તમને ઉત્પાદન મળશે, પણ કેટલી વાર મળશે? એક જ વાર. એ બીજ તમારે વાવવું છે તો ફરી તમારું બીજ બીજી વાર એને બજારમાંથી ખરીદવું પડશે. જ્યારે આ બધા સીડની સામે તળિયે જેને આપણે દેશી બીજ છે અને એ જ ખરી રીતે સર્વોપરી છે, એને તમે એક વાર વાવો. હવે માનો કે હું દાખલો દઉં તમને હાઉ દેશી પદ્ધતિનો, કે ભીંડો વાવ્યો તો ભીંડાની અંદર 20-25 છોડ થયા આપણા, દાખલા તરીકે, વધારે નહીં. એ આપણને એમ લાગે કે આ ભીંડાનું સિંગ સારી છે, પર્ણ સારો છે, એનું તમે સિલેક્શન કરી લ્યો નેક્સ્ટ એના બીજ માટે. એ તમારી આંખ છે ને એ જ એ પ્રકૃતિની સાથે સાપેક્ષમાં રહી અને બીજનું એનો સંગ્રહ કરવાની સ્થિતિ બતાવશે. તો એ ભીંડાનું બીજ જે છે એ આવતા વર્ષ માટે આપણું બિયારણ થઈ ગયું. તમારી જાણ માટે કે હજારો વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ નહીં, હજારો વર્ષ તમે એ દેશી બીજ વાવો તો પણ ભગવાને એ દેશી બીજની તાકાત છે કે એનો વિગર કે તાકાત ઘટતી નથી. એટલે આપણે ભગવાનનો પાડ માનીએ કે પ્રકૃતિ બાયોડાયવર્સિટીમાં દેશી બીજ મેઇન છે, એનું જો સંક્રમણ અને સંગ્રહણ અને એ થાય. તમે વિચારો કે હમણાં જ એક પદ્મશ્રી એવોર્ડ મધ્યપ્રદેશની એક આદિવાસી બાઈને આપવામાં આવ્યું. તમે એનું કારણ શું છે કે એને દેશી

0: બીજનો સંગ્રહ કર્યો. કેટલા બધા દેશી બીજ, એટલે પરંપરાગત, આપણી એક ભારત સરકારની યોજના પણ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એની અંદર જેનું શોર્ટ ફોર્મ PKVY, તો એની અંદર જે માણસ નાનપણથી માંડી અને મોટા થાય ત્યાં સુધી દેશી પદ્ધતિથી જે જે કામ કરે છે એના દેશી બીજનું સંવર્ધન કરે છે. ગ્રામ્ય લેવલે એવા ઘણા પોકેટ છે કે જેના ગામડાઓ 18મી સદીમાં, સાંભળજો શબ્દ બોલું, 18મી સદીમાં, આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ, પણ એવા ઘણા ખેડૂતો છે કે જેને DAP, યુરિયા કે દવાના ખરીદવાના પૈસા નથી, એટલે દેશી ભાષામાં કહુલે બીજ વાપરે છે. પણ સાહેબ, એ ગામડાઓનું માનો કે એક પોકેટ એરિયા દાખલા તરીકે હું લઉં અને મારા વતનનો દાખલો લઉં, તો વિછિયાની બાજુમાં પાળિયાદ, નાના પાળિયાદ, ગોરૈયા, ભીમડાદ, સમઢિયાળા રાબાનું, જેને અસલ ભાદરખટ, ઉરી, માત્રા, રેવાણિયા, છાસિયા, ઢેઢુકી, એ ગામડાઓમાં આજે પણ ગ્રામ્ય લેવલે દેશી બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી બીજ કેવા, બેને હમણાં કીધું કે એ સ્વાદ ક્યાં ગયો, તો એ સ્વાદ હજી જમીનમાં છે. એનું પ્રમાણ આપું કે માનો કે આણંદપુર ભાડલાનો તમે બાજરો લ્યો, તો રાજુલાનો તમે બાજરો લ્યો, પણ એ બાજરાનું ઓરિજિન સીડ તમે એ જમીનમાંથી કસ ખેંચીને બહાર આવશે, એટલે એની તાકાત છે અને એની સ્વાદ અને સુગંધ છે. હા, આ બાજરો દેખાવે રંગે રૂપે બહુ સારો ન હોય, પણ સ્વાદ અને સુગંધ હોય છે. એટલે જેને દેશી ભાષામાં કહું કે અત્યારના જમાનામાં જેમ હાઇબ્રિડ બ્યુટી પાર્લર નહીં હોય, પણ આંગો બાંગો ને ત્રાહો દૂધી છે, પણ એ દૂધીનું શાક સ્વાદિષ્ટ. તો આ આપણું દેશી બીજ છે.
1: એટલે બહુ સાચી વાત કરી આપે મનીષ સાહેબ. પરંતુ આ દેશી બિયારણો અને શંકર બિયારણ પાકોના ગુણધર્મમાં એટલે એ રીતે કોઈ ફરક ખરો? કારણ કે આપણે એમ ઘણી વખત આમ હસતા હસતા કહીએ કે એક ઘરે દેશી બાજરો અને રોટલો બનતો હોય તો ચોથા ઘર સુધી ખબર પડે હવે તો બંગલા બની ગયા, બધાની દિવાલો પેક છે, પણ પહેલા તો એ સુગંધ આવતી હતી. એવી રીતે દૂધમાં પણ, દૂધ પીતી વખતે તમે દેશી ગાયનું દૂધ પીતા હો કે ભેંસનું દૂધ પીતા હો તો તમને તરત સ્વાદની ખબર પડતી હતી. તો આવો આ જે ફરક છે એના વિશે થોડી વાત કરશો.
0: બાજરાનો રોટલો, આપણે બીજા ઘણા બધી વસ્તુઓ છે, ધાન્ય વર્ગ છે, કઠોળ વર્ગ છે, તૈલી વર્ગ છે, એમાં જશું ધીમે ધીમે, પણ માનો કે આપણે બાજરાનો ઉલ્લેખ કર્યો. ગામડાઓની અંદર દેશી બાજરો, ઘણી વાર તો તમને કહું એમાં કાંટાળો બાજરો આવતો, ડુંગળાની અંદર કાંટા નીકળે, અને એનો જે સ્વાદ છે, અથવા માનો કે રીંગણા હોય તો રીંગણામાં પણ કાંટા હોય, એમાંય પાછો સફેદ કલર હોય, જાંબલી કલર હોય, આ બધા દેશી બીજ છે. તો તમે જે ઉલ્લેખ કર્યો એ જમીનના પોષક તત્વો, ત્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી, દેશી ગળત્યું છાણિયું ખાતર વાપરી અને એ બાજરાના બીજને અંદર નાખે અને 60-65 દિવસે બાજરો જમીનની તાકાત સાથે જમીનના પોષક તત્વો ખેંચીને બાજરાનો ડુંડું થાય, માટે બાજરાની અંદર જે કણસલું બેસે અને એ કણસલાને ઢૂંઢવો મારી અને બીજ બહાર કાઢો, અને બીજને બહાર કાઢીને ઘંટલીના બે પડ વચ્ચે દળો, દેશી માટીની બનાવેલી મોટી તાવડી હોય અને એમાં ઓગમણ કરીને લાકડા ઓરતા ઓરતા તાવડીમાં એ રોટલો ભૂસેકાય, તો તમારી જે ભાષા છે એ ચોથા ઘરે સુગંધ આવે. અત્યારે તો માફ કરજો બહેનો, બાજરાનો રોટલો બનાવે પણ ગેસ ઉપર રોટલો બનાવે પણ એના નાક 1.5 ફૂટ હોય ત્યાં પણ એની સુગંધ આવતી નથી. તો આ દેશી બીજોની તાકાત છે. બેને હમણાં બહુ સરસ મને વાત કરી હતી કૃષ્ણ કમોદ ચોખાની. સાહેબ, કૃષ્ણ કમોદ, કૃષ્ણનું નામ જે સાથે છે, કૃષ્ણ કેટલા હજારો વર્ષના આપણા દેવાધિદેવ છે, શિવજી છે, ગણેશ ભગવાન છે, ભગવાનની હારમાળા, રામ ભગવાન, પણ કૃષ્ણ કમોદ, કમોદ એટલે ચોખા, કૃષ્ણ આગળ લાગ્યું, એ હજારો વર્ષ જૂની જાત છે. સાહેબ, એ કૃષ્ણ કમોદનું ઉપરનું પડ તૂટે અને એમાંથી સરસ મજાનો સફેદ ચોખો મળે. હવે એ જો દેશી ખાંડણિયાથી ખાંડીને બહાર કાઢો તો કદાચ એનો ટુકડો થઈ જાય, પણ એને દેશી ગામડાઓમાં સિસ્ટમ હતી કે એને પાણી છટકોરી છટકોરીને એને એક એક મુઠ્ઠી નાખતા જાય અને પાણી છાંટતા જાય. તમે કેટલી મહેનત કરી છે બહેનોએ, અને એમાંથી પોણીઓ કે આખો દાણો કાઢે અને એ એ તમે ભાત બનાવો સાહેબ, એની એરોમાં સાહેબે જેમ કીધું એ પણ એના ચોથા ઘર સુધી.

આવા જૂના આપણા ઘણા બધા ઘઉં, માનો કે હમણાં કાળમુખા ઘઉં તમે ભાલિયા લ્યો, છાસિયા લ્યો, તમે ભાલિયા ઘઉં એટલે શું તમે માનો છો? વિસ્તાર ભાલિયા ટ્રેક, ભાલિયા ટ્રેકમાં 12 મહિનામાં ચોમાસામાં વરસાદ પડે, ચોમાસાના વરસાદને અંતે ચોમાસાનું પાણી જે તે સ્થિતિમાં લાંબો સમય સુધી ભરાઈ રહે, એ જ્યારે સિઝન પૂરી થાય ચોમાસાની એટલે શિયાળાની સિઝન શરૂ થાય એટલે પાણી થોડું સુકાય, અને એ સુકાય ત્યારબાદ એમાં ભાલિયા ઘઉં નાખવામાં આવે બિયારણ. એ ભાલિયા ઘઉંની વિશેષતા એ છે કે શિયાળાની અંદર એ જમીનમાં જે ભેજ હોય એ ભેજને ચૂસી અને ઘઉં ઉત્પન્ન થાય અને મોટો દાણો થાય. સાહેબ એનું ચૂરમું લ્યો, એની તમે લાપસી લ્યો, મોઢામાં જ્યાં પાણી આવે ભાખરી બનાવો, તો એ ભાલિયા ઘઉં છે. એમ કાળમુખા ઘઉં, અત્યારે મારે પ્રાકૃતિક ખેતીમાં એક મારે ખાસ આપને ઉલ્લેખ કરવો છે કે જેનું નામ છે સોના મોતી. સોના

0: એની તમે લાપસી લ્યો, મોટામાં જાવ પાણી આવે, ભાખરી બનાવો, તો એ ભાલિયા ઘઉં છે, એમ કાળમુખા ઘઉં. અત્યારે મારે પ્રાકૃતિક ખેતીમાં એક મારે ખાસ આપને ઉલ્લેખ કરવો છે કે જેનું નામ છે સોના મોતી. સોના જેવો કલર અને મોતીના દાણા. હવે એ ઘઉંની વેરાયટી આજની નથી, 4000, આ વજન દઈને બોલું છું, 4500 વર્ષ જૂનું બિયારણ છે. મોહનજો દરોની સંસ્કૃતિ વખતે આ બિયારણ વાવવામાં આવતું. કાળક્રમે એ દેશી બિયારણો આપણા લુપ્ત થઈ ગયા. આજની તારીખે મારો એક નાનકડો પ્રયત્ન છે, આવલા રામ ભગવાન સેતુ બાંધતા હતા ને ખિસકોલી નાનકડું કણ ઉપાડીને જતું હતું અને ત્યાં મૂકતું, એમ હું મારો એક નાનકડો પ્રયત્ન છે કે સોના મોતી ઘઉંને જાળવવા. તો અત્યારે ગયા વર્ષે મેં છેલ્લા 5-6 વર્ષથી હું સોનામતી ઉત્પાદન ઓછું છે, પણ ભગવાને એવી વિશેષતા કરેલી કે એ પાક વાવ એટલે 145 દિવસે પાકે, લોંગ ડ્યુરેશન ક્રોપ. અત્યારે કોઈ પણ ઘઉં વાવો તો એને 7 પાણી જોઈએ, CRI થી મંડીને રાઇપનિંગ સ્ટેજ સુધીમાં. પણ આ ઘઉં 145 દિવસે પાકે અને તબક્કા વાઇઝ પાકે, એટલે એમાં દૂધિયો દાણો બે, ફૂટ બે, સીડ જર્મિનેશન થાય, એમાં અવસ્થા આ રીતની હોય છે. એ મુજબ પાણી દેવાનું. માત્ર 20 મણનો ઉતારો આવે પણ તમે એ ઘઉંને ખાવ એટલે રૂમાલી રોટી જેવો સ્વાદ આવે. આખા વિશ્વમાં હું વજન દઈને કહું છું, આખા વિશ્વમાં કોઈ પણ એવી ઘઉંની જાત નથી કે જેમાં ફોલિક એસિડ હોય. આ ઘઉંની એક જ એવી જાત છે એમાં 3249 કાઉન્ટના ફોલિક એસિડ છે. ફોલિક એસિડ એક જ એવું છે કે જે બહેનોને જેની થોડી તકલીફ હોય ગાયને, તો એ ફોલિક એસિડ માટે બહુ સારા ઘઉં છે. બીજું, અત્યારે સમય સંજોગો પ્રમાણે ખોરાકો થતા આપણને કેન્સર, બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક એવા બધા રોગો થાય. તો હું એમ નથી કહેતો કે આ ડાયાબિટીસના માટે ઉપયોગી ઘઉં છે, પણ એમાં મિનિમમ ગ્લુટેન છે, એટલે એ જેને ઘઉં નથી ખાતું ડાયાબિટીસના દર, એ આ ઘઉંનો ઉપયોગ કરી શકે. તો તમે વિચાર કરો, આપણી સંસ્કૃતિ જે શબ્દ હવે તમે બોલ્યા, આપણી સંસ્કૃતિ એવી રીતે આવા જૂના બિયારણો એ આપણો ખોરાક હતો ને એ આપણું ઔષધ હતું, અને એને કારણે આપણા બાપદાદાઓ, આપણા વડવાઓ 100-100 વર્ષ સુધી જીવતા અને તંદુરસ્ત જીવતા. અત્યારે બહુ ટૂંકા ગાળામાં ખૂબ ફાસ્ટ લાઈફ થઈ છે, ફાઇનાન્શિયલી સાઉન્ડ થયા છે, પણ આપણો જે મૂળ ખોરાક છે એ બહુ જ ખરાબ કન્ડિશનમાં. અત્યારે ભારતમાં મારે ઉલ્લેખ કરવો પડે કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ, એમના ખૂબ સારા પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ પીડા થાય છે. એટલે એમ કહે છે કે ભાઈ આ તમે ખેડૂતો પાછા વળો, સમય સંજોગો પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને ગુજરાતનું તો સૌભાગ્ય છે કે આપણા ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ એ પોતે આમાં ખૂબ સારો રસ રહેલો છે. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કૃષિ મંત્રી હોય કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના માનો કે પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, આ ખૂબ બધા પ્રાકૃતિક ખેતી તરફ વજન આપે છે. એટલા માટે કે આપણી દેશી બીજ અને દેશી ગાય આધારિત જો ખેતી છે તો એ ઝેરમુક્ત ખેતી છે. પછી એના નામ ઘણા બધા, સજીવ ખેતી લ્યો, ઓર્ગેનિક ખેતી લ્યો, પ્રાકૃતિક ખેતી લો, સુભાષ પાલેકર ખેતી લો, તારાચંદ બેલજી ખેતી લ્યો, કે આકાશ ચૌરસિયાની ખેતી લ્યો, કોઈ પણ. માનો કે હું તો ત્યાં સુધી, મારા મિત્ર છે ગોપાલભાઈ સુતરે, તો બંસી ગૌશાળાની ગૌકૃપામૃતમ, દરેકનો મૂળ ગોલ એક જ છે, મનસુખભાઈ સુભાગ્ય કે મૂળ એક જ છે કે ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય અને દેશી બીજ. તો આપ બંને મહાનુભાવે ખૂબ સરસ વિષય સિલેક્ટ કર્યો છે, બાયોડાયવર્સિટીનો અને દેશી બીજ માટે આપ ખૂબ સારું કામ કરવાનું મને અનુમોદન આપ્યું.
1: તો પછી મંદિર સાહેબ, આપણે જેમ ચોખાની વાત કરી, ભાલિયા ઘઉંની વાત કરી, આપણે એવી રીતે જ કઠોળમાં દેશી ચણા છે, દેશી મગ છે, દેશી વાલ છે. એટલે મેં તો એવું સાંભળ્યું કે દેશી વાલ અમે લોકો બનાવતા હતા ને, તો કે નાના નાના વાલ હોય ને દેશી, એ થોડાક આમ તડછા કરછા લાગે અને પેલા એકદમ મીઠા લાગે, કાજુ વાલ કહીએ છીએ. તો આ બધામાં શું ફેરફાર હોય છે, એટલે કલર ચઢાવતા હોય છે? ઘણી વખત તો આપણે મગ પલાળીને તો એમ લાગે કે આમાં લીલો લીલો કલર નીકળ્યો છે. તો આ કેવી રીતની ઉત્પાદકતા હોય છે?
0: મોદી મેડમ, આપે જે વાત કરીને એમાં ઘણા બધું સબ્જેક્ટ સાથે આવ્યા, પણ હું એનું થોડું વિભાજન પાડી દઉં. માનો કે કઠોળ વર્ગમાં એમાંય તમે માત્ર દેશી ચીણા, દેશી ચીણા છે ને એ દેખાવે બહુ મોટો દાણો ન હોય, એ દાણો ના ઝીણો

0: દાણો હોય. બીજો આપણે છે ને નાના બાળકો ગીત ગાતા હતા કે હું તો નાનો ચીણ્યો, હે નાનો ચીણ્યો, અને એ ચીણાનો આકારનું પોપટું છે. ભગવાને એવી કુદરતી વ્યવસ્થા કરી છે, એ બીજ જ્યારે બેસે ને ત્યારે તમને કાંઈ હોય નહીં, પણ એમાં નીકળે ત્યારે અંદર ચીણ્યો અને ઉપર એનું આવરણ એને કપડાં પહેરાવીને આ મોકલે ભગવાન બરાબર. અને પાછું એ ચીણાને ભગવાન એક ચીણ્યો અને એની માથે કપડું પહેરાવે, બીજો ચીણ્યો હોય તો એની માથે કપડું પહેરાવે. તમે વિચાર કરો પાછી ભગવાનની કૃપા કેવી કે એ દેશી ચણો જેમ મોટો થાય એમ કપડું મોટું થાય. સાહેબ આ દેશી આપણા બિયારણોની તાકાત છે. હવે દેશી બિયારણોમાં તમે માનો કે હું ભાલિયા ઘઉંની વાત કરી તો દેશી ચીણા છે એને ઓછામાં ઓછું પાણી જોઈએ, એક કે બે પાણી હોય તો ચીણો હારો થઈ જાય. ચીણાના પ્રકારમાં ઝીણો દાણો હોય, ભાલિયાનો દાણો, ભાલિયા ચીણા આવે ઝીણા, એ પણ સ્વાદિષ્ટ હોય. પછી પીળો ચીણો આવે, પીળો ઝીણો એને મઠડી ચીણો કે એ પણ એટલો સ્વાદિષ્ટ. પણ આ બધા ઓરિજિન આપણા દેશી બીજ છે, હાઇબ્રિડ બીજ નથી. આપણને શું છે અત્યારે બહેનોને ભાઈઓને ઘણા બજારમાં જાય એટલે ચીણા દેખાડે, જો ઝીણો અનઇવન હોય તો બહુ ગમતું.
1: હા
0: દેખાવે આ મેં તમને પહેલા કીધું, પ્રકૃતિ છે ને એ જે સર્જન કરે છે ને એ બ્યુટી પાર્લર નથી, પણ એ સ્વાદ અને સુગંધની દુનિયા છે. એટલે દેશી ચીણાની હવે મગની વાત કરી તો હું તમને, મારે તો અત્યારે મારી આગળ નમૂનો નથી પણ હું કહી દઉં, મારી આગળ પીળા મગ છે, મારી આગળ કાળા મગ છે, મારી આગળ લીલા મગ છે. તો તમને એમ થાય કે આ મગ કેમ? હવે પીળા મગ એટલે રિયલમાં પીળા મગ, એનો કલર થી માંડીને બધો સ્વાદમાં ભગવાને અતિ બેસ્ટ. પણ એ મગ છે એ માત્ર પતરાળ જમીનમાં થાય, બીજું ખારાશ વાળી જમીનમાં થાય. હવે માનો કે હું અહીં સિંહોલી મારું ગાંધીનગર તો ત્યાં એ મગ નહીં થાય, ત્યાં લીલો મગ થશે. તો ટોપોગ્રાફી ઓફ સોઇલ, ભૌતિક સંરચનાને કારણે વિસ્તાર પ્રમાણે મગ થતા હતા. કાળો મગ છે એ સોરઠમાં કે ગીરના ગીર જંગલોમાં કે જામનગર એ બાજુ કાળો મગ થાય. હવે એમાં બેને હમણાં જે કલરની વાત કરી તો કાળા મગની કુદરતી એ મગ તમે પલાળો ને એટલે એમાં કાળો રંગ બહાર નીકળે. હા હું તમને નમૂનો, મારી આગળ ઘણા બધા છે. તો આ મગની વેરાયટી છે. બીજું આ દેશી બીજ છે, એ દેશી બીજ છે એને ભગવાને જયારે જમીનમાં રોપ્યું ત્યારથી એની ફળી એટલે એની સિંગ થઈ ત્યાં સુધીની દેશી સિસ્ટમ થી, એટલે ભગવાને આપેલું બીજ છે, એમાં કોઈ ડીએપી યુરિયા કે દવા છાંટવામાં આવતી. અને જો તમે છાંટો તો પીળો મગ નહીં થાય, કાળો મગ નહીં થાય. આ કુદરતી છે પાછું, એટલે આ બધું જ ભગવાને ખૂબ સારી રીતે ગોઠવ્યું છે. બીજું આ તમામ પ્રકારના મગ, માનો કે આપણે હિસાબ ગણીએ, મેં તમને કીધું કે ખોરાક ઔષધ છે. હા ગામડાઓની અંદર કોઈ માંદું પડે તો ભાઈ એને તાકાત આપી છે તો એને મગનું પાણી દો બરાબર છે. મગના પાણીથી શરૂઆત કરો, હળવે હળવે ખોરાક વધતો જાય તો કાંઈ વાંધો આવે નહીં. પણ કાળા મગ અને પીળા મગ એની ન્યુટ્રિટિવ વેલ્યુ લીલા મગ કરતા પણ સારી છે. બીજું એક તમને ખાસ ઉલ્લેખ કરી દઉં, કોઈ પણ મગ હોય, કાળો હોય, પીળો હોય કે લીલો હોય, જો તમારે એની સાઈઝ મોટી છે, સાંભળજો વજન દઈને, એની સાઈઝ મોટી છે અને આકાર એક સરખો છે તો તમારે સમજવું કે એ હાઇબ્રિડ બિયારણ છે. દેશી બિયારણ, દેશી બિયારણ નાનું હોય, અનઇવન હોય અને એનો સ્વાદ અનેરો હોય. એટલે આ ભગવાને બધું જ, જેમ આપણે વારંવાર ઉલ્લેખ કર્યો, બાયોડાયવર્સિટીમાં વનસ્પતિ પણ આપણને, તમે મેંગ્રુવ ચેરના જંગલોની વાત કરી, તમે માનો મને તો આનંદ થયો, ખેરઈ ઊંટની સાહેબ દરિયામાં હાલે ને રણમાં હાલે, માન્યતા મળી ભારત સરકારની. તો આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી જૈવ વિવિધતા છે, આ આપણી બાયોડાયવર્સિટી. હવે તમે મગ અને ચીણાની વાત કરી, એક શબ્દ તમે વાલનો પણ વાપર્યો, તો વાલમાં ઝીણા વાલ, મધ્યમ વાલ, મોટા વાલ અને રંગુની વાલ. રંગુની વાલનો દાણો મોટો હોય, એની તમે શાક બનાવો ને એટલે પોપટી નીકળે. પણ ફોર યોર ઇન્ફોર્મેશન, જેમ દાણો કોઈ પણ પાકનો ઝીણો એમ સ્વાદ અનેરો. એટલે એટલે તમારે દેશી બીજમાં નાના વાલ હોય, એ નાના વાલ તમને દેખાવે ભલે નાના લાગતા હોય, પણ એને તમે ગરમ પાણી અથવા મીઠાના પાણીમાં રાત્રે પલાળો અને બીજા દિવસે એની દાળ કે તમારે

0: જે શાકમાં નાખવાનું હોય એનો સ્વાદ અનેરો હોય. અત્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી બીજ અને જેમ આપણે ગવર્નર સાહેબ કહે છે, કોઈ પણ બીજને એમનામ નહીં વાવવાનું. આપણે જેમ આપણા યજ્ઞોપવિત ભગવાને આપણને હિન્દુ સમાજની અંદર 16 સંસ્કાર આપ્યા છે, એમ બીજને સંસ્કાર આપવાના, બીજને સંસ્કાર આપવાના. બીજા અમૃત, બીજને અમૃત આપવાનો. બીજને કઈ અમૃત દેવાય નહીં, પણ ગાયનું ગોબર, ગૌમૂત્ર અને થોડોક ચૂનો લઈ આગલે દિવસે જેદી વાવેતર કરો ને આગલે દિવસે ને બીજને સંસ્કાર આપીને મૂકી દેવાના. ભેજ થોડો પકડાય એટલે ઉગે પણ ઝડપથી. બીજું ઉપર કોટિંગ હોય એટલે કોઈ પણ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ન લાગે. જમીનમાં દાણો જાય એટલે નવ ચેતના સાથે તમામ એમાંથી દાંડી નીકળે એટલે બીજ સંસ્કાર. બીજું પાયાના ખાતરમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ સાહેબ ઝેર આપીએ છીએ, DAP, એને બદલે દેશી ઘન જીવામૃત. નામ જો, ઘન કઠણ, જીવ અને અમૃત, ક્યાંય ઝેર નથી લખ્યું. પેલામાં બીજમાં અમૃત, બીજા અમૃત, તો એ ઘન જીવામૃત છે. એમાં ગાયનો ગોબરનો ભાગ વધારે છે, ગૌમૂત્ર ઓછું છે, અને એને સૂકવી અને એની અંદર ખાડા કરીને એની અંદર જીવામૃત નાખો. એટલે પાયાના ખાતરમાં DAP બદલે ઘન જીવામૃત નાખવાનું. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ જીવામૃત. તમે માનો કે કોઈ પણ વાવેતર કરો તો પેલા પાયામાં ચાસમાં DAP નાખતા, એને બદલે ઘન જીવામૃત નાખવાનું. બીજને સંસ્કાર નાખીને બીજ વાવી દીધા. ત્યાર પછી વરસાદ પડે, નવ પલ્લિત થાય, છોડ બહાર નીકળે એટલે એમાં જીવામૃત, જીવ અમૃત. એમાં ગાયનું ગૌમૂત્ર, થોડું ગોબર, ચેણાનો લોટ, દેશી ગોળ અને માટી. તમે વિચારો આટલી બધી વસ્તુ નાખવાની શું? તમારી આગળ બધી જ વસ્તુ રસોડામાં પડી છે, પણ રસોઈ ન હોય તો રસોઈ બની શકે નહીં. એમ જમીનમાં સૂક્ષ્મ તત્વો ઘણા છે, પણ એને એક્ટિવેટ કરવા માટે તમારે જીવામૃતની જરૂર પડે. અને જીવામૃતથી જમીનના સૂક્ષ્મ તત્વો એક્ટિવ થશે, સૂક્ષ્મ જીવાણુ એક્ટિવ થશે, એટલે તમારો છોડ તંદુરસ્ત થશે, એટલે એને પૂરતો ખોરાક. હવે જો તમે ગોળનો મેં ઉલ્લેખ કર્યો તો સુક્રોઝ મળ્યો, ચેણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ કરો તો પ્રોટીન મળ્યું. તો તમે વિચારો ગાયનું ગોબર અને ગૌમૂત્ર, તમારી જાણ માટે દેશી ગાયમાં 1 કિલોગ્રામના 1000 ગ્રામ છે, તો 1 ગ્રામમાં 300 થી 350 કરોડ જીવાણુ છે. 1 ગ્રામમાં આપણને આ, હું વજન દઈને એટલા માટે બોલું છું કે આપણી, માનો કે માનવ છે, આપણે માનવ ગણીએ તો આપણો અંશ શું હતો પહેલા માના ગર્ભમાં? કઈ નહીં. અને છતાં આજે 6.5 ફૂટનો માણસ ઉભો છે. એમ કોઈ પણ મલ્ટીપ્લિકેશન થાય એ જીવામૃતમાં, 1 ગ્રામમાં 350 કરોડ જીવાણુ એને જીવામૃત બનાવે, દર 20 મિનિટે ડુપ્લિકેટ ડબલ થાય. તમે વિચાર કરો, 72 કલાક સુધી રાખો ને એ પછી તમે જમીનમાં આપો તો જમીનમાં કેટલા અળસિયા, કેટલા સૂક્ષ્મ જીવાણુ, કેટલા, અને એ જમીનની તાકાત કેટલી થાય. હું મારે કરુણા સાથે કહું છું, આખા ગુજરાતનો જમીનનો જે ફળદ્રુપ તાંક છે એ 0.2 થી 0.5 છે. ગવર્નર સાહેબ કાયમ છે, કાયમ ગવર્નર સાહેબ કહે છે. પણ તમારી જાણ માટે કે જો તમે આ બધી જ જેમ પગથિયા છે, બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, પછી એક કરતા વધુ પાક એટલે મિશ્ર પાક, આચ્છાદન એટલે ઓછાડ, અને તમે વાપસા કંડી છે, ભેજ પાણી નથી જોતું, એને ફ્લડિંગ જ જોતું, એને ભેજ જોઈએ, જો આ સિસ્ટમ કરો તો તમારી જમીનનો ફળદ્રુપ તાંક વધે. સિંહોની મારી જે જમીન છે એનો આજનો ફળદ્રુપ તાંક, ઓર્ગેનિક કાર્બન આખા ગુજરાતનો 0.2 થી 0.5 છે. તમારી જાણ માટે કહું 2.55 ઓર્ગેનિક કાર્બન છે. એ માત્ર ને માત્ર, એ માત્ર ને માત્ર ગૌ માતાની કૃપા અને દેશી બીજનું કારણ છે. એટલે મારી તમામ લોકોની વિનંતી છે કે બાયોડાયવર્સિટીની આપણે વાત કરીએ છીએ, પણ અમલમાં જો કરવું છે તો જેમ સાહેબે કીધું, આપે કહ્યું, એમ આપણી જૂની સંસ્કૃતિને પકડી રાખવી પડશે.
1: ખરેખર ખૂબ સરસ ચર્ચા રહી. હજી તો મેં આજના કાર્યક્રમમાં અનાજ અને કઠોળની જ વાત કરી છે, બાબાપુરી બાજરાની વાત કરી છે.
2: ઘણો બધો લાભ લેવાનો બાકી રહ્યો છે તો મંડી સાહેબનો.
1: શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં અત્યારે આપણે રજા લઈએ છીએ અને ફરી મળીશું સાહેબ સાથે બીજા પ્રોગ્રામમાં. ત્યાં સુધી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર, ધન્યવાદ આપ સર્વેનો.
2: ખૂબ આભાર સાહેબ, નમસ્કાર.
1: કેવું સરસ કહેવાય નહીં, ઘઉંમાંથી ગ્લુટેનના બદલે ફોલિક એસિડ મળે, અને ચોખામાંથી લોહ તત્વ મળે.
2: બિલકુલ મિત્રો, આવી તો ઘણી અજાયબ માહિતી શ્રી નરેન્દ્રભાઈ પાસેથી મેળવવાની

0: હજી બાકી છે, પણ તે હવે આવતા રવિવારે સાંભળીશું.
1: ત્યાં સુધી તમારે ત્યાં આવું કોઈ સ્વદેશી બિયારણ, વૃક્ષ કે વનસ્પતિ હોય તો અમને ચોક્કસ જણાવજો, અમે તે બીજા બધાને જણાવીશું.
0: સાવ સાચી વાત. એ માટે ફોન નંબર તો જાણો છો,
1: 94-276-0-65-96. અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ છે.
0: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
0: તો અત્યારે લઈએ રજા અને અમે પણ તમારી સાથે ગાઈએ છીએ.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટની સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
6: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
7: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ, સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ. મહિલાઓ માટેનું વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગે, જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે, જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ. આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો, પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com. તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: ફક્ત 2000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
0: હે
1: હે નહીં, હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
0: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા,
1: તમારો મોબાઈલ આવો
0: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: દાદા, આ કયો પ્લાન છે?
5: ડેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
4: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
5: કેમ?
4: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
5: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
4: RBI કહે છે, સ્માર્ટ બનો, ભૂલ રહો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને એઆઈ લેબની પણ સુવિધા છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધ્યો છે તેમ જણાવી તેમણે ઇંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો.
1: આજે લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ એઆઈ લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સલામત અને વિશ્વકક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ

0: માંડવિયાએ આજે ગાંધીનગરમાં સંકલિત રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધાઓમાં પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય, કેન્દ્રીય ભોજનાલય, બહુહેતુક તાલીમ હોલ અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી, પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. વાવ થરાદ જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ ધોમડીયા અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણીયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદેસર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
1: આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દી ના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીને એણે આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2P ના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું.
0: જરા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે, ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
2: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા, લેકિન અબ જો કુછ સાલો સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મેં લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે, લેકિન ઉનકો ઢૂંઢ કર ભી પદ્મ એવોર્ડ દિયા જાતા હૈ.
0: કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાની હાજરીમાં રાષ્ટ્રમંડળ રમતોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું.
3: मुझे याद है जब 2006 में मैंने अपनी पहली कॉमनवेल्थ गेम्स खेली थी, हम कितने एक्साइटेड थे, और अब 2030 में वापस कॉमनवेल्थ गेम्स इंडिया आ रही हैं, तो आई थिंक लोगों में यहाँ के काफी उत्साह है, काफी ऊर्जा है, और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लगाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी.
0: આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે, સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
4: અગલે 7 દિન તક ગુજરાતમાં મોસમ આમતોર પર શુષ્ક રહેગા, के अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में

0: अभी तो राइज आया है हमारा थोड़ा सा, विशेषकर नौराज चेन का जो अभी से भी अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं। तो वर्तमान में भी क्योंकि वेस्टर्नली इवेंट्स हैं स्टेट के, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है।
1: દમણ અને દીવ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત મેન સ્ટેટ ફૂટબોલ લીગનું સફળતાપૂર્વક સમાપન થયું. આ સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પ્રદેશોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને સ્પર્ધાત્મક પ્રદર્શન દર્શાવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધા 13 મેના રોજ શરૂ થઈ હતી, જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
5: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ 0 થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
6: વહુ
7: જી, મમ્મી જી,
6: આ ઘરના થોડા નિયમો છે.
7: જેમ કે
6: અહીંયા કેશ ની પરંપરા નથી.
7: તો લેવડ દેવડ
6: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
7: ઓ,
6: જેમ કે UPI થી.
7: અચ્છા,
6: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
7: કયો નિયમ મમ્મી જી?
6: તારું મોઢું જોઈને લાગો પણ UPI થી જ મળશે.
7: તમે પણ ને મમ્મી જી.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
8: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રધાન.

0: એ રામ રામ કાનનબેન તમને, વિરલભાઈ ને, કાનજીભાઈ ને, વેજાભાઈ ને, હવ ડાયરા ને જજા કરીને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે સુધીરભાઈ, વિરલભાઈ તમને, રામીબેન, વાલીબેન, જીવીબેન, નેચોરાના હવ ભાઈ બેનુ ને રામ રામ રામ રામ.
2: એ સુધીરભાઈ, કાનનબેન, હવ ડાયરા ને જજા કરીને રામ રામ રામ રામ.
3: ગામના ચોરે આજે રજૂ કરીએ છીએ હાસ્યરસ. કલાકાર છે શ્રી ભીખુદાન ગઢવી.

ના ઘણા અનુભવ ખાટા મીઠા પણ થાય. ઘણા વડીલો ને આપણે એમ કહીએ, બાપા બેઠા ને, તો કે બસ હવે કાંઠે બેઠા છે, કોક ને ધક્કા મારવા એમ. અને જી આખી જિંદગી એને કાંઈ કર્યું ન હોય એમ નમ ગુમરા દીધા હોય. એટલે આપણે સાહિત્યમાં પણ હાસ્યમાં ટકોરો કરી છે, હાસ્યમાં જ્ઞાન આપ્યું છે.

હે જીવતર ની માલિપા તું કઈ કરી લેજે નગર વાળા, તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. તમે જોજો, માણસ જન્મી અને 25 વર્ષ નો થાય ને એટલે તૃષ્ણા નો જન્મ થાય. ભાઈ બરાબર 50 વર્ષ ના થાય એટલે તૃષ્ણા 25 વર્ષ ની થાય. આ બરોબર ખાટલે પડ્યો હોય, નાડું તૂટતી હોય, તે તૃષ્ણા નો ભર જોવાની આવે. અને ગરેડે સીડો હોય, હે હરિ હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે ત્યાં ફીંડલા ને ફીંડલા પડ્યા છે. ઓલો એમાં ખેંચી ખેંચી ને થાકી ગયો છે. ત્યાં જગ્યા નથી, ત્યાં હળેલ કટકા નાખે ક્યાં. અને અને લાકડી લઈને રખડતા જોયો ભાઈ. એવા ક્રોધી હોય, જરી ખાવાનું મોડું થાય કે મને હરફ કરડાવો. પછી એના ઘરના જઈને એટલું કીધું, તમે કકરાટ શું કામ કરો? ઘરનું સારું માણા હોય તો આવી શિખામણ દે. દીકરાની વહુ છે, દીકરીઓને ભૂલાવે એવી આવ્યું છે, જરી ખાવાનું મોડું થાય કામકાજમાં તો તમે એમ કહો મને હરફ કરડાવો? તો એની ઉપર ખીજાણો, તું બધાને સડાવીશો, ધીરે તને બધું નડશે. તઈ ડોહીએ નિહાકા નાખ્યા, અરે રે મારી હારવાની બધું ડોહ્યું રંડાણ્યું, પણ મારો હારો ન આવ્યો. બધાયના ચૂડલા ભાંગ્યા, ભગવાન મારો ચૂડલો કેદી ભાંગે. હવે એને કેવું જીવતર ઝેર કર્યું છે કલ્પના કરો છો. એટલે આપણે ત્યાં લોક સાહિત્યમાં એમ કીધું છે કે નાનપણથી તું કઈ કરી લેજે, ઘટપણમાં પછી કોઈ કઈ ન થાય. આપણે ઘણી વાર ખોટી વ્યાખ્યાઓ પણ બહુ થઈ ગઈ. તમે જુઓ, ઘટપણમાં ગોવિંદ ના ગુણ ગાહું, અટાણે હું ગાય એમ. હવે ગડપણમાં તું ગોવિંદ ના ગુણ ક્યાંથી ગાય? છોકરા તારા વારા કાઢ્યા હોય, ખાવાના વારા કાઢ્યા હોય, ખાવાના ભાગ પાડ્યા હોય. તમે નહીં માનો, ત્રણ ત્રણ ઋતુમાં એટલે કે 4-4 મહિને દીકરાના ભાગ પાડેલા, ભાગ પાડેલા દાખલા છે. દીકરા બાપના ભાગ પાડે, બોલો. સૌથી મોટો એમ કે આખો વરો મારા પેલા નો પાયો, 4 મહિના હસવી દઉં. એથી ઝીણકો કે તો 4 મહિના હું હસવી દઈશ. એથી ઝીણકો કે તો 4 મહિના ભાઈડું હાંસવી દે. હવે બોલો, વેચાણો 4-4 મહિને ઋતુ ફરે, બાબાનો ખાટલો ફરે. બોલો, હે શિયાળામાં વા ધાબલો ઓઢીને બેઠો હોય, ઉનાળામાં વા ઓકો ટડકાવતો હોય, ચોમાહામાં વા છત્રીનો કાગડો કરીને પીડ્યો હોય. હવે આમાં તું ગોવિંદના ગુણ ગા ક્યાંથી? હે, અને તમે જો નાનપણથી જેટલું અંદરથી આવ્યું હોય, સારું સારું ધર્મ નીતિ, ઈ અંતે આવે. પછી છેલે કઈ રામ બોલો બાપા, રામ બોલો બાપા, ઈ કોઈ બાપા બોલે નહીં કઈ. મને હમણાં એક ગામડાના બાપા કીધું હતું, બહુ સરસ વાત કરી, કેવું હાસ્યમાં એને મોટી વાત કરી. મને કે ભીખુદાનભાઈ, મેં મારા મોટા દીકરાને એમ કીધું કે મારી છેલ્લી ઘડી હોય ને તે ચમચીઓના પાણી ખોહી અને મને ગોટે ન સડાવતા. તમે મને એમ ન કીધા કે મારા હાથનું પાણી પીઓ, હવે તારા હાથનું જિંદગી આખી પીધું, હવે મારા જીવને તું ઠેકાણે જવા દે એમ. એમ નાનપણની માલિપા ઈશ્વરનું નામ લીધું હોય તો છેલ્લે આવે, નકર ન આવે એનો દાખલો બહુ સરસ છે. એક બાપાની છેલ્લી સ્થિતિ હતી, હાવ છેલ્લી સ્થિતિ. છોકરા કે બોલો બાપા રામ. જીવ નો તો એમાં કોઈક ડાયા માણસે કીધું કે ભાઈ રામ બોલે તો એને મુક્તિ થઈ જાય, નકર મુક્તિ નહીં થાય. એટલે આખું ઘર રામાયણના પાઠ કરે, ગીતાના પાઠ કરે. હવે સાંભળતો તો તઈ કાંઈ સાંભળ્યું નહીં, હવે નથી સાંભળતો હું સાંભળે. અહીં કાન હાલતા હતા તઈ એને રામાયણ નો સાંભળી, હવે તો બધું દબાવનામાં થઈ ગયું છે, હવે આમાં ક્યાંથી સાંભળાય? તો ડાયા માણસે

એમ કરો, તમે ગમે એટલી રામાયણ વાંચ્યો, ભાગવત વાંચ્યો, ગીતા વાંચ્યો, તો એને મુક્તિ નહીં મળે. તો કીધો ઈ જો એમ કે ને છેલે રામ, તો એને મોક્ષ મળી જાય. હવે આખું કરી કે બોલો બાપા રામ, બોલો બાપા રામ, તો કરે બાપા રામ, તો ઢોર ઘુરેરાટી કરે એમ. પછી મોટા દીકરાને યાદ આવ્યું કે આપણા આપણે આપણા કાકાનો દીકરો રામલો છે ને, એને હામો ઉભો રાખીને કહીએ કે બાપા આનું નામ બોલો, એટલે રામ રામલાનું નામ રામ કહે ને, તો એને મુક્તિ મળી જાય. હવે ગામડાના માણસો કેટલું સરસ રામ બોલવા માટેના પ્રયત્ન કરે છે. ઈ ભાઈ આખું ઘરે ના હું નહોતું બોલતો ને, તોય ગામમાંથી ગોતી આવ્યા એને, અબોલા હતા તોય, રામલા હાલ અમારે ઘેરે હાલ, મારો ભાઈ હાલ, એટલે આખા ગામમાંથી રામલાને ગોતીને લઈ આવ્યા અને હામો ઉભો રાખીને કીધું બાપા આ કોણ છે, તો કે ભણકો. હવે એનું હુલામણું નામ ભણકો હતું, એટલે ઓલા છોકરા કે પણ નહીં બાપા એનું નામ સાચું હું, તો કે ભણકો. અરે બાપા ઈ તો હુલામણું નામ છે, સાચું નામ તો એનું રામ છે. ઈ મને નથી યાદ કરે, હવે લીએ કોઈ દી, નાનપણમાં કોઈ દી લીધું ન હોય, છેલે આવે કોઈ દી. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે. ઈ તો નાનપણથી જો ટેવ પાડી હોય તો, બાકી વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. જીવતરનો સંદેશો મેળવવા માટે નાનપણથી માણસે હરિસ્મરણ કરવું જોઈએ. અને એટલે તમે જુઓ, પછી કાન ન સાંભળે, આંખું જોઈ હગે નહીં, હાવ બેરો થઈ ગયો હોય, આપણે કહીએ રામ રામ, તો કે રીંગણા. બોલો હવે ન સાંભળે શું કરો તમે? મારા એક મિત્ર હાવ બેરા, અમે બે ભજન સાંભળવા ગયા, તો ભજની કે ભજન ગાયું, મારી હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. એટલે મેં એને કીધું, મેં કીધું આ હેલીનું ભજન બહુ સારું ગાયું, મને કે થેલી તો હોય જ મારી હાલ, થેલી વિના તો હું નીકળું જ નહીં. હવે બોલો ક્યાં હેલી અને ક્યાં થેલી. બે બેરા હાલ્યા જતા હતા, એમાં એક બેરે બીજા બેરાને કીધું કા રેલવે સ્ટેશન ગયા હતા, તો કે ના ના હું તો રેલવે સ્ટેશન ગયો હતો. કે તમે રેલવે સ્ટેશન જતા હો તો, તો હું તો રેલવે સ્ટેશન ગયો હતો. રેલવે સ્ટેશન આવે બીજું કઈ આવે જ નહીં. બોલો હવે કઈ સાંભળે નહી ના તમે શું કરો? વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. આંખ દીદી તને ઓળખવાને, શુભ જોવાને કાજ, પણ દોષ જોયા દુનિયાના, તે તો એવું કીધું છે અકાજ, સદા રિયો નેણ ચડાવી અને નિર્મળ રાતે આંખમાં નાવી. હે દોષ જ જોયા હોય તમે, તમે ઘણા માણસ તમે જોજો, ટીકા કરવાની જેને ટેવ હોય, 35 લાખના બંગલામાં તમે એને લઈ જાઓ ને, તો સંડાસ માંથી નુભો હોય ના કે આ દિન કે ગંધાય બહુ હોય, પણ તું આની કોર ગુડાની, આની કોર આ ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, તું ત્યાં ગુડાણો હું કામ. આ 35-40 લાખ ના બંગલામાં તને ઈ જ ઠેકાણું મળ્યું ઉભવાનું, ન્યાજ ગયો, નિશાન ચૂક માફ, પણ નતાક નીચું નિશાન. અરે ભલા માણા હારું ન જીવી હિક તો કાંઈ નહીં, પણ હલકું તો જીવમાં એમ, નિશાન ચૂક માફ, પણ નતાક નીચું નિશાન. કોઈના વખાણ કરીને તો કાંઈ નહીં, પણ કોઈની ટીકા તો કરીમાં, કોકને દે નહીં તો કાંઈ નહીં, પણ કોકનું લઈ તો લેમાં ભલા માણા. ભાગવત સપ્તાહમાં નહીં નંદભયો થાય, માણસ ગાંડું તૂર હોય, અબીલ ગુલાલ ચોખા ઉડાડે, કોઈ માખણ ઉડાડે, કોઈ દહી ઉડાડે, દહી દોણકા ફોડી નાખે નંદભૈયામાં, આ ઠેકડા મારતું. હવે એમાં એક જણો તો ખોબા ભરી ભરીને પરચુણ ઉડાડતો હતો. બોલો એમાં એક જણો જોઈ ગયો કે મારો કોઈ દી કૂતરાને ગરવા દે નહીં યાર, ના એટલું પરચુણ ઉડાડે કેમ? પછી ખબર પડી કે પોથી ઉપરથી ઉપાડી ઉપાડી ઉડાડતો હતો. અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ, ગાડા ગાડા નિહાકા નાખે, શું છે તો ઓળખી હું, ઓહો ઉંદરી ખાય મિની ભાઈ પાટે બેઠા, હવે બેઠા બે વાત ને, હવા હો ખાય, આ હોય અટકી ગયા સારું ન કહેવાય, એના એના એના વખાણ કરવા જોઈએ ને.

એટલે કે ગુણ ગ્રહણ કરો, તમે ટીકા કરો માં એના અવગુણ જોવો માં એટલે મજા આવે. હો ઉંદર ખાય અને મિનીબાઈ પેટે બેઠા, આપણી કેવેત છે આ. કેવેતની પાસે એટલે વાતો પડી હોય, આપણે ઘણી વાર જ કીધું ભાઈ આમાં કાંઈ બીજું નથી, આ તો ભેહું બાજ્યું ડોહી સોરે સડી ગઈ. આ કેવેત છે કે ભાઈ આ વાતની વાતમાં એમ કે ભાઈ આમાં બીજું કાંઈ નથી, આ તો ભેહું બાજ્યું ડોહી સોરે સડી ગઈ. એનું કારણ શું? હકીકતમાં ડોશીમાં ચોરે ચોરાની પાસેથી નીકળ્યા, છાહી લેવા જતા હતા, એમાં બે ભેહું બાંધ્યું એટલે પગથિયા બચવા ખાતર પગથિયા ચડીને ચોરા ઉપર ચડી ગયા. હવે દરેક ચોરે રામ મંદિર હોય, હવે આરતીને પૂરું થવું, ડોહીમાં ને ચોરા ઉપર ચડવું, એટલે મહારાજે કીધું રામ મંદિરના પૂજારીએ કે લ્યો માં શરણામાં તો બાપા મારાથી નો સવાય. અને ભાઈ તો કોક દીક ચોરે ગયા હોય મંદિરે દર્શન કર્યા હોય તો ખબર પડે કે આ ચરણામત છે ને પીવાનું હોય એને ચાવવાનું ન હોય. એટલે આપણે ત્યાં કીધું છે કે ધર્મથી નીતિથી સત્સંગથી માણા નજીક ન જાય તો એને કેવી રીતે ખ્યાલ આવે. એટલે કીધું કે વાલા તેજી ધ્રુજી છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. અને જીવતર તમે જુઓ ને તો એને એવું ટીકાત્મક કાઢ્યું હોય કે પછી રોગે ઘેરાણો હોય, પછી વ્યસનથી ઘેરાણો હોય. તમે જોજો ઘણા એની ઉધરસ એવી આવે, આપણને એમ થઈ જાય બંધ થઈ ગયું, પણ ઊંસી સડી ગયું હોય. ઓ ગરીઓ ટકર લઈ એમ ટકર લઈ જાય. એક ગામડાની માલિપા એક જ જણો ભાઈ ભણેલો આખા ગામમાં, અને એક ડોશીમાં કાગળ લખાવા ગયા કે મારો દીકરો મુંબઈ છે તો બેટા તું એને કાગળ લખી દે. તો કે ઉભા રહ્યો, મા મને ઉધરસ સડી. હવે ઉધરસ તો હવે 10-15 મિનિટ ઘોર લઈ ગયો. અને પછી એમ કીધું લખાવો માળી, તો કે ઉભો રહે હવે મને સડી. દોરીમાં 15 મિનિટ ટકર લઈ ગયા બોલો.

આપણા લોક સાહિત્યમાં એક સરસ દુહો છે કે માયા જાજી મેળવે અને જાજુ જો જીવાત તો તો નંદ તણા ન થાત કોઈ દી મહાણે ડેરા માનડા. માતંગ બગીઓ ને મોટરું જેને ક્રોડ્યું હોય કે કાણ, પણ છેવટનું પર્યાણ એ તો પગપાળા જાવું શંકરા. હે, ઈ માયામાંથી બચવા માટે લોક સાહિત્યમાં ભક્તિરસ મળે, તમને દાતારીની વાતો મળે, સમજણની વાતો મળે, અને એટલે કવિ પણ કહે છે અને બહુ સરસ ગામડામાં વર્ષોથી આ ગીતો ગવાય છે.

દુનિયા જાય હાલી કે સૌને માયા બહુ વાલી. એટલે પૈસાનું પ્રભુત્વ આ યુગમાં બહુ છે. પૈસાની જ વાત આવે, કોઈ પણ ને કયો વીમા ઉતરાવવા વાળા આવે તો એને હામો એમ પૂછી, એક એક હાથ ભાંગી જાય તો કેટલા રૂપિયા આવે? તો કેટલા રૂપિયા? તો બે હાથ ભાંગી જાય તો એના ડબલ આવે. ઓહો, એમ? બે પગે ભાંગી જાય તો એના ચાર ગણા આવે. હાવ મરી જાય તો કહે તો આઠ ગણા. તો ઈ વીમો ઉતારો, બસ ઈ ઉતારો. માયાનું પ્રભુત્વ કેવું છે તમે જોયું? મરીને પણ રૂપિયો લેવો છે. એટલે કે દુનિયા જાય હાલી, સૌને માયા બહુ વાલી. મહાપુરુષો એમ કે છે, પૈસા જરૂર છે પણ ઈ માધ્યમ છે, સર્વસ્વ નથી, ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય. માણસ સાજ રૂપિયા રૂપિયા જ કરતું હોય. એટલે એમ કે છે, દુનિયા જાય હાલી, સૌને માયા બહુ વાલી. હે જુગાર રમે, તમે જો હાથમ આઠમ ના પૈસા માટે જુગાર રમતા હોય ને, એમાં એક મોટું ગણિત પડ્યું છે. ઘીરે આવીને છોકરો એમ કે, માં થેપલા ક્યાં? એ માં સમજી જાય કે દીકરો ઉતરી ગયો ચારસે પાંચસે માં, નકર થેપલા ખાવા ન આવે. હારીને જ આવ્યો છે, ખબર પડી જ જાય એમ. પછી થેપલા ખાતો જાય ને ખીજાતો જાય, મને ગળ્યા બહુ ભાવે, તેમાં તીખા કર્યા.

અને તીખા કર્યા હોય કે મને ગળ્યા ભાવે, ગળ્યા કર્યા હોય કે મને તીખા ભાવે. માં સમજતી હોય બેટા ઉતરી ગયો પાંચ છે શેષેમાં, નકર તો આ ફૂગી હોતા ખાઈ જવાનો હતો. અને પાછા એ જુગાર રમતા હોય ને બહુ મજા આવે. એની પાસે આપણે બેઠા હોય ને જો એને બાજુ આવતી હોય ને તો આપણે હારાય રાખે, બીડી પાય, પાન ખવડાવે, સુકન્યાલ સમજીને પાસે બિહાડે. પણ હારતો હોય તો આપણા આમાં ડોળા કાઢે, બોલો કયું નો ભૂંધિયાર ખાંભી ખોડીને બેઠો, બુંધ બિહાડી દીધી તા આવ. હવે બુંધિયાર તો તું કેવા ગમે કેવાય, હવે અમારી પાસે કઈ નથી, તે તો મા બાપ વિના બેઠા બેઠા તારી પાસે, નકર અમને હરકું ફૂટે ભાઈ. પછી હારી જાય ને પાસે નો બેહવા દે. અને તમે જો હારેલો પાછો માણસ ને ઓળખાય છે, બગા ખાતો હોય, આરહ મળ્યા કરે, જીગા બદલાવ્યા કરે. અને પાછો બાજી જોવે ને તો ચીપી ચીપી ને પાના કાઢે, હવે ઉલારી નાખીને જે નીકળવાનું છે નીકળશે. તું સીપે તો કઈ ફેર નહીં પડે કઈ, પણ એવો બર કરે, આમ બાજી ઉપાડે તો ફુલેવર ની દૂડી, સીપી ને પાનું કાઢે તો ફુલેવર ની તીડી, ના તો એને સ્વર્ગ ને વેતેક નું સેઠું રી આવે. હા હા હા, ટંગડી ભૂકા કાઢી નાખું, બે પાના જોઈ મૂકી દે, પાછો નિભરો થઈ જાય, બીડી હરગાવે, અને પછી ઉછીના લેવા શરૂ કરે. 20 રૂપિયા અહીંથી લે, 30 અહીંથી લે, 3-4 હાલ્યું હાલે, અને ત્રીજું પાનું ખોલે, લાલ નો ગોલો નીકળે, અને સોટલી ખીતો થઈ જાય. તું તો ઓની કોર મર, હવે મરીને તું અમે ક્યાં મરીએ. પણ તમે જુઓ, ઈ ગંજી પતાની પાછળ આપણા ગામડાના માણસો જ્ઞાન આપ્યું છે. એ ગંજી પતાની બાજી તમે ખુલ્લી મૂકી દો ને જે રમવાની મજા આવે, એમ જીવતર ની બાજુ જેટલી બાજી તમે ખુલ્લી મૂકી દો એટલી જીવતર ની મજા આવે. જીવન ખુલ્લું એટલું જીવવાની મજા આવે. મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ, આપણે પુરુષો ને હાર્ટ ફેલ બહુ થાય, બેનો નથી થતા. હવે એનો ઈરાદો નતો કે એવો કે બેનો ને વધારે થાય એમ, પણ એનું તારણ એવું હતું કે બેનો ને ઓછા હાર્ટ ફેલ થાય, પુરુષો ને બહુ થાય છે. એટલે મેં કીધું સાચી વાત નહીં, એને મને કારણ દીધું એ સાચું છે. મને કે ભીખુદાનભાઈ, મેં એવું તારણ કાઢ્યું છે કે બેનો છે ને વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં હૈયું હલવું કરી નાખે, વાતની વાતમાં રોઈ નાખે. આ દુનિયામાં જે હલિયા હૈયા હળવા કરે ને, એને કોઈ દી હાર્ટ ફેલ ન થાય. અને આપણે મરીએ ત્યાંથી કોઈને કહીએ નહીં કે હુકામ ગોટો વરી ગયો. આપણે તો અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મર, ઉપર બીજું હું. બેનો છે ને એ નારી નારાયણી છે, કરુણાની મૂર્તિ છે, પુરુષ જન્મજાત અભિમાની છે. અને તમે જુઓ, અને અભિમાની હોય ને અને એની એને એટલે જ કીધું કે ખુલ્લી બાજી જીવનની જેટલી રાખો એટલી જીવવાની મજા આવે, અને જીવનની બાજી જેટલી તમે છુપાવો એટલે આંસકા વધારે આવે. નથી આમ આમ હાલતા ચાલતા દડી જાય, બોલો. આ તમે જોજો, કોઈ પણ હાર્ટફેલમાં બેન બાઈ માણસ ગુજરી ગયા હોય, ધવલે દાખલા હોય તો ભગવાન જાણે, નાકે છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાંઈ એમ, ખુરશીમાં ખુરશીમાં ગોટો વરી જાય, એ હાયલા જાય ને દડી જાય. એની ક્યાં વાત કરો, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય કે ભાઈ આગળી અહીંયા બેઠા તો હમણાં જ એને ઉપાડી ગયા. કારણ એને જીવતર જેટલું તમે ખુલ્લું મૂકી દો એટલી જીવવાની વધારે મજા. એટલે લોક સાહિત્યમાં એક દ્રષ્ટાંત પણ આપ્યું છે કે ઢોલ ને હરણાય બે વાતો કરતા હતા. બોલો, હવે કોઈ દી વાતો કરે, નિર્જીવ વસ્તુ છે. ઢોલ ને એક વાર હરણાય એમ કીધું, ભાઈ તું રૂડો બહુ લાગશો. તમે કવિ ની કલ્પના તો જો, સમાજ ને સમજાવવા માટે ઢોલ ની પાસે વાતો કરાવે, શરણાય પાસે વાતો કરાવે, પ્રકૃતિ ની સાથે વાતો કરાવે કવિ આપણને. એટલે ઢોલ ને હરણાય એટલું કીધું, ભાઈ તું રૂડો બહુ લાગશો. તો ઢોલે કીધું કે એ તો વાત તારી સાચી બેન, પણ તે ક્યાં ઓલા ભવના પૂન કર્યા છે કે તને કોઈ પણ માણસ વગાડતો હોય ને તો તારો પગ દબાવતો હોય એવું લાગ્યા કરે. અને અમે ક્યાં ઓલા ભવના મોરલા માં રહેશે, ડોકમાં નાખો બગડાટી બોલી, આવ દાંડિયું ની બટા જટી બોલે. એટલે શરણાઈ કીધું કે ભાઈ ઓલા ભવ ની વાત નથી, આ ભવ ની જ છે કે આ ભવ માં બેન અમે પાપ ને પુન શું કર્યા, તો કે પાપ ને પુન ની વાત નથી, પણ અમારા શરીરના જે છિદ્રો છે, કાણા છે, એ જગતના ચોકમાં હરણાય કે અમે ખુલ્લા મૂકી દીધા છે, એટલે અમારા સૂર વાગે છે, અને તે તારી બે પોલ ઢાંકી દીધી ને એટલે

માર પડે છે. જીવતર તમે જેટલું દબાવો એટલા માર વધારે પડે. જીવન જેટલું ખુલ્લું મૂકી દો નરસિંહ મહેતાની જેમ, એવા રે એવા રે, તમે કયો છો એવા રે, એ જીવતર જીવી શકે, એ માણી શકે. એટલે કીધું કે માયામાં બહુ હળિયું કાઢતો નહીં, માયા બહુ વાલી. અને બહુ સાચી વાત. અને પછી એ માયાને પકડવા માટે માણસ હાચા ખોટા કરે, દુખી થાય, જેલમાં જાય. હે, એક જણો જેલમાં ગયો ને તો એક જણે જેલમાં કાગળ લખ્યો કે મેં એવું સાંભળ્યું છે કે જેલમાં તું કંઈક બેઠો બેઠો કમા છો તો મારા લેણા નીકળતા રૂપિયા મોકલી દે. એટલે બોલે જેલમાંથી હામો જવાબ લખ્યો.

હાચા ખોટા કરે, દુખી થાય, જેલમાં જાય. હે, એક જણો જેલમાં ગયો ને તો એક જણે જેલમાં કાગળ લખ્યો કે મેં એવું સાંભળ્યું છે કે જેલમાં તું કંઈક બેઠો બેઠો કમા છો તો મારા લેણા નીકળતા રૂપિયા મોકલી દે. એટલે બોલે જેલમાંથી હામો જવાબ લખ્યો કે જેલમાં ઉઘરાણીના કાગળ ન લખવા, બીજા કેદી ઉભા મારી આબરું હું. લ્યો બોલો, હજી જેલમાં આબરું. પછી જેલર મળવા આવ્યા, જેલર એકવાર ફરતા ફરતા મળવા આવ્યા. એટલે એને જેલર એને કેદીને કીધું કે ભાઈ તમને કેમ કોઈ મળવા આવતું નથી, તમારા કુટુંબમાં કોઈ છે કે નહીં? કોઈ આવતું નથી મળવા. છે કુટુંબ? તો હા, કુટુંબ તો બહુ મોટું છે. કે તો કેમ કોઈ મળવા આવતું નથી? તો કે બધા અહીંયા જ છે, બધા સમૂહમાં આવ્યા અમે. હા હા હા, સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો. ખરેખર આ હકીકત છે. ગમે ઘણા કલાકારો હતા, સદવિચાર પરિવાર તરફથી પ્રોગ્રામ હતો રક્ષાબંધનનો. એટલે કેદીઓની પાસે બહુ સરસ પ્રોગ્રામ અમે આપ્યો અને કેદીઓ ખુશ થઈ ગયા, અમને બહુ મજા આવી. પણ પ્રોગ્રામ પૂરો થયો ને પછી એક કેદી મારી પાસે આવીને કહે મને કે વિખુદાનભાઈ મજા બહુ આવ્યો, તમારા જેવા કોક જો અહીં હારે હોય ને તો ટાઈમ ક્યાં હોયો જાય ખબર ન પડે. એટલે મેં કીધું એ તો એવું કરશું તો આવશું, પણ હવે અટાણે તો જવા દે અમને. કેવા ન્યાય કેસ કરે બોલો. એક જણે તો એક જેલમાં ગયો ને એની પત્ની પાછળથી કાગળ લખ્યો જેલમાં કે તમે જેલમાં ગયા ને પછી અહીં ઘરમાં હોળી ફાટી નીકળી, ભાગ પાડવાનો વારો આવ્યો. કાગળમાં લખ્યા બધું. અને મોટાભાઈ તો કાંઈ દેવાના નહોતા, તમારી ગેરહાજરીમાં મોટાભાઈ તો કાંઈ નહોતા આપવાના, પણ હું બે માથારી રહીને એટલે ખીજડાવાળું ખેતર પડાવી લીધું. અને હવે તમને એટલા માટે કાગળ લખું છું કે ચોમા હું આવ્યું નજીક, આપણા ઘરમાં કાંઈ બાજરો કે અનાજ કે કાંઈ નથી, અને હું બાજરો તો ગમે ત્યાંથી મેળવી લઈ પણ બળદ નથી, આપણે ખેતી કેમ કરવી ને બાજરો કેમ વાવવો, એટલે હું તમને કાગળ લખું છું. તો જેલમાંથી કેદીએ જવાબ લખ્યો બોલો કે ખીજડાવાળું ખેતર જો આપણા ભાગમાં આવ્યું હોય તો ત્યાં નીકળતી નહીં, ત્યાં જાતી નહીં, ત્યાં તણખલું તોડતી નહીં, ચોરેલો લૂંટેલો બધોય માલ મેં એ ખેતરમાં ડાટ્યો છે, ખીજડાવાળા ખેતરમાં બધું ડાટ્યું છે. એની પત્નીનો પત્ની કાગળ વાંચીને હામો જવાબ લખ્યો કે તમારો કાગળ આવે એ પહેલા પોલીસ ખાતું આવી ગયું અને ગોઠણે ગોઠણે ખેતર ખોદી નાખ્યું. તો કે હવે એમાં બાજરો વાવી દે, આપણે ખેતર જ ખેડાવવું હતું. હવે જેલમાં બેઠા બેઠા ખાતા પાસે ખેતર ખેડવી નાખે એ ઓછા હોશિયારી છે, પણ હોશિયારીમાં હળી હરી ન મળે, હરી તો તમને ભોળ પણ આમાં મળે. ગોકુળમાં ક્યાં સંપત્તિ હતી, ગોકુળમાં ભોળ પણ હતું. એટલે ભગવાન કૃષ્ણને ન્યા આવવું પડ્યું ને. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કઈ ન આવ્યા, જો લંકામાં ઠેઠીથી ન આવ્યા, સોનાની લંકા હતી ને તોય. હે, અને ગોકુળમાં માલધારીઓ હતા, કોઈ પૈસો નહોતો પણ ભોળ પણ હતું ને, ત્યાં ભગવાન રમવા આવ્યા વિચારતો. હે, એટલે તો આપણે લોક સાહિત્યમાં એમ દુહામાં એમ કે છે, હે કે વાસલીએ

આ તો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું, જે અંતર્ગત આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હાસ્યરસ. કલાકાર હતા શ્રી ભીખુદાન ગઢવી.
1: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
2: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
3: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
4: રામ રામ રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેવાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્યપૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.
1: हम इस क्षेत्र में शांति और स्थिरता चाहते हैं. दूसरा, हमारे लिए प्रवासी समुदाय का कल्याण और भलाई बहुत आवश्यक है. तीसरा, हम चाहते हैं कि ईंधन की कीमतें कम हों क्योंकि हम इसके बहुत बड़े आयातक हैं और इसका अधिकतर हिस्सा इसी क्षेत्र से आता है.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. તેમણે ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું.
2: जिन मुद्दों पर हम भारत के साथ मिलकर काम करते हैं उनकी व्यापकता और दायरा ही इस बात को दर्शाता है कि भारत दुनिया में हमारे सबसे महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक है. इसकी शुरुआत हमारे साझा मूल्यों से होती है. हम दुनिया के 2 सबसे बड़े लोकतंत्र हैं.
0: श्री रूबियो आगामी 26 मई ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. શ્રી પાંડાએ આ બેઠક 1,09,000થી વધુ મતોથી જીતી લીધી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40,600થી વધુ મતો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચોથા સ્થાને રહ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિના આરોપો બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પર ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. પુનઃમતદાન 21 મેના રોજ યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈને ત્રુટિરહિત

પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા. સીબીએસઈના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ ઈઆઈ રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે. આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો એઆઈ નિર્મિત છે. નાણામંત્રી દ્વારા આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી. સરકારે નાગરિકોને શંકાસ્પદ અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે. ભારતે આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠો અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગચાળાને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. દેશભરના 83 શહેરોમાં 2,000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. UPSCએ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઇમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મીના માઝિદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2ના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરેન્જનિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો. 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ 3જી વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરેન્જનિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કર્યા હતા. વિયેતનામના દાનંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે 1 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય સહિત 6 ચંદ્રક જીત્યા. પુરૂષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમ્યોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજનવર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. 50 કિલોગ્રામ વજન જૂથમાં સ્વીટીએ, જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સાંગવાને રજતચંદ્રક જીત્યો. તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંધેએ કિર્ગિસ્તાનની ઇરુકે કાદિરબેગ કાઇઝીને 13-2થી હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો. IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફમાં પહોંચ્યું છે.
અને એક મેચમાં આજે કોલકાતા

0: નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના દેબાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, જેના પ્રાયોજક છે ધ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર.

0: વરસાદ આવે કે તરત જ વૃક્ષના રોપા રોપી દેવા તૈયાર એવા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈ મોસમમાં કોઈ પક્ષી ન જોવા મળે તો આવું કેમ બન્યું એવું વિચાર્યું છે ખરું?
0: પક્ષીઓની વસ્તી વધઘટ થવાથી શું ફેર પડે છે એવું કદી વિચાર્યું છે ખરું?
1: કોઈ પશુ કે પક્ષીનો આપણને માનવજાતને શું ફાયદો છે એ વિચારવા જેવું છે.
0: આ વાત ગીર ફાઉન્ડેશન તો કહે છે જ, પણ શ્રી વિવેક પરમાર જેવા પ્રકૃતિ પ્રેમી પણ ખૂબ ઊંડા અભ્યાસ પછી ભારપૂર્વક કહે છે.
1: હા મિત્રો, દર વખતની જેમ આજની ચર્ચા પણ ખૂબ નોંધપાત્ર છે, એટલે સાંભળો અને નોંધતા જાઓ.
2: નમસ્કાર વિવેકભાઈ.
3: નમસ્કાર ધરુભાઈ.
0: નમસ્કાર.
3: નમસ્કાર હિનાબેન.
2: હિના, આજે ઘણી વખત કહીએ છે ને કે પ્રકૃતિ સાથે જેને પ્રેમ હોય એ કામ ગમે તે કરતા હોય, પણ એ પ્રકૃતિની સાથે જોડાયેલા રહે અને કામ કરતા કરતા એ પોતાના વિસ્તારમાં ત્યાં ને ત્યાં કંઈક પ્રકૃતિના જતન માટે, રક્ષણ માટે કંઈક સારું કામ કરતા રહે, એવા વિવેકભાઈ પરમાર છે. એટલે આમ તો જે કામ કરે છે એ ગુજરાત વિદ્યુત વિભાગમાં કામ કરે છે, પણ એમને પક્ષીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ કે એ આ બધાની, ખાસ કરીને એનો ડેટા મેળવવામાં, એની ગણતરી કરવામાં, એનો અભ્યાસ કરવામાં, એનું વર્તનનું ઝીણવટપૂર્વક આખું નિરીક્ષણ કરવામાં, એમાં બાકીનો સમય ગાળે. એટલે વિવેકભાઈને એને કારણે ઘણા બધા પક્ષીઓ સાથે પરિચય થયો, પ્રાણીઓની પણ એટલી જ સમજ થઈ, અને અત્યારે પણ એ એવું જ સરસ કામ કરી રહ્યા છે.
0: તો વિવેકભાઈ, તમે ક્યારથી આ અભ્યાસ કરવા માટે પ્રેરાયા?
3: મારી જે ભાવના છે તો મારા ખ્યાલથી જન્મથી જ હશે, કેમ કે મારા ફાધર એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, વન વિભાગમાં, અને એમની જે ઓફિસો તમે જુઓ તો એ હંમેશા પ્રકૃતિના ખોળે જ હોય, અને એમની સાથે હું જતો હતો અને એમને અલગ અલગ વસ્તુઓ મારે માટે લઈને આવે. જેમ કે તમે કૈલાશપતિનું ફૂલ કદાચ જોયું હશે, તો એમાં કદાચ ગુલાબની સુગંધ અને મોગરાની સુગંધ મિક્સ કરો તો એની જે સુગંધ થાય એટલી સરસ એની સુગંધી હોય,
1: અને
3: હા એટલી, હા એટલી તીવ્ર હોય છે અને એટલી સરસ. પછી શિમડાનું ઝાડ જુઓ તમે, પછી કેશુડાનું ઝાડ જુઓ, તો એવી બધી પ્રકૃતિના ખોળે હું એમની સાથે પણ ફરેલો છું, અને એમને મને એનું ઇન્ટ્રોડક્શન બી ઘણું બધું સારું કરાયું છે, જે આપણા ડીએનએમાં આવી ગયું છે, એટલે તમે એનાથી દૂર તો ના જ રહી શકો. અને જેમ જેમ હું આગળ વધ્યો પછી મારામાં થોડી કરુણાનો ભાવ બી પહેલાથી મારા મધર તરફથી વારસામાં મળેલો છે. તો પછી જ્યારે હું કોઈ એક્સિડન્ટ થતા જોઉં, જેમ કે કોઈ બર્ડ છે કાં તો કોઈ એનિમલ છે, કૂતરાનું એક્સિડન્ટ થયું છે, મંકીનું થયું છે, તો મેં 10-11 વર્ષથી તો હું એના રેસ્ક્યુ જ કરું છું. બરાબર, જ્યાં સુધી હું ગાંધીનગરમાં હતો ત્યાં સુધી મેં 10 વર્ષ સુધી એના રેસ્ક્યુ કર્યા, ઘણા બધા જીવો બચાયા. જે ખાલી પક્ષી તમે જોઈને ખુશ થઈ જાઓ છો, એને મેં હાથમાં લીધું છે, ખવડાવ્યું છે, એના બચ્ચા મોટા કર્યા છે, એટલે એના પ્રત્યે મેં બહુ અનહદ લાગણી હતી મારા માં પહેલેથી. એના પછી મારી ટ્રાન્સફર થઈ બનાસકાંઠા ડીસાની અંદર, જે નડાબેટની જે બોર્ડર છે ત્યાં. ત્યારે થોડું આપણે અલગ થઈ ગયા, જેને આપણે આટલું બધું મળ્યા હોઈએ, જોયા હોય, જેને અનુભવ કર્યો હોય, ત્યાંથી

0: અલગ થવું એટલે તમારે થોડી બેચેની થાય તમારા અંદર કે યાર હું આનાથી કેવી રીતના અલગ થઈ શકું, પ્રકૃતિથી કેમ ના અલગ થઈ શકું. પછી હું મારા વાઇફ ત્યાં અલગ અલગ જંગલોમાં ફરતા હતા, ત્યાં દાતાના જંગલો છે, અંબાજી છે, પછી નળાબેટ એ બોર્ડર છે, ત્યાં વેટલેન્ડ છે, અને એ વેટલેન્ડની અંદર શિયાળા દરમિયાન છે ને માઇગ્રેટરી બર્ડ્સ આવે છે બધા અલગ અલગ. જેમ કે ઉપરના દેશોની અંદર જયારે બરફ થાય, સ્નોફોલ થાય, ત્યારે એ જગ્યાએ સર્વાઈવલ માટે પક્ષીઓ જોડે કઈ રહેતું નથી, એટલે એમને બચવા માટે 12,000-13,000-15,000 કિલોમીટર ટ્રાવેલ કરીને હિમાલય ઓળંગીને પણ એટલો બધો પ્રવાસ અને એટલું બધું ઓળંગીને હિમાલય ઓળંગીને એ લોકો અહીંયા આવે છે ખાલી સર્વાઈવલ માટે, જીવવા માટે થઈને, એટલે એને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ. હા, ત્યારે નળાબેટની સૌથી પહેલી પક્ષી ગણતરી થઈ 2023 ડિસેમ્બરની અંદર, અને એની અંદર ઉદય વોરા સાહેબ સાથે હું હતો એ પક્ષી ગણતરીની અંદર. ત્યારે પછી મારો રસ વધારે થઈ ગયો એની અંદર, અને પછી મેં બર્ડ કાઉન્ટિંગ ને બધું ચાલુ કર્યું. એના પછી 3 જેવી પક્ષી ગણતરી કરી છે, એમાં પન્નાના જંગલની અંદર બી એક પક્ષી ગણતરી કરવા ગયો હતો મધ્યપ્રદેશની અંદર. એના પછી સિંહ ગણતરી, ગુડખર ગણતરી અને દીપડા ગણતરી પણ કરેલી છે, એટલે પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ હું અલગ અલગ પક્ષીઓ જ્યાં જે બી જાઓ, ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન આવે છે જેની અંદર તમે ડેટા નાખી શકો છો, એટલે હું જ્યાં બી જઉં, જે લોકેશન પર હોય, ત્યાં જે બી મને બર્ડ્સ દેખાય એનો હું ડેટા એ એપ્લિકેશનમાં નાખવાનો પ્રયત્ન કરું છું, એટલે જેટલી બી બર્ડની સ્પીસીસ છે એ આપણે રેકોર્ડમાં રહે, અને એ રેકોર્ડ આખા વર્લ્ડ લેવલ પર રહે છે, અને જે સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે કે આ બર્ડ આ ટાઈમે કયા સિઝનમાં આવે છે, ક્યારે આવે છે, એનો હેબિટેટ શું છે, કયા વિસ્તારમાં જોવા મળે છે, ક્યાં જોવા નથી મળતું, કાં તો એ કોઈ અલગ વિસ્તારમાં જોવા મળે છે એનો હેબિટેટ નથી, તો એવો જાણવાનો પ્રયત્ન કરે કેમ અહીંયા આવ્યું, આનો હેબિટેટ તો છે નહીં, તો એનો જે જૂનો હેબિટેટ હતો એ લોસ થઈ ગયો કે એમાં શું તકલીફ થઈ, કે વાતાવરણ બદલાઈ ગયું કે શું થયું, એટલે પછી જ્યારે લુપ્ત થવાના આરે હોય જે સ્પીસીસ એનો ડેટા પણ આપણે એ રીતે જ મળે છે કે આ પક્ષીઓની સંખ્યા કેમ ઘટી રહી છે. એટલે આ બધા રિસર્ચ માટે ડેટાની બહુ જરૂર રહે છે આપણે, અને એક આઈ નેટ એટલે આઈ નેચરિસ્ટ કહીને એપ્લિકેશન છે જેમાં નાના નાના જીવજંતુઓ છે, વાઇલ્ડ લાઈફ છે, કે કોઈ બી એવી સ્પીસીસ છે જેનો તમે ડેટા અંદર નાખી શકો છો, એ પણ ડેટા વર્લ્ડ વાઇડ રહે છે, એટલે એના ઉપરથી તમે રિસર્ચ કરી શકો. જેટલા બી આપણા સાયન્ટિફિક છે એ ડેટાના આધારે જ બધી ખબર પડતી હોય છે આપણે, કે ભાઈ કયું પક્ષી બચાવવું કે કયું પ્રાણી બચાવવું, કયું લુપ્ત થવાના આવે છે, કોનો હેબિટેટ લોસ છે, એ બેસ ઉપર જ નક્કી થાય છે કે ભાઈ આ જગ્યાને અભયારણ્ય રાખવું છે કે આ જગ્યાને તમે પબ્લિકની અંદર માઇનિંગ માટે આપી શકો છો, કાં તો કોઈ કન્સ્ટ્રક્શન માટે આપી શકો છો કે નથી આપી શકતા. એ બધા ડિસિઝન જ્યારે ગવર્મેન્ટને લેવાનો હોય તો એમને ડેટા જોઈએ, જે ડેટા આપણે આ બધી એપ્લિકેશન થ્રુ એમને આપી શકીએ છીએ.
1: તો વિવેકભાઈ, તમે હમણાં જ વાત કરી કે તમે વોરા સાહેબ સાથે બધું ઘણું બધું કામ કર્યું છે, તો હવે હું તો એમની સાથે ઘણી બધી શિબિરોમાં ગયેલી છું, એટલે મને ખબર છે કે વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં સુધી પક્ષીઓ જોવા માટે, ગણતરી કરવા માટે, ફોટા પાડવા માટે એવી રીતે મોકલતા હોય છે. એક શિબિરમાં એવી ગઈ હતી ને, તો એમણે તો વિદ્યાર્થીઓને ખાસ્સા કાદવની અંદર થઈને, એટલે પાણીના પક્ષી હોય ને એનું પણ સંરક્ષણ કેવી રીતે કરાય, અથવા એનું નિરીક્ષણ કર્યા પછી એને કેવી રીતે બચાવવા જોઈએ, અથવા તો એનું ખોરાક શું છે, એનું હેબિટેટ શું છે, એ બધી ગણતરીઓ કરતા હોય છે. તો તમે એવા પાણીના પક્ષીઓ, પછી ઝાડ અને વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓ, જમીન ઉપર રહેતા પક્ષીઓ, એ બધી જ ગણતરીઓ કરી છે અને બધાને જોયેલા છે?
0: હા મેડમ, મેં ઓલમોસ્ટ બધા જોયેલા છે. જેમ કે વેટલેન્ડની અંદર હમણાં નળાબેટ બી એક વેટલેન્ડ છે બરોબર, અને નળ સરોવરની બે વખત કરી છે, એ પણ એક વેટલેન્ડ છે. હાલ હું ધંધુકા મારી નોકરી છે અને ત્યાં ધોલેરા નજીક પડે છે, એ પણ એક વેટલેન્ડ જ છે બરોબર છે. વેટલેન્ડના પક્ષીઓ એ મોટાભાગે માઇગ્રેટ કરીને આવતા હોય છે, અને એનું ગણતરી એટલા માટે થોડી અઘરી થઈ જાય છે કેમ કે વેટલેન્ડનો જે એરિયા છે એ બહુ લાંબો હોય છે, મોટાભાગે દરિયો બહુ દૂર હોય અને દરિયાનું પાણી ભરતી વખતે નજીક આવે છે, ઓટની અંદર દૂર જતું રહે છે, પછી એ કાદવ કીચડવાળો એરિયા થઈ જાય છે, અને તમે બી એના પક્ષીથી બહુ દૂર હોવ છો, એટલે તમે બાયનોક્યુલર કે કેમેરો યુઝ કરો તો તમે જોઈ શકો છો, પણ પ્રોપર તમે બધા નથી જોઈ શકતા. જેમ કે તમે નળાબેટની અંદર જાઓ તો એ જે વિસ્તાર છે બહુ લાંબો છે, તો અમે હા તો એ ટાઈમે અમારે 156 કે 157 જેવી ટીમ થઈ હતી,
2: અને ચોમાસામાં તો સેંકડો ચોરસ કિલોમીટરમાં એકલું પાણી જ ભરેલું
0: હોય. હા, એકલું પાણી જ ભર્યું હોય છે, પણ વેટલેન્ડનો મતલબ એવું થાય કે વધારે પાણી નહીં, છીછરું પાણી, એટલે એ શિકારને જે કરવો હોય એ કરી શકે બરોબર. વધારે પાણી હોય તો પછી એને એ શિકારમાં બી તકલીફ પડે, અને જે લીલ ને બધું જે ખાતા હોય ત્યાં સુધી પહોંચી પણ ના શકે. એટલે મોટાભાગે જે માઇગ્રેટ કરીને પક્ષીઓ આવે છે ને, એ ચોમાસાના 2-3 મહિના પછી જ્યારે પાણી થોડું ઓસરે થાય, છીછરું થઈ જાય, પછી એ જગ્યા પર આવે છે. માની લો કે એ માઇગ્રેટ કરીને અહીંયા આવ્યું છે અને પાણી એટલું છીછરું નહીં થયું, તો પછી એ જગ્યાની જગ્યાએ બીજી જગ્યાએ વધારે પ્રિફર કરતું હોય છે. પણ આ નળાબેટ છે, કાં તો આ નળ સરોવર છે, એ જે અભયારણ્યો છે, કાં તો એ જે વેટલેન્ડ છે, એની અંદર એમને ફિક્સ જ હોય છે કે આ ટાઈમે પાણી ઓસરી જતું હોય છે. પણ ઘણી વખત મેં એવું બી માર્ક કર્યું છે કે વધારે પાણી રહેતું હોય એ સમયે પક્ષીઓ નથી આવતા, એ ઓસરવાની રાહ જોતા હોય છે. અને એ પાછળથી એ આવવાનું શરૂઆત કરતા હોય છે. પછી આ વખતે અમે હમણાં ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર જ એવું અમારો એક ડેટા મળ્યો જ્યારે અમે બર્ડ કાઉન્ટિંગ ને બધું કરતા હતા કે ફ્લેમિંગો છે

0: એ હમણાં આખા ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતા, એવું અચાનક થયું. એટલે વોરા સાહેબે સુરખાબ, એટલે વોરા સાહેબે એવું નક્કી કર્યું કે બધા એક સાથે અલગ અલગ વેટલેન્ડ ઉપર જાઓ અને જો કે ક્યાં ક્યાં સુરખાબ છે. તો કલોલ ની અંદર બી એક સાઈડ છે, પછી અલગ અલગ જે વેટલેન્ડ સાઈડ છે એ દરેક જગ્યાએ ક્યાંય ફ્લેમિંગો નતા. ઇવન હું ધોલેરા ગયો તો ત્યાં પણ ફ્લેમિંગો નતા. પછી ફ્લેમિંગો ખાલી બે જ જગ્યા ઉપર મળ્યા, એક તો નળાબેટ અને એક કચ્છની અંદર, કેમ કે એમનું એ નેસ્ટિંગ ટાઈમ હતો અને નેસ્ટિંગ માટે એમને જે હેબિટેટ જોઈએ એ એમને બીજી કોઈ લોકેશન પર પ્રોપર મળી શકે નહીં. એટલે એમને શું કર્યું, પોતાની જાતને માઇગ્રેટ કરીને એ જગ્યા પર લઈ ગયા. હવે એ અસંખ્ય સંખ્યા લાખોની સંખ્યામાં હોય, તો કચ્છમાં લાખોની સંખ્યામાં જોવા મળ્યા, નળાબેટની અંદર જોવા મળ્યા, પણ આખું ગુજરાત ખાલી હતું, ક્યાંય બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળ્યા. પછી એ નેસ્ટિંગ ટાઈમ પૂરો થયો, હવે એ અલગ અલગ લોકેશન પર શિફ્ટ થયા છે, કેમ કે ફૂડ દરેક જગ્યાએ લિમિટેડ હોય અને સંખ્યા વધારે હોય એટલે ફૂડ મળવાની શક્યતા ઘટી જાય, એટલે ત્યાંથી બી માઇગ્રેટ કરીને અલગ અલગ જગ્યા પર જાય.
1: તો એ જે વિયોગભાઈ તમે કહ્યું કે સુરખાબ છે, ત્યાં માનો કે પોતાના માળા બનાવ્યા, બચ્ચા મૂક્યા, તો એ ઈંડા મૂકીને પછી ઈંડાને છોડીને આવતા રહે ત્યાં બીજી જગ્યાએ ખોરાક ખાવા માટે?
0: ના, એ ત્યાં છોડી નથી આવતા, એ એકચ્યુઅલી એને વેઇટ કરે છે. એનો જે સિઝન હોય, જેમ કે બે કે ત્રણ મહિનામાં જે એના બચ્ચા મોટા થઈ જાય, એ ધારો કે તમે નળાબેટ જેવા વિસ્તારની અંદર જાઓ છો, તો એ લોકો શું કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતા હોય. બચ્ચા એ સમયગાળામાં મોટા થઈ જાય અને તમે જોશો કન્ટિન્યુઅસલી એક ઝૂંડમાં તમને ઉડતા જોવા મળે એના બચ્ચા સાથે. પછી એ લોકો એવું ડિસિઝન લે છે કે ભાઈ આ બચ્ચું ઉડવા માટે સક્ષમ છે, આટલા હજારો કિલોમીટર સુધી આવી શકશે અમારી જોડે માઇગ્રેટ કરીને પાછું, તો એ બધા બચ્ચા રિટર્ન થઈ જાય છે. પણ જે બચ્ચા એટલા સક્ષમ થતા નથી, કાં તો બહુ લેટ આયા છે દુનિયાની અંદર, બરોબર, તો એ એટલું બધું લાંબુ ટ્રાવેલિંગ નહીં કરી શકે, તો એ પછી નેક્સ્ટ સિઝન સુધી રોકાઈ જાય છે. એટલે પછી એ તમારા કાઉન્ટિંગની અંદર મળે છે હમણાં ફ્લેમિંગો, કે ભાઈ તમને ઉનાળાની અંદર કે ચોમાસા પહેલા બી તમને એ જોવા મળે છે. હમણાં બી મને ચોમાસા પહેલા બી અહીંયા ફ્લેમિંગો જોવા મળે હતા ધંધુકા ધોલારાની અંદર. એ રોકાઈ જાય છે જે લેટ હોય છે એવા બચાવ.
2: તો એ નેક્સ્ટ સુધી રોકાઈ જાય તો પછી એમના પેરેન્ટ્સની રાહ જોવે કે આવે ને એમને લઈ જાય, કારણ કે એમને રસ્તો તો જોયો જ ના હોય ને.
0: એમાં ઓલમોસ્ટ આમાં કેવું હોય છે કે એક પેરેન્ટ્સ જેવું કે સોશિયલ જેવું હોય છે આમાં, કે એક સાથે રહી શકે છે, કાં તો મોટા ભાઈએ પેરેન્ટ્સ આની સાથે રોકાઈ જતા હોય છે. અને આ સોશિયલ છે, કેવું નહીં કે મારું બચ્ચું છે હું જ મોટું કરીશ કે હું જ ખવડાવીશ,
2: એવી જવાબ
0: હા એ થઈ જાય છે. અને પક્ષી જગતમાં કેવું છે, ખાલી અને શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ ખાલી ફૂડ આપવાનું હોય છે, પછી એ જાતે શિકાર કરતા શીખી જાય, જાતે ખાતા શીખી જાય છે. જેમ કે હમણાં મેં ટીટોડી પર હું કરી રહ્યો છું રિસર્ચ બે ત્રણ મહિનાથી, જ્યારે આપણે અહીંયા ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ થયું એ ટાઈમે ટીટોડીના બે ઈંડા ત્યાં હતા, પછી એમાંથી બે બચ્ચા આવ્યા જે ટાઈમે આપણે ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ ટાઈમે, તો એમાંથી એક બચ્ચું શિકાર બની ગયું અને એક બચ્ચાને હું કન્ટિન્યુઅસને બે મહિનાથી મોટું થતા જઈ રહ્યો છું, બરોબર. તો શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે નાનું હતું ત્યારે એની માં જોડે મેં વધારે સમયથી જોયું, અને એ સિવાયથી છે ને એ જાતે જ ખાય છે, અલગ અલગ જગ્યાએ ફરે છે, ખાતું જાય છે, શિકાર શોધતું જાય છે. અને એની મમ્મી જયારે એને વોર્નિંગ આપે ને, એકચ્યુઅલી એનો જે કલર છે એ પહેલેથી એવો નહીં હતો બ્લેક અને એરિયો, એ કેમોફ્લેક્સ થઈ જાય, જે જમીનનો જે કલર છે થોડો હા ભળી જાય, જે કિચડિયા ટાઈપનો કલર હોય એવું. એટલે જેવી એની મધર વોર્નિંગ આપે કોઈ શિકારી પક્ષી કેવું કંઈ આવે, એટલે ફટ લઈને જમીન પર બેસી જાય અને એટલું સરસ કેમોફ્લેક્સ થઈ જાય કે તમને દેખાય જ નહીં.
2: હા
0: અને હા બહુ જ હોશિયાર થઈ જાય. અને એવું વારે ઘડીએ મેં એનું એ બિહેવિયર જોયું છે, પણ જેમ જેમ મોટું થાય એટલે એનો જે ઓરિજિનલ ઉપર જે બ્લેક કલર છે અને જે બીક છે એ દેખાવાનું ચાલુ થઈ જાય છે. પણ એની માં એને ઇનિશિયલ સ્ટેજ પર જ ખવડાવે છે, પછી એને સર્વાઈવલ કરતા શીખવાડે છે કે ભાઈ મારો રોલ પૂરો થઈ ગયો છે, હવે તારે જીવવાનું છે અને તારે કેવી રીતના જીવવાનું છે તારે જોવાનું છે.
2: તો પછી આ બધા જે પક્ષીઓ હોય છે, દરેક અલગ અલગ પક્ષીઓ છે, તો બધાનો પક્ષીઓનો ખોરાક એક જ હોય છે કે અલગ અલગ હોય છે? અલગ અલગ પક્ષીઓ અલગ અલગ વસ્તુ ખાય.
0: એકચ્યુઅલી આપણે એવું માનીએ છીએ પક્ષીઓ શાકાહારી હોય છે, પણ એકચ્યુઅલી પક્ષીઓ જે છે એમનો મેઇન ખોરાક આ બધી જીવ જંતુઓ જ છે. આપણે તો કબૂતરને દાણા નાખીએ છીએ, એ જે આપણે આદત પાડી છે, પણ એમનો નેચરલ ખોરાક નથી. પક્ષીઓનો મેઇન રોલ જે છે એ ઇકોસિસ્ટમની અંદર જે આ બધા જે મચ્છરો છે, કાં તો હમણાં તમે તીડના આક્રમણ સાંભળ્યા હશે, જે યુગો પહેલાથી તમે વાંચો ને તો એનાથી બી તીડના આક્રમણો તમે સાંભળવા મળશે, કે તીડે આક્રમણ કર્યું, આખું ખેતર પૂરું કરી નાખ્યું, આખું બનાસકાંઠા વાળો ભાગ બી એ હતો, બરોબર. એટલે બર્ડ્સનું મેઇન કામ આ છે કે તમારે ઇકોસિસ્ટમની અંદરથી આ જે છે એને કંટ્રોલ કરવું. જેમ કે ડ્રેગન ફ્લાય આપણે કદાચ વાણિયા કહેતા હતા, એને એમનું મેઇન કામ હતું જે ઉડતા મચ્છરો છે એને પકડવાનું. હવે જો ડ્રેગન ફ્લાય ઓછા થયા તો મચ્છરોની સંખ્યા વધી ગઈ, ઇકોસિસ્ટમ ડિસબેલેન્સ થઈ ગયું, પછી મેલેરિયા અને ડેન્ગ્યુ ને બધું ફેલાઈ જાય છે. પછી જે બીજા તીડ છે, બીટર્સ ને બધા જે પક્ષીઓ છે મોટાભાગના, એ આ તીડને બધું ખાય છે. માની લો કે પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ તો તીડનું એટલી બધી સંખ્યા વધી જશે. અને તીડ કેવી સ્પીસીસ છે, એ નોર્મલ મોડની અંદર એકદમ નોર્મલ હોય, ઓછું ઘાસ ખાય, એનો ખોરાક ઓછો હોય, પણ પછી પેલું પોકેમોન ની અંદર કેવું રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એક પેલા બોલ નાખ્યો એટલે પેલું એકદમ રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એકદમ પેલું

0: હિંસક થઈ જાય. જ્યારે એનો એ રૂપ બદલાય છે ને, પછી એને ડબલ ખોરાક જોઈએ, ત્રણ ગણો, ચાર ગણો, અને રિપ્રોડક્શન એનું સિસ્ટમ એટલી બધી વધી જાય છે કે ના પૂછો વાત. પછી જે ખેતરમાં બેસે અડધો કલાક, કલાક, ત્રણ કલાકમાં આખું ખેતર પૂરું કરી દે, પછી આગળ વધે, નવા બચ્ચા પેદા કરે, આગળ વધે, વધતા જ જાય. અને એનું સોલ્યુશન આજ સુધી આપણે શોધી શક્યા નથી. લોકો ડીજે વગાડીને ભગાવવાનો પ્રયત્ન કરે છે, કાં તો અમુક ટાઈમે સળગાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ બી તમે ભગાવવાનો પ્રયત્ન કરો, આજ સુધી આપણે એ સોલ્યુશન નહીં લાવી શક્યા કે તીડ જો તમારા ખેતરમાં પડ્યા તો તમે એને કેવી રીતના પાક બચાવી શકો, એનું સોલ્યુશન આજ સુધી નથી. આખું ખેતર સાફ કરી નાખે. આપણે જો એક જ રસ્તો છે,
1: ઝાડ
0: સાફ કરી નાખે, એટલે તમારી જોડે એક જ સોલ્યુશન છે કે પક્ષીઓ બચાવો. અને એનું જે હેબિટેટ રહેશે, પક્ષીઓ વધશે, તો આની સંખ્યા કંટ્રોલમાં આવશે. જે આપણી આહાર શૃંખલા ચાલે છે જે પ્રમાણે, એ પ્રમાણે જ ચાલે છે. એટલે પક્ષીઓ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર એ નહીં બચે ને તો આપણું બચવું બી બહુ મુશ્કેલ છે. આપણા થાળીની અંદર રોટલી નહીં આવે.
2: પણ તો પછી વિવેકભાઈ આપણે જે કહીએ છીએ કે પક્ષીઓને હવે રાખવા પડે, તો એના માટે વૃક્ષો કે એના નિવાસસ્થાનની પણ જરૂર પડશે ને. તમે નિવાસસ્થાનનો અભ્યાસ કર્યો છે, એમાં નિવાસસ્થાનમાં કયા કયા પ્રકારના વૃક્ષોની જરૂર પડે?
0: અલગ અલગ પક્ષીઓ અલગ અલગ નિવાસસ્થાનમાં રહેતા હોય છે. જેમ કે હાલ આપણે અત્યારે ઉનાળો ચાલે છે, તો ત્યાં ગાંધીનગરની અંદર તમે આ સંત સરોવરની કોતરમાં જાઓ તો બ્લુ ટેઇલ બીટર આવે છે. આપણે એશિયન ગ્રીન બીટર રૂટીન છે, જે લોકલ અહીંની સ્પીસીઝ છે. અને બ્લુ ટેઇલ બીટર એ માઇગ્રેટ કરીને અહીંયા આવે છે, ખાલી અહીંયા બચ્ચા પેદા કરવા માટે.
1: એટલે એની વાદળી પૂંછડી હોય,
0: વાદળી પૂંછડી હોય એની, અને પેલાની સાઈઝ કરતા થોડા મોટા હોય. એ ઉનાળા દરમિયાન જ આવે છે. અલગ અલગ પક્ષીઓ અલગ અલગ ઋતુની અંદર અહીંયા આવતા હોય છે. એટલે તમારે જો પક્ષીઓ ઉપર વધારે ધ્યાન આપવું હોય કે એનું હેબિટેટ લોસ ના થાય, એમને ખાવા મળી રહે, તો આપણું જે પ્લાન્ટેશન છે એ આપણે થોડું સુધારવું જોઈએ. જેમ કે બધા જે વૃક્ષો છે એ બધી સિઝનની અંદર ફળ નથી આપતા. દરેક વૃક્ષની એક અલગ અલગ ખાસિયત છે, અલગ અલગ સિઝનની અંદર આપે છે. જેમ કે અત્યારે ઉનાળો શરૂ થતા પહેલા તમને જામફળ, સીતાફળ છે એ બધું મળ્યું. અત્યારે ઉનાળો એની પીક ઉપર છે, તો તમારે રાયણ, ફાલસા આ બધા ફળો મળી રહ્યા છે. અને જેવું આ સિઝન જશે, ઉનાળો જશે, ચોમાસું શરૂ થશે, જાંબુ જેવા ફળો તમને આવવાના શરૂ થઈ જશે. તો તમારે જો પક્ષીઓ પર વધારે, એમને ફૂડ ચેન ઉપર વધારે ધ્યાન આપવું હોય, એનો જે ખોરાક છે, કાં તો ફ્રુટિંગ ઉપર ધ્યાન આપવું હોય, તો તમારે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે બધી સિઝનની અંદર એના ફળ મળી રહે. બધી પ્રકારના તમારે વૃક્ષો વાવવા જોઈએ. અને જ્યારે ચોમાસા દરમિયાન પક્ષીઓ એટલા માટે અહીંયા આવે છે, કેમ કે એમનો મેઇન જે પ્રજનનનો જે ટાઈમ છે કે જે એમને વધારે પોષક તત્વોની જરૂર પડે પ્રેગ્નન્સીના સમયની અંદર, એટલે ચોમાસાના સિઝનની અંદર સૌથી વધારે જીવજંતુઓ તમને જોવા મળશે, ઉડતા જીવજંતુઓને. અને એની અંદર સૌથી વધારે પ્રજાતિઓના જીવડા તમને ગમે ત્યારે જોવા મળશે. મકોડાની સંખ્યા બી એટલી બધી વધારે હશે, ફૂદાની સંખ્યા બી એટલી બધી વધારે હશે. તમે ઘરની અંદર એક ટ્યુબલાઇટ કરશો તો એની અંદર બી એટલા બધા જીવડા આવી ગયા હશે. એટલે મોટાભાગના પક્ષીઓ એ જે ચોમાસાનો જે સમયગાળો છે એને વધારે પ્રિફર કરતા હોય છે, કેમ કે એને એ ટાઈમે બચ્ચું મોટું કરવા માટે મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીનની જરૂર પડે છે. એટલે એ પ્રોટીન એને ચોમાસા દરમિયાન મળી રહે છે, એટલે એ ટાઈમે એ વધારે એ કરતા હોય છે. અને પ્લાન્ટેશનમાં તમે કીધું એમ કે તમારે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ જો તમારે એનો એક્ચ્યુઅલ હેબિટેટને તમારે બચાવવો હોય તો.
3: તો ખાસ કેવા વૃક્ષો વાવવાના? એટલે આપણા ત્યાં ઇન્ડિયન વૃક્ષોમાં પાછા રાજ્ય પ્રમાણે, અને રાજ્યમાં પણ પછી ગામ પ્રમાણે, તાલુકા પ્રમાણે જે એની ભાવતી જમીન હોય એવા વૃક્ષો વધારે જરૂરી હોય, તો એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય?
0: વૃક્ષોની અંદર આપણે એક બીજી વસ્તુ એ બી અગત્યની છે કે વૃક્ષોનો પણ એ અમુક ટાઈમની જમીન જ ફળતી હોય છે, બરોબર. જેમ કે અત્યારે તમે કેસુડાની સિઝન ફૂલ ચાલે છે, તો તમે કેસુડા અત્યારે વાવી શકો છો. પણ તમે અરવલ્લી જિલ્લાની અંદર કેવી રીતના જાઓ, તમે એ પટ્ટા ઉપર, બરોબર છે, સાબરકાંઠાની અંદર કેવી રીતના, અને એના જંગલોમાં જાઓ, તો અત્યારે કેસુડો તમને ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. કેમ કે એનું એકચ્યુઅલ હેબિટેટ છે, એ જમીન એને બહુ વધારે માફક આવી ગયેલી છે. તમે અહીંયા વાવી તો શકો છો અહીંયા, પણ તમે એકલ દુકલ અલગથી વાવી શકો છો, બરોબર. પછી જેમ કે તમારે ઘરે પ્લાન્ટેશન કરવું છે, તો તમે જાંબુ છે, જામફળ છે, આંબો છે, જેની લોકલ સ્પીસીસ તમે વાવી શકો છો. પછી ગુલમોહર છે, એ ગુલમોહર એકચ્યુઅલી બારની સ્પીસીસ આપણે, દેશી સ્પીસીસ નથી અહીંયા, પણ તો એ તમે એ વાવી શકો છો. છાંયડો આપે છે અને ઉનાળા દરમિયાન ફૂલ આપે છે. પ્લસ જ્યારે બી તમે આ સાબરકાંઠા જેવા વિસ્તારમાં જાઓ છો, જે ખારસવાળી જમીન છે, બીજા બધા ઝાડ ઝાડમાં સપોર્ટ નથી કરતા, ત્યાં તમે આંબો વાવવા જશો તો એ નહીં ઉગે. પછી આ જે પીલું છે, વરખડો છે, એ બધી જે સ્પીસીસ છે કે જે ત્યાં સર્વાઈવ કરી જાય છે, ઓછા પાણીની અંદર બી સર્વાઈવ કરી જાય છે, જેના મૂળિયા બહુ ઊંડા જાય છે, તમારે એ જગ્યા પર એવી સ્પીસીસ વધારે વાવવી જોઈએ. કેમ કે ઓલરેડી હવે ત્યાં ઝાડની સંખ્યા ઓછી છે, પણ તકલીફ કેવી થાય છે કે એ ધીમા ગ્રોથ કરે છે, પણ લાંબા ટાઈમે તમને બહુ મોટો ફાયદો છે. એટલે જો ડિપાર્ટમેન્ટ તરફથી એને વાવવામાં આવે અને અમુક વર્ષો 5 કે 10 વર્ષ સુધી એનું ધ્યાન આપવામાં આવે.

0: તો આપણે એ જગ્યા કે જે બંજર જગ્યા જમીન આપણે ગણીએ છીએ એ બી આપણે હરિયાળી બી બનાવી શકીએ, અને બીજા જે પક્ષીઓ છે જેમ કે રોઝી સ્ટાલિન છે, તમે શિયાળામાં અલગ અલગ ડિઝાઇનો બનાવતી કાબરો જોઈ હશે, એને બી આ પેલું બહુ ભાવે છે. તમે એની બખોલો છે એની અંદર જે આઉલ્સ છે ઘુવરની પ્રજાતિઓ છે એ બખોલોની અંદર એનું નેસ્ટિંગ કરતા હોય છે. એટલે તમારે અલગ અલગ વિસ્તાર પ્રમાણે બી એનું પ્લાન્ટેશન કરવું જોઈએ. અને જો તમે સ્પેશિયલી કોઈ વિસ્તારને એવું સારો હેબિટેટ બનાવવા માંગો છો તો એ વિસ્તારની અંદર બધા પ્રકારના વૃક્ષ વાવો જોઈએ, ના કે ખાલી લીમડા કે કોઈ સ્પેસિફિક સ્પીસીસ.
1: વૃક્ષો છે એ માનો કે અલગ અલગ તમે કહ્યું કે સ્થાનિક જે તે વિસ્તારને જમીન જેને ભાવતી હોય શબ્દો આપણે વાપરીએ છીએ ઘણી વખત ગ્રામ વિસ્તારમાં, તો આવા વૃક્ષો ઉગે અને ઉછરે મોટા થાય પછી ત્યાં એના પક્ષીઓના સંખ્યા વધવાની એની શક્યતા વધારે રહે એવા પ્રાણીઓ અને પક્ષીઓ?
0: બહુ જ વધારે રહે છે, કેમ કે પક્ષીઓનું જે મેઇન જે આશરો છે વૃક્ષો છે. આમ જોવા જઈએ તો જેમ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં મોટા ભાગે તમે જૂના પ્રવાહમાં રાયણો બહુ જોવા મળતી હતી, કોઠા જોવા મળતા હતા, ફાલસા જોવા મળતા હતા, અને આંબલીઓ તો બહુ જ જોવા મળતી હતી. પણ જે આંબલી છે એ મોટા ભાગે રોડની બે બાજુમાં આપણે વાવતા હતા અને બહુ વિશાળ પ્રમાણમાં હતી. તો જે આઉલની પ્રજાતિ કહીએ આપણે, ઘુવરની પ્રજાતિ, એની બખોલની અંદર જ મોટા ભાગે કરતા હતા. પણ રોડ પહોળા કરવાની જરૂર પડી, વસ્તી વધારો થયો, લાંબા રોડની જરૂર છે, ઘરોની જરૂર છે, તો તમારે એને કાપવા પડે. પણ પછી હવે એનો હેબિટેટ તો જતો, એ હવે માળો કરશે ક્યાં? એ જે એને ખાવું છે એ આંબલી એને મળશે ક્યાં? તો હવે એ પ્રશ્ન આવીને એ જ ઉભો રહ્યો છે કે ભાઈ વસ્તીના કારણે તમારે આ બધી વસ્તુ કાપવી પડે છે, તો હવે એ તો જતા રહ્યા છે, તો ભવિષ્યની અંદર હવે એને ફરી તો લાવવા પડશે, ઇન્ટ્રોડ્યુસ તો કરવા જ પડશે. જેમ કે શિંબડો તમને જોવા મળતો હતો પહેલા ગાંધીનગરમાં બહુ સારા પ્રમાણમાં, હા, તમારા ચામડીનો રોગ થયો હોય તો એને છાલ કાઢીને આપણે એને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરતા હતા. હાલની તારીખમાં નાનું છોકરું જન્મ્યું હોય એને બહુ ગરમી નીકળી હોય તો કેસુડાના પાણીથી આપણે નવડાવવાનું કરીએ છીએ. તો એ બધી સ્પીસીસ જે વિકાસના કારણે કાં તો આપણે વસ્તી વધારાના કારણે જે આપણે કાપવી પડી છે, તો એને ફરીથી આપણે રીઇન્ટ્રોડ્યુસ નથી કરી શક્યા. આપણે વાવતા તો જોઈએ છે પણ લીમડા વાવતા આપણે વધારે જોઈએ છે. કાં તો પછી બાવળની એવી સ્પીસીસ છે, તો બાવળ તો ગમે ત્યાં થઈ જાય છે, ગાણો બાવળ બી ગમે ત્યાં થઈ જાય છે. તો જે કોતરો વાળો વિસ્તાર છે ત્યાં તમે બાવળો વાવો ને, કાં તો એને એને રહેવા બી દો ને, તો પણ એ સારી વસ્તુ છે. જેમ કે ફૂલ સુંગળી કાં તો વેબલર્સની જે પ્રજાતિઓ છે જે નાના બહુ જ નાના આપણી હથડી કરતા પણ નાના પ્રમાણના પક્ષીઓ હોય છે, એ લોકોને બચવા માટે કાંઠાળી જે જગ્યા છે એને વધારે પ્રિફર કરે છે. જેમ કે બોર છે, બોરડી છે, તો જે આપણે ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એ ચકલીઓ એને વધારે પ્રિફર કરતી હતી. અત્યારે બોગલવેલ વાવતા હતા આપણે, તો કોઈ બી શિકારી પક્ષી આવે તો એ બોરડીમાં જતી રહે, કાં તો આ બોગલવેલમાં જતી રહે, કાં તો એ બાવળિયામાં જતી રહે, તો એના કારણે એ સર્વાઈવ કરી જતા હતા. એ કાંટાળી જે વૃક્ષો છે, હા, વનસ્પતિ છે, જે આપણે એને નક્કામાં સમજીને બી કાઢી દીધા છે ને, એ બી એમની માટે તો બહુ મોટું જ કામ કરતા હતા, એને બી સાચવતા હતા. ઇવન હું તો એવું માનું છું કે તમે કોઈ એવી જ કોઈ જગ્યાએ ગયા છો કે જેને તમે બંજર સમજો છો, પડી ગયેલું વૃક્ષ છે, તો એને બી મારે એવું માનવું છે કે એને ના હટાવવું જોઈએ. કે કોઈ શિકારી પ્રાણી કોઈ બીજા પ્રાણી પાછળ પડ્યું છે તો એને સંતાવવા માટે બી એ જગ્યાનો યુઝ કરી લે છે. જેમ કે તેતર તમે કહો છો, ખેતરોમાં આપણે જોવા મળી જાય છે, બરોબર છે, એ તેતરની પ્રજાતિની પાછળ ધારે કોઈ કૂતરું પડ્યું કાં તો કોઈ બીજું કોઈ શિકારી પ્રાણી કે પક્ષી પડ્યું છે, તો ભાગીને ફટ લઈને એ નીચે જતું રહેશે, તો એના સર્વાઈવલ માટે બી ઉપયોગી છે. તો જેટલું બી તમે નેચરને ડિસ્ટર્બ નહીં કરો ને, એટલે એને તો આદત છે કે મને કોઈ બીવડાવવા આવશે કે પકડવા આવશે તો આની પાછળ જતો રહીશ. એટલે પક્ષીઓને બી એવી આદત હતી પહેલેથી, તો તમારે હેબિટેટ બચાવવાની બી જરૂર છે, કાં તો હવે નવો હેબિટેટ ક્રિએટ કરવાની જરૂર છે. જે જગ્યા આપણે બહુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાના નથી ને પડી રહી છે, તો મારે એવું માનવું છે કે ત્યાં એવા નવો હેબિટેટ ઉભો કરવો જોઈએ.
2: વિવેકભાઈ, આપણે અગાઉ વાત કરી કે આ પક્ષી ગણતરીમાં ખાસું જોડાયેલા હતા અને હજી પણ એ બધું કામ અત્યારે કરી જ રહ્યા છો, તો સામાન્ય નાગરિક તરીકે, ધારો કે હું છું કે તરુભાઈ છે કે કોઈ પણ વ્યક્તિ, ઘર આંગણે રહેતું પક્ષી હોય એની ગણતરી કરવી હોય અથવા તો આમાં જોડાવું હોય, તો એને કેવી રીતે આમાં યોગદાન આપી શકે?
0: પક્ષી ગણતરી લેવું જરૂરી નથી કે તમારે કોઈ સેન્સસની અંદર ભાગ લો, એ ગણતરી થઈ એ જ ગણતરીનો ઉપયોગ થઈ રહ્યો હોય છે. માની લો કે આપણે દીપડા ગણતરી અંદર જઈએ છીએ, તો એવું નથી હોતું કે એ દિવસે અમે જે દીપડા જોયા એટલા જ દીપડા અવેલેબલ છે, એવું બી બને કે એ ના બી હોય. તો ગણતરી નોર્મલી આખું વર્ષ ચાલતી હોય છે, ડેટા કલેક્શન બી આખું વર્ષ ચાલતો હોય છે. પહેલાં કેવું હતું કે નોટ ઉપર રહેતો હતો અને આપણે ઓફિશિયલી ડેટા આપતા હતા, પણ હવે ઈબર્ડ કરીને એક એપ્લિકેશન છે કે જેની અંદર તમે ડેટા એક ચેકલિસ્ટ બનાવવાની, તમારું એકાઉન્ટ ક્રિએટ કરો, ચેકલિસ્ટ બનાવો, તમે જેમ જેમ ચાલો એમ એમ એનો રૂટ બનતો જશે. તમે તમે આ જગ્યાથી આ જગ્યા પર ચાલતા ચાલતા ગયા છો, જીપીએસ લોકેશન એનું થશે, અને તમે જે સ્પીસીસ જોવો એનું ઇંગ્લિશ નામ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ગૂગલ કરી લેવાનું કે ભાઈ આનું ઇંગ્લિશ નામ શું છે, તોય ના ખબર પડે તો એનો ફોટો ક્લિક કરી લેવાનો, ગૂગલ નેસમાં તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કે આ નામ એ જ છે. કાં તો કોઈ એક એક્સપર્ટના હાથ નીચે રહેવું કે એને તમે આઈડી માટે મોકલી શકો. હાલની તારીખમાં બી મારી 300 350 સ્પીસીસ છે, પણ તોય મને ઘણી વાર કન્ફ્યુઝ થાય છે કે આ સ્પીસીસ એ જ છે કેમ કે બર્ડની અંદર જ્યારે એની સિઝન આવે

0: ત્યારે એનો કલર અલગ હોય, અને જયારે નોન બ્રિડિંગ સિઝન હોય ત્યારે એનો કલર અલગ હોય. તો આઈડી કરવામાં તમને ઘણી તકલીફ થાય, તો એક માણસ એવો રાખવો તમારે જોઈએ કે જે તમને આઈડી કરી આપે. અને જેમ જેમ તમે ચાલો એમ ચેકલિસ્ટમાં ડેટા નાખતો રહેવાનો, આ વર્લ્ડ લેવલ ઉપર એનો ડેટા રહે છે, કોઈ બી વ્યક્તિ જોઈ શકે છે. અને સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે. જ્યારે કોઈ સ્પીસીસ ઓછી થવા લાગે તો આ ડેટા બેઝ પરથી જ આપણે નક્કી કરીએ છીએ કે આને અભયારણ્ય બનાવી દેવું જોઈએ, કાં તો આ સ્પીસીસ શેડ્યુલ 1 માં આવશે, 2 માં આવશે, કે આને કેટલું સંરક્ષણ આપશું,
1: એ આ
0: રક્ષિત વિષય. એ આ ડેટા આની માટે બહુ જ જરૂરી છે. અને જેટલા મેક્સિમમ લોકો આમાં જેટલા કવર થશે ને, એટલો મેક્સિમમ ડેટા મળશે અને આપણે કન્ઝર્વેશનમાં વધારે આને યોગદાન આપી શકશું.
2: તમે બહુ સાચી વાત કરી એના. તો પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે હવે આપ શું સંદેશ આપશો?
0: અને એક કન્ઝર્વેશન માટે હું તમને એ જ કહેવા માંગીશ કે હાલ આપણે હવે એ લેવલ પર પહોંચી ગયા છીએ કે એક બે લોકો કે એક બે એનજીઓ કે એનાથી આ હવે પાછું પડે એવું લાગતું નથી, જે ક્લાઇમેટની આટલી બધી અસર થઈ રહી છે મોટી. અને એક રિસર્ચ પ્રમાણે આપણે જોડે 2030 સુધીનો જ સમય છે જો આપણે પાછા વળવું હોય તો. આપણી ગઈ પેઢી જે ગઈ એને આપણને કૂવામાંય પાણી આપી ગયા, તળાવમાંય પાણી આપી ગયા, નદીમાંય પાણી આપી ગયા. આપણે આવડે આપણી આવનારી પેઢીને ખાલી બોટલમાં જ પાણી આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ.
2: અને
0: એ કદાચ નહીં મળે એવી પરિસ્થિતિમાં છે. જેમ કે લાનીના વાળી ઇફેક્ટ ચાલે છે, જેની અંદર દરિયાની સપાટીનું જે છે એનું 2% ટેમ્પરેચર વધી જાય. 2% એટલે આપણને લાગે શું 2%, પણ દરિયાની અંદર 2% એટલે આટલો મોટો દરિયો જ્યારે 2% હીટ મારે એટલે ત્યાં ગરમી વધી જાય, બાષ્પીભવન થાય, અને તકલીફ કેવી થાય. એ જે વરસાદ છે એ દરિયામાં જ પડી જાય છે, તો જમીન ઉપર એ વરસાદ આવતો નથી. તમે હમણાં કદાચ આગાહી સાંભળી હોય તો આ વર્ષે આગાહી એવી થઈ છે કે વરસાદ પડશે, છૂટો છવાયો પડશે, અલગ અલગ વિસ્તારમાં પડશે અને વારાફરતી અલગ અલગ વિસ્તારમાં પડશે.
2: અને ઘણી જગ્યાએ તો 150 વર્ષમાં જે નથી બન્યું એવું બનવાની શક્યતા છે,
0: એવી શક્યતાઓ છે.
2: દુષ્કાળની સ્થિતિ જે ઉભી થશે એવી ઉભી થશે.
0: એટલે આપણે હાલ કન્ઝર્વેશન માટે એટલા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, કેમ કે જો આ સમય અત્યાર સુધી આવી ગયો છે, આપણી આવનારી પેઢીને હાથમાં હવે કશું નથી, જે છે આપણા હાથમાં જ છે. એટલે કન્ઝર્વેશન માટે દરેક વ્યક્તિએ આગળ આવવું જ પડશે. તમે અને પ્લાન્ટેશન સિવાય આપણે જોડે બીજો કોઈ રસ્તો નથી. વરસાદ લાવો છે કાં તો વોટર લેવલ ડાઉન, જેમ કે બેંગ્લોરની અંદર હમણાં ક્રાઇસિસ થઈ ગઈ, જમીન નીચે જ પાણી નથી. ગાંધીનગર જેવી સિટી છે એ બી હમણાં વોટર ક્રાઇસિસની નીચે છે. ગાંધીનગર જેવી ગિફ્ટ સિટી હમણાં top 10 હતી AQI અંદર, હાઈ AQI અંદર. એટલે આપણા ઘર સુધી તો હવે આપણે આવી ગયા છીએ કે આપણે હવે કન્ઝર્વેશનની ખરેખર જરૂર છે. એક બે લોકોથી કે સરકારથી આ વસ્તુ નહીં થાય. દરેક વ્યક્તિએ પોતાનાથી જેટલું થાય જે થાય એ પ્રયત્ન કરવો પડશે. અને પ્લાન્ટેશન સિવાય તમારે જો બીજો કોઈ રસ્તો નથી. અને પ્લાન્ટેશનમાં બી કેવું કે આજે તમે પ્લાન્ટેશન કરશો કાલે ઝાડ મોટું નહીં થઈ જાય, એની માટે બી તમારે વર્ષો લાગશે. એટલે એક મિયાવાકી કરીને પદ્ધતિ છે જેમાં જોડે જોડે ઝાડ વાવવામાં આવે છે, કોકોપીટને છાણિયું ખાતર ને બધું મિક્સ કરીએ છીએ. એની અંદર જે 15 વર્ષમાં જે ઝાડ મોટું થાય ને એટલું 3 વર્ષની અંદર જ થઈ જાય છે. આવી બધી પદ્ધતિઓ તમારે એપ્લાય કરવી પડશે. અને એમાં મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રજાતિના વૃક્ષો આપણને વાવવા પડશે તો આપણે પક્ષીઓને બચાવી શકશું. પક્ષીઓ એટલા માટે બચાવવાના કે તીડ વધી ના જાય. તીડ વધી ગયા તો તમારા થાળીમાં ખાવાનું નહીં આવે, અને આ ફિક્સ છે. વોટર લેવલ ડાઉન થઈ રહ્યું છે એને ઉપર લાવવા માટે વૃક્ષો જરૂરી છે. અને એ તમે આજે વૃક્ષ વાવશો તો એના ફરતો 5 વર્ષ પછી મળશે. અને થોડા વર્ષો રહ્યા છે, દરેકે જાગૃત થવું પડશે. જો હવે જાગૃત નહીં થયા તો આવનારી પેઢીને તમે મોઢું નહીં બતાવી શકો. તમે એને કેન્સર આપી રહ્યા છો, પાણીની અંદર પ્લાસ્ટિકના આવી જ ગયા છે. તમે હાલ એને કેન્સર આપશો જ. AQI 100 એવરેજ થઈ ગયું છે. લંગ્સ કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે. આથી 15 વર્ષ પછી દર 2 માંથી 1 વ્યક્તિને કદાચ કેન્સર હશે લંગ્સનું, AQIના કારણે. પ્લાસ્ટિક દરેક પાણીની અંદર છે, એ કેન્સરના શક્યતાઓ હશે. આપણે આપણી મેડિકલ સુવિધાઓ એટલી હદ સુધી લઈ ગયા કે આપણે એવરેજ 60 વર્ષ સુધીનું આયુષ્ય હતું, પણ હવે જે આવનારા દિવસો આવી રહ્યા છે તમારે છોકરાને 40 વર્ષ કરવા બી અઘરા થઈ જશે. તો હવે દરેકે પ્રતિબદ્ધ થવું પડશે, દરેકે આગળ આવવું પડશે, અને દરેકે કન્ઝર્વેશન માટે તો એક્ટિવ થવું જ પડશે. એ મારો છેલ્લો સંદેશ છે.
1: ખૂબ સરસ માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર, ધન્યવાદ.
2: ખૂબ સરસ માહિતી મળી વિવેકભાઈ, અને સંદેશ પણ મળ્યો. ધન્યવાદ.
1: મિત્રો, તમારા વિસ્તારના પશુ પક્ષીઓને માફક આવે એવા વૃક્ષો જ આ વખતે વાવજો,
2: જેથી સૌને તેનો ફાયદો થાય.
1: હા,
2: તો તમારા વિસ્તારના સ્થાનિક વૃક્ષો અને પશુ પક્ષીઓની યાદી તૈયાર કરી અમને મોકલો.
1: અમે તમારા નામ સાથે બીજા બધાને પણ જણાવીશું.
2: બિલકુલ, એ માટે નંબર તો જાણો છો,
1: 94-276-0-65-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
2: હરિયાળું ગુજરાત,
1: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
2: મિત્રો, આવતા રવિવારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત સાંભળીશું,
1: એટલે હરિયાળું ગુજરાત લઈ ફરી મળીશું 7 જૂન 2026 ની રાત્રે 8 વાગે.

આવતો પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, જેના પ્રાયોજક હતા ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અત્યારે રાત્રિના 8:30 થઈ છે. પ્રસ્તુત કરીએ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારે ગામા. મિત્રો, મજરૂર સુલતાનપુરી સાહેબ એટલે હિન્દી સિનેમાના એવા શાયર કે જેમણે બદલાતા સમય સાથે પોતાની કલમને હંમેશા જવાન રાખી. આજે છે તેમની પુણ્યતિથિ, માટે આપણે તેમને તેમના ગીતો થકી આપીએ સ્વરાંજલિ. શરૂઆત કરીએ ફિલ્મ યારા દિલદારા, આ ફિલ્મના ગીત સાથે. સ્વર છે કવિતા કૃષ્ણમૂર્તિ એન અને ઉદિત નારાયણનો, સંગીત છે જતીન લલિતનું.

શબ્દો જ્યારે દિલની સરહદો ઓળંગી અને સુરના લયમાં ભળે છે ત્યારે એક અમર ગીત બને છે, અને જ્યારે વાત મજરૂ સુલતાનપુરી સાહેબની હોય ત્યારે તે ગીત માત્ર ગીત નથી રહેતું પરંતુ એક અહેસાસ બની જાય છે. આવું જે ગીત સાંભળીએ, ફિલ્મ છે બુઢ્ઢા મિલ ગયા. આ ફિલ્મનું ગીત કિશોર કુમારનો છે સ્વર, અને સંગીત આપ્યું આર ડી બર્મન સાહેબે.

મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ ધરમ કરમનું આ ગીત. મુકેશ અને સુષ્મા શ્રેષ્ઠાનો છે સ્વર, સંગીતથી મળ્યું આર ડી બર્મન સાહેબે.

હતો ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં. થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા અંતર્ગત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 9:30 થઈ છે. પ્રસ્તુત કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. બસ થોડી જ ક્ષણોમાં
1: મેં ભી ટાઈમ પાસ કરને કે રાધ સે ખડા હો ગયા.
2: જાને માની ચરિત્ર અભિનેતા જીવન કેસે હુઈ થી અભિનય યાત્રા કી શરૂઆત.
1: ડાયરેક્ટર ને આઓ દેખના તાઓ મુજસે મુખાતબ હોકર બોલે અજી આપ ભી કુછ બોલ દીજીએ બરખુરદાર. તો બસ સિર્ફ દિલ બહેલાને ગરજ સે મેં શરૂ હોઈ ગયા. બહુત કુછ કર લિયા આરામ મખમલ કે ગદેલોં મેં સુલાઉંગા તુમ્હે યા પથ્થરોં મેં ઓર ઢેલોં મેં સરે દરબાર ખિદમત મેં હર એક બાંધે કમર હોગા કિસી કે હાથ મેં બલ્લમ કોઈ કરતા ચમર હોગા. વાહ વાહ વાહ વાહ વાહ વાહ કી આવાજે બુલંદ હોગી. ડાયરેક્ટર સાહેબ ને મુજે ગલે સે લગા લિયા. કહેને લગે બરખુરદાર અરે તુમ તો બોર્ન આર્ટિસ્ટ હો, ફિલ્મ મેં એક્ટિંગ કરો મેં તુમ્હારી લાઈફ બના દુંગા, ફોટોગ્રાફી કો મારો ગોલી.
2: એસી અનમોલ યાદે આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી આપકા જીવન સાથી.
3: આજ કે ફનકાર.